નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે।

ભારતમાં એક પછી એક 30 લાખ થી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો

0: સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજી ની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

ગીતામૃતમનો આ સ્વાદ લેતા લેતા શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 33મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. ત્યાં સુધી જે વાત થઈ છે તે ગીતામાં અનેક પ્રકારના યજ્ઞોની વાત થઈ છે. યજ્ઞની એક બૃહદ વાત તો આપણે પહેલા કરી હતી, યજ્ઞ ચક્ર પ્રવર્તન નો વિષય વિચારતી વખતે. પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ જે કઈ કર્મ કરે છે તે યજ્ઞાર્થ કર્મ કરે, યજ્ઞને માટે કર્મ કરે તો તે બંધનરૂપ થાય નહીં એમ કહી, અને પછી કેટલી પ્રકારના યજ્ઞો થઈ શકે એનું વિવરણ આપ્યું છે. અને એ વિવરણ બારેક પ્રકારના યજ્ઞો ગણાવ્યા પછી પણ એમ કહ્યું કે આવા બીજા પણ હોઈ શકે, નિસ્વાર્થ ભાવે જે કર્મ થાય એને યજ્ઞ કહીને. પણ પછી 33મા શ્લોકમાં એમ કહ્યું કે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે એમ માનો. આપણે કઈ વખતે દ્રવ્ય યજ્ઞનું અને જ્ઞાન યજ્ઞનું બરોબર વર્ણન કર્યું છે એટલે એની વિગતોમાં ના પડીએ, તો પણ દ્રવ્ય યજ્ઞ થાય તો એની અંદર થોડી સ્થૂળતા છે અને જ્ઞાન યજ્ઞની વાત કરીએ તો એની અંદર થોડી સૂક્ષ્મતા છે. કારણ કે જ્ઞાન વિના કરવામાં આવેલું દ્રવ્ય યજ્ઞ પણ યજ્ઞની સ્થિતિ સુધી ન પહોંચે એવું બને, માટે કહ્યું કે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, દરેક વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ભારતીય સંસ્કૃતિની આ વિશેષતા છે. જ્ઞાનની ઉપાસના, વેદો રચાયા ત્યારે વિદ્ ધાતુ, વિદ્ એટલે જાણવું, જ્ઞાન એની ઉપાસના એ આરંભથી થતી આવી છે. વસ્તુતઃ ઉપનિષદ શબ્દનો અર્થ જ એ છે, ઉપનિષદ સામસામે બેસીને મેળવેલું જ્ઞાન. શિષ્ય ગુરુને પૂછે, ગુરુ શિષ્યને ઉત્તર આપે, બંનેનો વાર્તાલાપ ચાલે, સંવાદ ચાલે, અને સંવાદ દરમિયાન અજ્ઞાનના જે પડળો હોય એ પડળો ધીમે ધીમે ઓછા થતા જાય અને જ્ઞાનનો દીપ પ્રજ્વલિત થતો જાય. એટલે ઉપનિષદો એ પણ જ્ઞાન પ્રાપ્તિની જ પ્રક્રિયા છે આખી. અને આપણે પહેલા પણ જોયું છે કે ગીતાની પુષ્પિકાની અંદર બધા અધ્યાય પછી એમ જ લખવામાં આવ્યું છે કે ભગવદ્ ગીતા સુ ઉપનિષદ સુ બ્રહ્મ વિદ્યા યમ યોગ શાસ્ત્ર ઇત્યાદિ. તો ગીતા પણ ઉપનિષદોનો સાર છે, ઉપનિષદોનું દોહન છે. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન, ઉપનિષદોનું દોહન છે, ઉપનિષદોના જ્ઞાનનું દોહન છે. જ્ઞાનની એ આપણે ત્યાં બિલકુલ જે વખતે આખી દુનિયા હજુ રોટલા શોધતી હતી તે વખતે આપણે ત્યાં જ્ઞાનની ઉપાસના શરૂ થઈ હતી. વેદોના સૂક્તો રચાતા થયા હતા, ના સદાસિત નો સદાસિત, અને ઉપનિષદોમાં પણ. તો અહીંયા કહ્યું કે જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાનને પ્રાપ્ત કરવાનો યજ્ઞ. એક માણસ જ્ઞાનને પ્રાપ્ત કરી લે એટલે પછી બધું આ બધું સરળ થઈ જાય. જે કઈ વાત કરી ને એ બધી જો પોતાની અંદર જ્ઞાનનો ઉદય થયો હોય તો સરળ બને, અને નહીં તો એને સમજવા માટે કદાચ કોશિશ કરવી પડે. જ્ઞાનની ઉપાસના એ ભારતીય સંસ્કૃતિના મૂળમાં

બધે સર્વત્ર, અને કોઈ એક વર્ગ કે કોઈ સમાજનો એક વિભાગ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય એવું કોઈ જગ્યાએ નથી. જ્ઞાનની ઉપાસના એ જ બ્રહ્મની ઉપાસના, એ જ ઈશ્વરની ઉપાસના, એવું જો આપણે વેદોને સમજવા પ્રયત્ન કરીએ તો આપણને સમજાય. એવું પણ સમજાવવા પ્રયત્ન કર્યો કે અંગ્રેજો આવ્યા તે પછી મેકોલે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી અને આપણે જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં આગળ વધ્યા. આવું સમજાવવાનો કેટલાક લોકો પ્રયત્ન કરે છે જે તદ્દન ખોટું છે. બ્યુટિફુલ ટ્રી જેનું ગુજરાતી ભાષાંતર થયું છે રળિયામણું વૃક્ષ, એની અંદર લેખકે પ્રયત્ન પૂર્વક આંકડાઓ દસ્તાવેજો તપાસી તપાસીને સિદ્ધ કર્યું છે કે એ વખતે સાક્ષરતા જ્ઞાન ઉપાસના એની જે ટકાવારી હતી એના કરતા ઘટી નવી શિક્ષણ પદ્ધતિ આવ્યા પછી. દરેક માણસ જ્ઞાન લેતો, મેકોલ એને તો જ્ઞાનવાન નહોતા જોઈતા, એને તો અંગ્રેજોની પડશી કરે એવા માણસો જેને થોડું અંગ્રેજી આવડતું હોય અને અંગ્રેજ નીતિને સૌ તૈયાર કરવાતા, એટલે એ પ્રકારની પદ્ધતિ કરી. પણ આપણે ત્યાં આ પહેલા જ્ઞાનની ઉપાસનાની વ્યવસ્થિત શાસ્ત્રોક્ત પદ્ધતિ હતી. સંસ્કૃત ખાલી ભણવું હોય તો એના માટે અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે પેડેગોગી, એ નિશ્ચિત નિર્ધારિત હતી. પાણીની પદ્ધતિથી જઈએ તો એને વ્યવસ્થિત રીતે આપણે સમજી શકીએ. તો જ્ઞાનની ઉપાસના, કૃષ્ણ કહે છે કે જ્ઞાનની ઉપાસના કર, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, અને જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે એટલે તમારા બધા જ કર્મો જ્ઞાનની અંદર પરિસમાપ્ત થઈ જાય છે, એવું 33મા શ્લોકમાં આપણે જોયું હતું. આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું 34મા અધ્યાયમાં એનું સરસ વર્ણન કર્યું. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તત્વદર્શી લોકો આપણે ત્યાં જે વિદ્યમાન છે, ગુરુ શબ્દ તો ઘણો પાછળથી પ્રચલિત થયો છે, આચાર્ય શબ્દ હતો, જે જાણે છે તેની પાસેથી જ્ઞાન મેળવવું છે. સરસ રીતે શિક્ષણની ત્રણ પદ્ધતિઓ અહીંયા વર્ણવાઈ છે, સ્પષ્ટ શબ્દોમાં નહીં પણ આપણે સમજીએ તો ખબર પડે કે આ શિક્ષણની ત્રણ વાતો એણે અહીંયા કહ્યું છે. ત્રણ રીતે તને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. કઈ ત્રણ? તો કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન, પ્રણિપાત જેની પાસેથી તમારે જ્ઞાન મેળવવું છે એની પાસે જઈ અને સાષ્ટાંગ દંડવત પોતાની જાતને સોંપી લેવાની, એ તમને પોતાની રીતે પોતાની અંદર ધારણ કરે. અર્થર્વ વેદની અંદર તો એક જગ્યાએ ગુરુ શિષ્યને પોતાના ગર્ભમાં ધારણ કરે છે એ પ્રકારનું વર્ણન આપેલું છે. આપણે ત્યાં સુધી જવું નથી અત્યારે સમજવા માટે. પણ પ્રણિપાત, સૌથી પહેલા શિષ્યની અંદર આ વિનમ્રતા હોવી જોઈએ કે હું કશું જાણતો નથી અને સામે જે તત્વજ્ઞાની છે એની પાસેથી મારે એનું સર્વસ્વ મેળવી લેવું છે. અને જ્ઞાન એવી વસ્તુ છે કે એની પાસેથી તમે લઈ લો પછી એની પાસે ઘટવાનું નથી. પેલા માટે તો વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ, જેમ જેમ એ જ્ઞાનનો ઉપયોગ કરે તેમ એનું પોતાનું જ્ઞાન વધતું જાય એમ છે. પણ મેળવનારે શું કરવું પડે? તો પ્રણિપાત, એને સંપૂર્ણપણે વિનમ્રતા પૂર્વક એને નમસ્કાર કરી દેવાના. આ કોઈ વ્યાપાર નથી,
કે લ્યો મારી પાસે આટલા પૈસા છે, હું તમને આપું ને તમે એની સામે મને જ્ઞાન આપો.

એવી વાત અહીંયા છે નહી, પ્રણિપાત તદવિધિ પ્રણિપાત એ ન. પહેલી વાત છે કે તમારામાં એ વિનમ્રતા જોઈએ કે તમે પોતાની જાતને જ્ઞાની જનની સમક્ષ સમર્પિત કરી દો. દંડવત નમસ્કાર. એક રાજાની અને એક ગુરુની એક વાત બહુ પ્રચલિત છે. કોઈ રાજાને એના મંત્રીએ કહ્યું કે આપણા નજીકમાં એક મોટો આશ્રમ છે, ત્યાં મહાન જ્ઞાની ગુરુ છે, આ ગુરુજીની પાસેથી તમે થોડું જ્ઞાન મેળવો તો તમને વધારે આનંદ આવશે જીવનનો, સત્તામાંથી બહાર નીકળી શકશો. આવા ગુરુ આપણી પાસે આટલા નજીક હોય અને આપણે જ્ઞાન ન મેળવી શકીએ તો કેમ ચાલે? રાજાને લાગ્યું કે વાત બરોબર છે, ચાલો જ્ઞાન મેળવવા માટે આપણે એમની પાસે જઈએ. એટલે એમણે તો સવારી કાઢી, હાથી ઘોડા અને પછી પોતાના સંપૂર્ણ રાજવી વેશની અંદર ઠઠારા સાથે મોતીઓના થાળ ભરીને ગયા. ગુરુની સામે બધું સમર્પણ કર્યું. ગુરુએ પ્રણામ સ્વીકાર્યા અને પછી કહ્યું કે કેમ રાજન, કેમ આવવાનું થયું? તો કે આપ તો મોટા બ્રહ્મજ્ઞાની છો, મને પણ થોડું આપના જ્ઞાનમાંથી આપો, હું બ્રહ્મજ્ઞાન મેળવવા આવ્યો છું. તો પેલા ગુરુએ કહ્યું કે કમ કર, મહિના પછી ફરી આવો. રાજાજી પાછા આવ્યા. એ વખતે ગુરુઓનું એટલું માનતું હતું કે પછી દલીલ ના કરે. પેલા મંત્રીને પૂછ્યું કે આવું કેમ કર્યું છે ગુરુએ? તો કે તમે તમારી આખી રાજવી ઠાઠ માઠ બધું લઈને ગયા હતા, તમે વિદ્યાર્થી તરીકે ક્યાં ગયા હતા? તમે છાત્ર તરીકે ગયા જ નહોતા, તમે તો ત્યાં રાજા તરીકે ગયા હતા, એ ઉતારો. રાજા લાગે વાત તો સાચી છે, એમને આ મોતીના થાળ આપણે ધર્યા કે એને સુવર્ણના આભૂષણો ધર્યા, એને તો એ કશું જોઈતું જ નથી, એ તો અકિંચન છે. બીજી વખત ગયા ઘોડા ઉપર બેસીને, બીજી વખત એમણે જઈને કહ્યું કે ગુરુદેવ, એક મહિના પછી તમે આવવાનું કહ્યું હતું, હું આવી ગયો છું, મને જ્ઞાન આપો. ગુરુદેવે ધીરેથી કહ્યું કે એમ, બહુ સારું, એક કામ કરો ને, એક મહિના પછી આવો. રાજા પાછા આવી ગયા. ફરી પેલા મંત્રીને પૂછ્યું કે ગુરુએ તો મને પાછો કાઢ્યો આજે પણ, તો કે આજે તમે ઘોડા ઉપર બેસીને અને ગુરુની પાસેથી જાણે કે કોઈ વસ્તુ લેવાની હોય, જ્ઞાન એ કોઈ વસ્તુ નથી કે તમે ઈચ્છો એટલે ખિસ્સામાંથી કાઢીને લો, લઈ જાઓ એમ કરીને આપે, આ રીતે તો જ્ઞાન લેવા ના જવાય. રાજાને પછી થયું કે વાહ, આ વાત તો હું સમજ્યો જ નહોતો, ઘોડા ઉપર બેસીને રાજવી વેશમાં તો પહોંચ્યો હતો, હજી મારી અંદરનો રાજા જીવતો છે. એક મહિના પછી ફરી ગયા. સામાન્ય ધોતીઓ કે પોતળી પહેરી છે, હાથમાં બે ત્રણ સમિતાઓ લીધી છે. સંસ્કૃતમાં એને સમિત પાણીના ગંતવ્યમ એમ કહેવાય છે. સમિત પાણી થઈને હાથમાં સમિતાઓ લીધી. પેલા મંત્રીએ જરા સમજાવ્યું હશે એટલે, બે ત્રણ સમિતાઓ લઈ અને પગે ચાલતા ચાલતા ચાલતા પેલા ગુરુની પાસે પહોંચી ગયા, બેસી ગયા ચરણોમાં, સમિતાઓ મૂકી દીધી એમના ચરણોમાં અને કહ્યું કે બસ હવે તમે મને પાછો કાઢશો તો પણ હું જવાનો નથી, હવે હું તમારે શરણે છું. પ્રણિપાત વસ્તુ નથી જ્ઞાન. અત્યારે આપણે જઈએ ને કે આટલા લાખનું પેકેજ છે અમુક ડિગ્રી લેવા માટે, તો જાણે કે ડિગ્રી લેવી એટલે જ્ઞાન મેળવવું અને એની સામે આટલા પૈસા આપ્યા, જ્ઞાન જાણે કોઈ વસ્તુ હોય ને આપણે ખરીદવા ગયા હોઈએ, એ રીતે જ્ઞાન ના મળે. જ્ઞાન માટે તો મેળવવા માટે પોતે પોતાની પાત્રતા મેળવવી પડે, અને પાત્રતાનું પહેલી જરૂરિયાત જે છે એ છે વિનમ્રતા, પ્રણિપાત. પેલા ગુરુએ રાજાને કહ્યું બરોબર છે, હવે તું બેસી જા, અડધું તો તે મેળવી લીધું છે, હવે બહુ તારે કરવાનું રહેતું નથી, ચિંતા ના કરીશ. કારણ કે કોઈ પણ ઉપદેશ આપ્યા વિના ગુરુએ એને જ્ઞાન આપવાની શરૂઆત

करी देती थी। तो तद विधि प्रणिपात है न, आज प्रणिपात कितना शिष्यों में छे ये अपने विचारवानु रहियो, अरे आ विचारवानु इतना माटे छे कि अपने ज्ञान से ने कहिए छे, अपने जेने ज्ञान कहिए छे ते मोटा भागे इन्फॉर्मेशन छे, माहिती छे, माहिती नो भंडार ज्यां भरे होय ने अपने विद्वान कहिए तो अपने गूगल गुरु ने विद्वान कहवा पड़े, कारण के त्यां सौथी वधारे माहिती नो भंडार पड्यो छे अने अपनी फिंगरटिप उपर मौजूद छे। तो पहली वात छे के ज्ञान मेळवू छे तो प्रणिपात पड़ी जाओ पगमा। बीजू परिप्रश्नेन, प्रश्न पूछवा पड़े। एक आखू उपनिषद छे एनु नाम छे प्रश्नोपनिषद। तमे पूछो तमारी अंदर रहेली जिज्ञासा ने, तमारी अंदर रहेला कुतूहल ने सतत जागृत राखो। केम ऊपर थी फल पड़ू तो नीचे केम पड़ू, केम ऊपर ना गयू? बीजा कोक ने ये प्रश्न बालिश लागे हो, कारण के अपनी टेव छे के जे वस्तु जेम छे तेम अपने स्वीकारी लईए छे। પેલા એ પ્રશ્ન પૂછ્યો કેમ નીચે પડ્યું, ઉપર કેમ ના ગયું? બીજો સામાન્ય બુદ્ધિ નો માણસ કહે છે કે ડોબા એમ જ થાય ને, નીચે જ પડે ને? ના, કેમ? પરિપ્રશ્નેન, તો એણે ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરી ન્યૂટને, પણ મારે અહીંયા કેવું જોઈએ કે ન્યૂટન પહેલા પણ ભારતનો ઋષિ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને જાણતો હતો। સદાધાર પૃથ્વી મહાંતમ વેદમાં આવે છે, સૂર્ય પોતાના બળથી પૃથ્વીને ધારણ કરે છે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે। એ સિવાય પણ આદ્ય પતન અસમવાયી કારણમ ગુરુત્વમ ન્યાયમાં છે, એ જોવા દઈ। પણ પ્રશ્ન થાય જે વસ્તુ જેમ છે તેમ સ્વીકારી લેવાની નહીં। સૂર્ય કેમ પૂર્વમાં ઉગે છે ભાઈ, કેમ પશ્ચિમમાં અથમે છે? જેણે આ પ્રશ્ન કર્યો એણે ધીમે ધીમે જ્ઞાન મેળવ્યું કે પૃથ્વી ગોળ છે, પોતાની ધરી ઉપર ફરે છે। પણ પ્રશ્ન જ ન કરે તો, પ્રશ્ન ત્યારે ન કરે જ્યારે પ્રશ્ન ઉભો ન થાય, અને ઉભો ક્યારે ન થાય? જ્યારે આપણે બધું જે જેમ છે તે તેમ સ્વીકારી લીધું હોય, અને જે જેમ છે તે તેમ છે કે કેમ એના વિશે વિચાર જ ના કર્યો હોય તો આવા જડમતીને પ્રશ્ન ના થાય। બુદ્ધિને સતેજ રાખવી પડે, કુતૂહલને જાગૃત રાખવું પડે, જિજ્ઞાસાને જીવતી રાખવી પડે, આથી જે મનમાં પ્રશ્ન ઉભો થયો એ પ્રશ્ન પછી પેલા તત્વદર્શીને પૂછવો પડે। ભગવદ ગીતા ને સંવાદ રૂપે લખે છે, અર્જુન પૂછા કરે છે અને કૃષ્ણ જવાબ આપ્યા કરે છે। અર્જુન ને પ્રશ્ન થાય છે કે કૃષ્ણ એ આમ કહ્યું તો કેમ આમ કહ્યું, એને ચેલેન્જ પણ કરે કે તમે એક વખત આમ કહો છો ને પછી આમ કહો છો, મને મૂંઝવણમાં નાખો છો, આવું અર્જુને કર્યું છે। તો પ્રણિપાત ની સાથે બીજી કઈ રીત આવી? પ્રશ્ન પૂછવાની, પૂછો અને જાણો। જો જિજ્ઞાસા વિના કોઈ વસ્તુ તમને જણાવવામાં આવશે તો એ તમારી સ્મૃતિમાં રહેશે નહીં। એટલે આજની પદ્ધતિ જે શિક્ષણની છે એમાં પણ વર્ગમાં જઈને જે વિષય ભણાવવો હોય તે વિષયની પહેલા જિજ્ઞાસા કુતૂહલ ઊભું કરવું એવું સૂચવવામાં આવે છે પાઠ આપતા પહેલા। આ જિજ્ઞાસા જાગૃત થાય ને, જિજ્ઞાસા જાગૃત થાય એટલે પ્રશ્ન ઉભો થાય, પ્રશ્ન ઉભો થાય અંદર જાણવાની ઈચ્છા છે, પછી જો સાચો જવાબ મળે તો જવાબ આપણા મગજમાં સ્થિર થઈ જાય। તો તદવિધિ જાણો, પ્રણિપાતની સાથે બીજી કઈ વાત આવી? પરિપ્રશ્નેન,
પ્રશ્નો પૂછી પૂછી

પ્રશ્નો પૂછી પૂછીને આમ કેમ આમ કેમ આમ કેમ. અને ત્રીજી વાત આવી સેવયા, સેવા કરીને, સેવન કરીને, જે વિષયની સાથે તમે જોડાયા છો, જેનું જ્ઞાન તમે મેળવો છો, એનું તમે સેવન કરો, એની તમે સેવા કરો, એનું સેવન થવું જોઈએ, એની સાથે પ્રેમ થવો જોઈએ, એની સાથે લાગણી થવી જોઈએ. જે જ્ઞાન મેળવીને એનું સેવન કરવાની ઈચ્છા ન થાય તો એ જ્ઞાન માત્ર માહિતીના પોટલા રૂપે ત્યાં જળવાઈને પડ્યું રહે. પણ એ માહિતી તો પોટલું જ પડ્યું રહે. મારો મોબાઈલ પડ્યો હોય એને જ મારે જ્ઞાન માનવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. સરસ મજાનું એક ઉદાહરણ એક જગ્યાએ વાંચવામાં આવ્યું છે, તમે પણ જાણતા હશો, કે મને શું અદ્ભુત દ્રશ્ય દેખાયું કે એક વડના ઝાડની નીચે વટતરોર મૂલે વૃદ્ધ શિષ્ય, એક યુવાન ગુરુ બેઠો છે અને એની સામે વૃદ્ધ શિષ્યો બેઠા છે. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ. ગુરુ વ્યાખ્યાન આપે છે પણ ભાષાનો પ્રયોગ કરતા નથી. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાશ્ચ છિન્ન સંશયા. શિષ્યોના મનની અંદરના સંશયો છિન્ન થઈ જાય છે. વિચારવા જેવો શ્લોક છે. એક તો વટતરુર મૂલે, વટતરુ એની નીચે બેઠેલો શિષ્ય વૃદ્ધત્વ વાળો હોવો જોઈએ. એટલે અનુભવથી ઘડાતો ઘડાતો ઘડાતો શું પોતાને જાણવું છે શું જાણતો નથી એનો ખ્યાલ હોય, સંસારનું ભાન હોય, અને પછી મારે આ મેળવવું છે જ્ઞાન, એની એની અંદર જિજ્ઞાસા જાગૃત હોય, એટલે એ વૃદ્ધ કહેવાય. અને જ્ઞાનના તેજથી સતત સંતપ્ત પ્રકાશમાન દેદીપ્યમાન એવો ગુરુ હોય એટલે યુવાન. વૃદ્ધા શિષ્યા ગુરુર્યુવા. પછી પેલાના મનમાં સંશયો થાય, જે પ્રશ્નો થાય, જે પ્રશ્નો થાય તેનો જવાબ આની અંદર જેમ આપમેળે મળી જતો હોય એવી પરિસ્થિતિ પેદા થઈ જાય. પેલા ગુરુ સામે જુએ ને અને પોતે સંશય ઉભો કર્યો, પ્રશ્ન ઉભો કર્યો, પોતે જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો, તો આજ સુધી જે પ્રયત્ન કર્યો છે એને સમજતા સમજતા સમજતા એ સ્થિતિએ પહોંચ્યો છે કે એને જવાબ મળી જાય. આ થઈ સેવાયા. તો તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા. ત્રણ પદ્ધતિથી જ્ઞાન મેળવી શકાય. આપણે વિચારવાનું કે આજે જ્ઞાનની જે રસ્તાઓ છે માર્ગો છે એની અંદર આનું કેટલું સ્થાન છે. વિચારજો, મારે કેવું નથી. જો આ ત્રણ પદ્ધતિથી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ઉપદેક્ષ્યંતી તે, તો પેલા જે જ્ઞાની માણસો છે જેમની પાસે જ્ઞાનનો પ્રકાશ છે એ પ્રકાશ તમારા સુધી પહોંચશે. એટલે એ શબ્દ વાપરે છે ઉપદેક્ષ્યંતી, એનો ઉપદેશ કરશે. જ્ઞાની તત્વદર્શી ન, તત્વદર્શી જ્ઞાનીઓ એને તમને જ્ઞાનનો ઉપદેશ કરશે. તત્વદર્શી શબ્દ છે તત્વ, ને જેમણે જોયું છે તે. તત્વ એટલે, તત્વ એટલે તે પણું. તત્વ મનુષ્ય પણું એટલે મનુષ્યત્વ, ગાય પણું એટલે ગોત્વ. એમ તત્વ જેને આપણે જાણવું છે એનું જો સારભૂત વાત છે એની અંદર મનુષ્યમાં મનુષ્યત્વ શું, એ તત્વ છે. ગાયમાં ગોત્વ શું, એ એનું તત્વ છે. આજે વિશ્વને આપણે જોઈ રહ્યા છીએ જેનું આપણે એક અંગભૂત છીએ, તેનું તત્વ શું, તેનું તે પણ શું. આ જેમણે જોઈ લીધું છે એવા જ્ઞાની જનો તમને ઉપદેક્ષ્યંતી જ્ઞાનનો ઉપદેશ કરશે. જો પ્રણિપાત પરિપ્રશ્ન અને સેવા
વચ્ચે અથવા પણ મૂકી

લઈ શકીએ. કાં તો પ્રણિપાતથી મળે, કાં તો પરિપ્રશ્નથી મળે, કાં તો સેવાથી મળે, ત્રણે ભેગા થઈને પણ મળે. તો આ રીતે જ્ઞાન મેળવવાનો સતત પ્રયત્ન કરવા જેવું છે, તો તમને જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાન પણ યજ્ઞ છે એમાં આગળ વાત કરી. તો એના પછી

જો આ જાણી લીધું તો પછી તારો બધો જે મોહ છે એ મોહ નાશ પામશે. યજ્ઞાત્વા ન પુનર્મોહમ યાસ્યસી. આ જાણીને પછી તું મોહ પામીશ નહીં, પુનઃ ફરી તને એક વખત મોહ થયો, આ બધું મારું છે મારા છે, એ મોહ તને ફરી નહીં થાય, ગયો. ન પુનર્મોહમ યાસ્યસી પાંડવ, તું પ્રાપ્ત કરીશ નહીં. અને પોતાની જાતને યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસી આત્મની, તું પોતાની અંદર જ બધા ભૂતોને જોઈ શકશે, બધા પ્રાણી માત્રને પોતાનામાં જ હું જ આ છું એની પ્રતીતિ તને તો થવા માંડશે. જ્ઞાન થયું તો તને આ વચ્ચેનું જે ભેદ જ્ઞાન છે એ ભેદ જ્ઞાન નાશ પામી અને અભેદ જ્ઞાનની પ્રતીતિ થઈ જશે. બધા પ્રાણી માત્રની અંદર એકતા હું, એટલે પોતાનો આત્મવિસ્તાર તો થશે અને જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ. માટે તારે આ સાધનોથી જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. 35મા શ્લોક સુધી ચોથા અધ્યાયના આપણે પહોંચ્યા છીએ અને હવે પછી આગળ આપણે આને વધારીશું હવે પછીની સોપાન પંક્તિમાં.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12

9996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9596688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: नमस्कार, आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઈરાનું તે કયો ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું એ સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઈરાનું આ ફેમસ

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર મિત્રો, તમામ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના પ્રિય કાર્યક્રમ જીગરવાણીમાં. આજનો દિવસ 31 મે, મતલબ કે વર્લ્ડ ટોબેકો ડે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી આદત વિશે જે શરૂઆતમાં મીઠી લાગે છે પણ અંતે ખૂબ જ કડવી સાબિત થાય છે. તમાકુ, એક મીઠી લત, કડવી સજા. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ઘણીવાર આપણે તમાકુની શરૂઆત મજા માટે કરીએ છીએ. મિત્રો સાથે બેઠા બેઠા એકવાર ટ્રાય કરીએ એમ વિચારીને, પણ આ એકવાર ક્યારેક આદત બની જાય છે એ ખબર જ ન પડતી નથી. શરૂઆતમાં લાગે છે કે કંઈ નહીં થાય, પણ ધીમે ધીમે શરીર તેની આદત પાડી લે છે અને પછી તમાકુ વગર દિવસ પસાર કરવો મુશ્કેલ બની જાય છે. મિત્રો, શું તમે જાણો છો, તમાકુમાં રહેલા ઝેરી પદાર્થો આપણા શરીરને અંદરથી ધીમે ધીમે નાશ કરે છે. મોઢાનો કેન્સર, ફેફસાની બીમારીઓ, હાર્ટની સમસ્યાઓ, આ બધું તમાકુના કારણે થઈ શકે છે. પણ સૌથી મોટી વાત એ છે કે આ લત ફક્ત આપણને જ નહીં પણ આપણા પરિવારને પણ દુઃખ આપે છે. તેમના ચહેરા પરની ચિંતા એ જ સાચી સજા છે. તો મિત્રો, વિચારવાનો સમય આવી ગયો છે. આ મીઠી લતને હવે છોડવાનો સમય આવી ગયો છે.

આવો આજે જ એક નાનો સંકલ્પ લઈએ, હું તમાકુથી દૂર રહીશ અને સ્વસ્થ જીવન જીવવા તરફ આગળ વધીશ, કારણ કે સાચી મજા સ્વસ્થ જીવનમાં છે, તમાકુમાં નહીં. નાનકડા વિરામ બાદ આપણે વાત કરીશું યુવાનોમાં વધતી તમાકુની આદત.

આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, યુવાઓમાં વધતી તમાકુની આદત. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, આજકાલ આપણે આસપાસ નજર કરીએ તો એક વાત સ્પષ્ટ જોવા મળે છે, નાના ઉંમરના યુવાનોમાં તમાકુ, સિગારેટ અને ગુટકાની આદત ઝડપથી વધી રહી છે. પણ પ્રશ્ન એ છે કે આ શરૂઆત થાય છે ક્યાંથી? ઘણીવાર મિત્રોનું પ્રેશર, એકવાર ટ્રાય કર, કંઈ નથી થતું, આવા શબ્દોથી શરૂઆત થાય છે. કેટલાક લોકો સ્ટાઇલ માટે પણ શરૂ કરે છે, ફિલ્મો કે સોશિયલ મીડિયા જોઈને. પણ મિત્રો, આ સ્ટાઇલ નહીં, આ તો સ્વાસ્થ્ય માટેનો ખતરનાક રસ્તો છે. શરૂઆતમાં ફક્ત મજા લાગે છે, પણ થોડા દિવસોમાં આ લત બની જાય છે અને પછી છોડવું મુશ્કેલ બની જાય છે. મિત્રો, યુવાની એ જીવનનો સૌથી કિંમતી સમય છે. જો આ સમયમાં આપણે ખોટી આદતો પકડી લઈએ તો ભવિષ્ય પર તેનો ભારે પ્રભાવ પડે છે. તો શું કરવું? સારા મિત્રો પસંદ કરો, ના કહેવાની હિંમત રાખો અને પોતાનું સ્વાસ્થ્ય પ્રથમ રાખો. યાદ રાખો મિત્રો, સાચી સ્ટાઇલ એમાં છે કે તમે તમારા જીવનને સાચી દિશામાં લઈ જાઓ. આવો આજે એક સંકલ્પ લઈએ, હું તમાકુથી દૂર રહીશ અને બીજાને પણ દૂર રાખીશ. નાનકડા વિરામ બાદ ફરી મળીએ અને વાત કરીએ તમાકુના આરોગ્ય પર ઘાતક અસર.

તમાકુના આરોગ્ય પર ઘાતક અસર. મિત્રો, આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે તમાકુ હાનિકારક છે, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે એ કેટલું ખતરનાક છે? હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલન પોઈન્ટ 90.4 FM. તમાકુમાં અનેક ઝેરી રસાયણો હોય છે જે આપણા શરીરને અંદરથી ધીમે ધીમે નષ્ટ કરે છે. સૌથી પહેલાં અસર થાય છે મોઢા પર. મોઢાનો કેન્સર, છાલા અને દાંતની સમસ્યાઓ, પછી ફેફસા પર શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને ફેફસાનો કેન્સર, અને હૃદય પર પણ ગંભીર અસર પડે છે. બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. મિત્રો, સૌથી ખતરનાક વાત એ છે કે આ બધી બીમારીઓ એકદમથી નથી આવતી. ધીમે ધીમે આપણા શરીરને ખોખલું બનાવે છે, અને જ્યારે સુધી આપણે સમજીએ છીએ ત્યાં સુધી ઘણું બધું મોડું થઈ જાય છે. તો મિત્રો, આજે જ વિચારવાનો સમય છે. શું થોડા મિનિટની મજા માટે આપણે આપણા જીવનને જોખમમાં મૂકીશું? આવો એક મજબૂત સંકલ્પ લઈએ, હું તમાકુથી દૂર રહીશ અને સ્વસ્થ જીવન અપનાવીશ. યાદ રાખો મિત્રો, સ્વાસ્થ્ય જ સૌથી મોટું ધન છે. વિરામ બાદ ફરી મળીએ અને વાત કરીએ પેસિવ સ્મોકિંગ બીજાને પણ નુકસાન.

તમે તમાકુ ન પીતા હો છતાં નુકસાન તમને થાય છે. પેસિવ સ્મોકિંગ, બીજાને પણ નુકસાન. મિત્રો, પેસિવ સ્મોકિંગ એટલે શું? હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. જ્યારે કોઈ વ્યક્તિ તમારી આસપાસ સિગારેટ કે બીડી પીતો હોય અને તેનો ધુમાડો તમે શ્વાસમાં લો, એને કહે છે પેસિવ સ્મોકિંગ. મિત્રો, આ ધુમાડો એટલો જ ખતરનાક હોય છે, કેટલાક કેસમાં તો વધુ નુકસાન.

નુકસાનકારક પણ સાબિત થાય છે. બાળકો માટે તો આ ખૂબ જ જોખમી છે. તેમના નાજુક ફેફસા પર સીધી અસર પડે છે અને શ્વાસની બીમારીઓનો ખતરો વધી જાય છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ આ હાનિકારક છે. બાળકના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડે છે. અને મિત્રો, આ સૌથી મોટો પ્રશ્ન છે કે અહીં કોઈ પોતાની ઈચ્છાથી તમાકુ નથી લેતો, પણ બીજાના કારણે એને નુકસાન સહન કરવું પડે છે. તો શું આ યોગ્ય છે? જો તમે તમાકુ પીતા હો તો એકવાર વિચારજો, તમારા કારણે તમારા પરિવાર, મિત્રો અને બાળકો પર શું અસર પડે છે. મિત્રો, સાચી જવાબદારી એમાં છે કે આપણે બીજાનું સ્વાસ્થ્ય પર ધ્યાન રાખીએ. આવો આજે એક સંકલ્પ લઈએ, હું તમાકુથી દૂર રહીશ અને બીજાને પણ સુરક્ષિત રાખીશ. નાનકડા વિરામ બાદ ફરી મળીએ અને વાત કરીએ તમાકુ છોડવાની સરળ રીતો.

મિત્રો, ઘણીવાર લોકો કહે છે તમાકુ છોડવું બહુ મુશ્કેલ છે, પણ સાચી વાત એ છે કે સાચી ઈચ્છા હોય તો કંઈ પણ શક્ય છે. તો ચાલો જાણીએ કેટલીક સરળ રીતો. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલાં એક ચોક્કસ તારીખ નક્કી કરો, આ દિવસથી હું તમાકુ છોડીશ, આ મનમાં ફિક્સ કરો. બીજું, તમાકુ લેવાવાળા મિત્રો અને પરિસ્થિતિથી થોડું દૂર રહો, કારણ કે વાતાવરણ આપણું વર્તન નક્કી કરે છે. ત્રીજું, જ્યારે તમાકુ લેવાની ઈચ્છા થાય

ત્યારે પાણી પીવો, ચિંગમ ખાઓ કે ધ્યાન બીજી તરફ ફેરવો. ચોથું, પરિવાર અને મિત્રોનો સપોર્ટ લો. તેમને કહો કે તમે તમાકુ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો. અને સૌથી મહત્વનું, તમારા મનને વારંવાર યાદ અપાવો કે હું મારા સ્વાસ્થ્ય માટે આ કરી રહ્યો છું. મિત્રો, શરૂઆત થોડું મુશ્કેલ લાગશે, પણ થોડા દિવસ પછી આ જ તમારી સૌથી મોટી જીત બની જશે. તો આજે જ એક મજબૂત નિર્ણય લો, હું તમાકુ છોડીને સ્વસ્થ જીવન તરફ આગળ વધું છું. યાદ રાખો મિત્રો, એક નાનો નિર્ણય આખું જીવન બદલી શકે છે. ફરી મળીએ એક નાનકડા વિરામ બાદ અને વાત કરીએ પરિવાર પર તમાકુનો પ્રભાવ.

મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ તમાકુની લત પકડે છે ત્યારે એ માત્ર પોતાની જિંદગી પર નહીં પણ પોતાના આખા પરિવાર પર અસર કરે છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌ પ્રથમ અસર પડે છે સ્વાસ્થ્ય પર. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે તો પરિવારના લોકો ચિંતા અને તણાવમાં જીવે છે. બીજું, આર્થિક અસર. દરરોજ તમાકુ પાછળ ખર્ચાતા પૈસા ધીમે ધીમે પરિવારના બજેટને ખાલી કરી દે છે. ત્રીજું, સંબંધોમાં તણાવ. ઘરમાં વારંવાર ઝઘડા, સમજાવટ અને તણાવ ઊભો થાય છે. અને મિત્રો, બાળકો પર તેની સૌથી

વધારે અસર પડે છે. તેઓ પોતાના માતા પિતાને જોઈને શીખે છે અને ઘણીવાર એ જ આદત આગળ વધે છે. તો શું આપણે આપણા પરિવારને આ દુઃખ આપવા માંગીએ છીએ? મિત્રો, સાચી ખુશી એમાં છે કે આપણે પોતાને સ્વસ્થ રાખીએ અને પરિવારને પણ ખુશ રાખીએ. આવો આજે એક સંકલ્પ લઈએ, હું તમાકુથી દૂર રહીશ અને મારા પરિવારને સુરક્ષિત રાખીશ. કારણ કે પરિવારની સ્મિત એ જ જીવનની સૌથી મોટી ખુશી છે. નાનકડા વિરામ બાદ ફરી મળીએ અને વાત કરીએ પૈસા અને તમાકુ ખાલી ખિસ્સો.

મિત્રો, આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ચલો આજે ફક્ત 10 કે 20 રૂપિયા જ ખર્ચ્યા, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ નાના નાના ખર્ચા મળીને કેટલા મોટા બની જાય છે? ચાલો એક એનો નાનો હિસાબ કરીએ. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. જો કોઈ વ્યક્તિ દરરોજ 20 તમાકુ પર ખર્ચે છે 20 રૂપિયા, તો એક મહિને લગભગ 600 થાય છે અને એક વર્ષમાં 7000થી પણ વધુ. મિત્રો, આ જ પૈસા તમે ક્યાંય ઉપયોગ કરી શકો?

તમારા પરિવાર માટે, બાળકોની શિક્ષણ માટે અથવા તમારા સ્વાસ્થ્ય માટે. પણ દુઃખની વાત એ છે કે આ પૈસા આપણે આપણા જ નુકસાન માટે ખર્ચી રહ્યા છીએ. તમાકુ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ ખિસ્સાને પણ ખાલી કરી નાખે છે, અને અંતે બીમારીઓ આવે ત્યારે એના ઈલાજ માટે હજારો રૂપિયા વધુ ખર્ચવા

આજે જ એક નિર્ણય લો, હું તમાકુ છોડીને મારા પૈસા અને સ્વાસ્થ્ય બંને બચાવીશ. યાદ રાખો મિત્રો, સાચી કમાણી એમાં છે કે આપણે આપણું જીવન અને પરિવાર બંને સુરક્ષિત રાખીએ. ફરી મળીએ એક નાનકડા વિરામ બાદ અને તમાકુને અલવિદા કરીએ.

મિત્રો, જીવનમાં ઘણા નિર્ણયો આપણે લઈએ છીએ, પણ કેટલાક નિર્ણયો એવા હોય છે જે આખું જીવન બદલી શકે છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. તમાકુ છોડવાનો નિર્ણય એમાંનો એક છે. ઘણા લોકો કહે છે કાલથી છોડીશ, પણ એ કાલ ક્યારે આવતો નથી. તો મિત્રો, શા માટે ના આપણે આ કાલને આજે જ બનાવી દઈએ? આજથી જ, આ ક્ષણથી એક નવો પ્રારંભ કરીએ. વિચાર કરો, તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવાર માટે અને તમારા સુખી ભવિષ્ય માટે તમાકુ છોડી આપશો તો ફક્ત એક આદત નહીં

અનેક મુશ્કેલીઓથી છુટકારો મળશે, સ્વાસ્થ્ય સારું રહેશે, પૈસા બચશે, પરિવાર ખુશ રહેશે અને સૌથી મહત્વનું, તમને પોતાના પર ગર્વ થશે. મિત્રો, શરૂઆત કદાચ થોડી મુશ્કેલ હશે, પણ દરેક મોટી જીત નાના પગલાંથી જ શરૂ થાય છે. તો આવો આજે આ પળે એક મજબૂત સંકલ્પ લઈએ. હું આજથી તમાકુને અલવિદા કહું છું અને એક સ્વસ્થ, ખુશ અને સુંદર જીવન તરફ આગળ વધું છું. ફરી મળીશું એક નવી વાત સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

हेलो पालनपुर 90.4 एफएम रेडियो पालनपुर पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडल संचालित आपणा सौना सामुदायिक रेडियो स्टेशन पर हूँ आरजे एआर आप सौनु हार्दिक स्वागत करू छू। सुंदर मजानी रजाओनी जिंदगी होय, घरे रहेवानो मौको मळतो होय त्यारे परिवार वच्चे हमणा આ વર્તમાન યુગની અંદર ઓટીટી પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલની દુનિયામાં લેપટોપ અને ટેબ્લેટની વચ્ચે ક્યાંક માનવીય સંબંધો વચ્ચે જે હૂંફ અને લાગણી હતી ને એનો આપણને એક અવકાશ, એનો અનુભવ થાય છે। પરંતુ શ્રોતા મિત્રો, એ બધી જ વસ્તુઓની અંદર આપણા સૌનો પણ એક વાંક છે। कारण के माध्यम बदलाता रहे, पोशाक बदलाय, रहनी करनी बदलाय, ग्लोबल वार्मिंग ना लीधे तो आधरा पर नहीं ऋतुओना चक्र मा पण फेरफार थयो छे। स्वाभाविक पणे, साहजिक पणे बदलाता आ तमाम पासाओनी वच्चे ढळता जईए ए योग्य छे। परंतु जे प्रक्रिया आपणी वर्षोथी आपणा जीवन ने टकावी राखे छे, जे मूल्यो, जे लागणी, प्रेम अने हूंफ, एने बदलवानी कोई जरूर होती नथी। परंतु क्यारे के बदलाई जाए छे अने क्यारे के एना विषे चर्चा अने विमर्श થતા પણ હોય છે। અત્યારે અખબાર, પુસ્તકો અને વારે ઘડીએ તમે કેટલા એવા લેખોમાં અને ભાષણોમાં, સંભાષણોમાં આ સાંભળતા આવ્યા છો કે દૂરી વધી ગઈ છે। પણ આ દૂરીને દૂર કરવા શું કરી શકાય? આ ઓટીટી પ્લેટફોર્મ વિશે, સોશિયલ મીડિયા, મોબાઈલ વિશેની ચર્ચાઓ પરિવારમાં પણ કેવી રીતે કરી શકાય અને એવા કયા મુદ્દા છે કે જેમાં પરિવારને સાથે રાખીને આ બધા જ વસ્તુઓનો આનંદ માણી શકાય? અને જો ખરેખર એવું થાય તો એ લાગણીને હૂંફ સચવાઈ રહે તો આપણે ચોક્કસથી મોબાઈલ પરની ગેમ્સ હોય, સિરિયલ્સ હોય, ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય, શોર્ટ ફિલ્મ્સ હોય, વેબ સિરીઝ હોય, કે આ બધા જ પ્રશ્નોની અંદર પરિવાર જોડાય અને શું કરવું જોઈએ, ન કરવું જોઈએ, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એ બધી જ વાતોને પરિવારની અંદર ઢાળી શકાય। હમણાંના ન્યૂઝપેપરમાં સમાચાર હતા કે જમતી વખતે એક પરિવારે એક નિયમ કર્યો હતો કે પહેલા, સૌથી પહેલા બાસ્કેટમાં બધાના મોબાઈલ સાયલેન્ટ

અથવા તો સ્વિચ ઓફ મોડ પર મૂકી અને પછી જ જમવાનું કામ કરવું જોઈએ. અને ડાઇનિંગ ટેબલ પરનો એ અડધો કલાક એમના જીવનમાં અદ્ભુત રીતે આજે સેટલ થઈ ગયો છે. અને ઓટીટી, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ એ જીવનના અનિવાર્ય ભાગો જ્યારે આજે બન્યા છે ત્યારે એની સાથે સાનુકૂળ રીતે, પ્રતિકૂળ રીતે નહીં, નડ્યા સિવાય કેવી રીતે જીવન જીવાય એની જ વાતો આપણે આજે કરીશું. અને બધી જ વાતોમાંથી કંઈક શીખવાનું છે એવું નથી, કંઈક અપનાવવાનું પણ છે. અને શરૂઆત કરીએ, પહેલાં સાંભળીએ આ ગીત. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સૌથી પહેલી તો વાત એ છે કે રજાઓને વેકેશનમાં આપણે કુમળા ભાઈના જે નાના બાળકો છે એમને ગેમ્સનું વળગણ છે ને મોબાઈલ પરની ગેમ્સ, તો પહેલી વાત તો એ જ છે કે એમને આ વળગણ આપ્યું છે આપણે જ અને પડ્યું છે પણ આપણા લીધે જ, કારણ કે એ સમયમાં આપણે પણ ફ્રી નથી હોતા. પહેલાં તો લોકો ઘરે પરિવારના બધા સભ્યો મળીને રમી શકે તેવી ગેમ્સનો ઘરમાં સમાવેશ કરતા શીખે એ જરૂરી છે, કારણ કે વર્ષો પહેલાં આપણે એ પ્રકારની કોડી, પછી રમવા માટેના જે 64 છે પાનાઓની રમત પણ જે પોઝિટિવલી રમી શકાય એવી ગેમ્સની પોતાના બાળકોને શીખવાડવાની વૃત્તિ પણ આપણામાં હોવી જોઈએ. આ સિવાય આ બધા બાળકો સાથે બેસીને નવી જે આવેલી મોડર્ન ગેમ્સ હતી જેમ કે ચેસ છે, વેપાર છે, એ સિવાયની લૂડો, સાપ સીડી, આ બધી રમતોનો આપણે રમવા માટેનો અભ્યાસ કરતા હતા અને બધા સાથે બેસીને એક અડધો કલાક તો આ કામ કરતા હતા. પણ હવે એ રમતોને ઘરમાં વસાવવાની જરૂરિયાત કોને છે? આપણે સૌએ. રાત્રિના દરમિયાન ફૂલ રેકેટ રમવું કે દડા સાથે બાળકો સાથે રમવું, કારણ કે માતા પિતા પણ એમને દડોને બેટ આપી દે અને કહે કે એકલા રમો ને પછી એ મોબાઈલ પર કંઈ સર્ફિંગ, ચેટ્સ અને જોક્સ સાંભળીને કે સ્ટેટસ જોઈને કે પછી ઇન્સ્ટાગ્રામ પરની રીલ્સ જોઈને હસતા રહે, તો બાળકો એ જ શીખવાના છે. આપણે સૌએ પણ એ અડધો કલાક ફૂલ રેકેટ રમવા માટે, એમની સાથે પકડદાવ રમવા માટે ઘરના આંગણામાં જો ન હોય તો બગીચામાં જવાની પણ તસ્દી તો લેવી જ જોઈએ. એ તસ્દી નથી લઈ શકતા તો ચાલો ને એક નાનકડી લોંગ ડ્રાઈવ પર જઈએ, વધારે નહીં તો આજુબાજુના રસ્તાઓ પર જતા આવીએ, વાતચીત કરીએ, ક્યાંક ઊભા રહીએ, ઘરેથી લઈ ગયેલો નાસ્તો, એ ઢળતા સૂરજ માટે કંઈ સનસેટ અને સનરાઈઝ માટે આપણે હિલ સ્ટેશન પર જવાની બિલકુલ જરૂર નથી. આપણા બાલારામના આ ફોરેસ્ટના જંગલો કે પછી રસ્તા પર ખુલ્લો રસ્તો સીધો હોય અને સાંજના સમયે તમે જશો તો ચોક્કસપણે તમને એ સનસેટ અદ્ભુત લાગે છે અને તમારા એ જ મોબાઈલ અને લેપટોપમાં તમે રીલ્સમાં કેપ્ચર પણ કરી શકો છો. વાત મૂળ અહીં એ છે કે પ્રથમ પગથિયું એ છે કે બાળકોનું ઇન્વોલ્વમેન્ટ માતા પિતાએ જ શરૂ કરવું પડશે અને માતા પિતા જો આ બાબતોમાં જોડાશે તો ચોક્કસપણે એ વળગણ છે એ તમને જ ખબર છે અને એને દૂર કરવાના રસ્તા તમારી પાસે છે, એના પ્રયોગો તમારે જ કરવાના છે. બાળકોને કહી દેવાથી આ કોઈ ટેબ્લેટ્સ નથી, કારણ કે દવાની ટેબ્લેટ્સ આપવા માટે પણ માતા પિતાએ જ સજ્જ થવાનું છે. તો પછી કેવી રીતે અપેક્ષા રાખી શકાય આ બાળકો પાસે? અને એટલે જ આજની આ વાતને તમારે મનમાં લેવાની છે. શોધી કાઢો તમારી પાસે સાપ સીડી ક્યાં મળે છે, વેપાર ક્યાં મળે છે, એમને શીખવવાના મુદ્દાઓ ચેસ છે, ફૂલ રેકેટ છે, ટેબલ ટેનિસ રમી શકો છો અને સામાન્ય દડાથી સાતોડિયું રમવાની પ્રેક્ટિસ પણ બહુ જ ઓછી જગ્યામાં થઈ શકે છે અને થપ્પો તો ઘરમાં પણ રમી શકાય. ભલે ને પકડાઈ જવાનો આનંદ લો, પણ આ રમતોને યાદ કરવાની સંગીત ખુરશી એ તો બહુ અદ્ભુત રમત છે ને, આપણે સૌ રમી શકીએ, એના માટે જગ્યા કે સ્પેસ નથી જરૂર ને એમાં

તમારું ઓટીટી પ્લેટફોર્મ રીલ્સ આ બધાનો ઉપયોગ કરીને ઇન્વોલ્વમેન્ટ સાથે કરી શકીએ. શરૂઆત કરી છું અને એની પર વિચાર તો કરો કે ક્યારથી શરૂ કરવાના છો. ત્યાં સુધી સાંભળો આ ગીત, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ને RJER ની સાથે.

ગરમીનો મોસમ છે અને રજાઓની મોસમ હોય. મેં વાત કરી તે પ્રમાણે સવારે અને સાંજે સમય કાઢી શકાય, બાળકો સાથે વિતાવી શકાય એવી નાનકડી રમતો, સંશોધનો, નાની કોમિક્સ બુક્સ છે કે પછી સ્ટોરીમાંથી વાર્તાઓ સાંભળીને એમને કહેવી, આ બધું જ થઈ શકે અને એમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પણ તમને મદદ કરે. આ સિવાય ચલો બપોરનો સમય છે, ગરમીનો છે, રાત્રિના સમયે છે અને તમે એકલા મોબાઈલ પર બેસી રહો, એકલા લેપટોપ પર રહે અને બાળકો પણ પોતાની રીતે એની પર જોડાયેલા રહે એ યોગ્ય નથી. તો શું થઈ શકે? આ માટે પણ ઓટીટી પ્લેટફોર્મ પર સુંદર મજાની ફિલ્મોનો એક જમાવડો હોય છે. આ ફિલ્મો બાળ ફિલ્મો પણ છે ને, જે ઓટીટી પરથી જ રિલીઝ થઈ છે, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને એવી ફિલ્મોની કેટલીક વાતો મારે તમારી સાથે કરવાની છે. હમણાં જ મેં આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ્સ હતી, અદ્ભુત મૂવીઝ છે અને ખરેખર બાળકોને શીખવાડી જાય છે અને ગુજરાતી હિન્દી મિક્સ ગુજરાતી લોકોએ બનાવેલી, અશ્વિની કેલસ્કર, અસરાની અને એના પાત્રો દ્વારા એને જીવંત બનાવવાનો આ ફિલ્મને બહુ જ અદ્ભુત પ્રયાસ થયો છે અને એનું નામ છે એકતા હીરો. ચોક્કસથી જોવા જેવી છે, હળવી છે, કંઈ નવી વાત નથી, પણ વાર્તાના આરોપ દ્વારા, વાર્તાના સુંદર મજાના આલેખન દ્વારા, એક દ્રષ્ટાંત બિંદુઓથી અદ્ભુત વાર્તાનું મંથન કરવામાં આવ્યું છે. ખરેખર આ વાર્તાના મંથન પછી મંચન થયેલી આ ફિલ્મને જ્યારે આપણે નિહાળીએ છીએ ને પરિવાર સાથે, ત્યારે એમાંથી ઘણા બધા મૂલ્યો બાળકોને શીખવવા નથી પડતા, એ જાતે જ સમજે છે કે કેવી રીતે જીવન જીવી શકાય, કેવી રીતે બીજા માટે કંઈક કરી શકાય અને પ્રેમ શું છે, હૂંપ શું છે, પરિવારના સભ્યોનો ત્યાગ બલિદાન, પડોશી ધર્મ શું છે, રાષ્ટ્રપ્રેમ શું છે, વતન અને ગામડાની મહેક શું છે. તો ચોક્કસથી ફરીથી નામ કહું છું કે એકતા હીરો, હિન્દી વર્ઝન છે, ગુજરાતી શબ્દો છે, પોતી કી લાગે એવી ફિલ્મ છે. એકવાર ચોક્કસથી જોવી જોઈએ, સહપરિવાર માણી લેવી જોઈએ અને આ ફિલ્મ સાથે દુનિયા એક અદ્ભુત લાગશે. બપોરના સમયમાં પણ બાળકો સાથે જોડાઈ શકાય તેવી આવી ઘણી ફિલ્મો છે, પણ મેં તમને એક ફિલ્મનું ઉદાહરણ આપ્યું છે, એને જોઈ લો. ક્યાંથી મળશે, શું મળશે, આ ગીતના બ્રેકમાં ગીત સાથે સાંભળતા સાંભળતા તમારા એ જ મોબાઈલ પર શોધી પણ કાઢો. 90.4 FM પર હું આરજે AR આ ગીત પછી ફરીથી આવી જ એક નવી વાત લઈને આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર 90.4 FM.

0: हेलो पालनपुर 90.4 एफएम कम्युनिटी रेडियो स्टेशन पर आरजी एआर ની સાથે ફરીથી આપ સૌનું હું સ્વાગત કરું છું. આપણે વાત કરી રહ્યા હતા કે બપોરના સમયમાં અને બાળકોને પરિવાર સાથે ઓટીટી પ્લેટફોર્મ મોબાઈલ ટેબ્લેટ્સ લેપટોપના ઉપયોગ દ્વારા કેવી રીતે લાગણીઓ અને સહિયારા સમયની વહેંચણી કરી શકાય. અને વાતચીતમાં એક ફિલ્મની વાત કરી હતી, શોર્ટ ફિલ્મ કે જે જોવા જેવી છે બાળકો સાથેની. આવી જ બીજી બાળકોની ફિલ્મ Z5 ઓરિજિનલ ઉપર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, પાર્થ ઓર જુગનુ ફાયર ફાઇલ્સ. અને એ ફિલ્મની અંદર અદભુત ફિલ્માંકન છે, એક પરિગાથા છે, પહાડોની વાત છે. અને જ્યારે સફર કરી રહ્યા છીએ અથવા તો સફરમાં જઈ નથી શક્યા અને ગરમીના માહોલમાં છીએ, ત્યારે આ ફિલ્મોનો આ પહાડી માહોલ અદ્ભુત તમને વાર્તાઓની અંદર લઈ જશે. એમાં એક્શન છે, દોડધામ છે, કંઈક લાગણીઓની વાત છે, ફેલિયરમાંથી સફળ થવાની વાત છે, આપણા ધાર્મિક પુરાણો પ્રત્યેની શ્રદ્ધા, સંજીવની. અને પેલી રોઝા ફિલ્મની બહુ જ ચર્ચિત અભિનેત્રી આજે દાદીના સ્વરૂપમાં ત્યાં જોડાય છે. અને બાળપણ સાથે જોડાયેલી કેટલીક આપણી અંતરના સપનાઓની યાદો પણ આ ફિલ્મમાં છે. વધારે વાત ફિલ્મની કરીશ નહીં તો તમને મજા નહીં આવે, પણ ચોક્કસથી ફ્રી છે, ઇન્ટરનેટ માધ્યમ પર છે, અને બધા સાથે મળીને જોઈએ ને પછી ફિલ્મની ચર્ચા થાય અને એમાંથી સંજીવની, હનુમાનજી અને રામાયણ વિશે પણ વાતચીત કરી શકો તો ખૂબ મજા આવે. આ ફિલ્મમાં નાની નાની એવી કેટલીક બોધ સ્ટોરીઝને પણ વર્ણવવામાં આવી છે અને આ ફિલ્મ જોવાથી આમ પકડી રાખે છે, જકડી રાખે છે. એટલે હું કહીશ કે ચોક્કસ આ ફિલ્મને તમારે સૌએ નિહાળવી જોઈએ અને ફિલ્મ અદ્ભુત રીતે તમને સૌને ફરીથી પરિવાર સાથે જોડવામાં પણ મદદરૂપ થશે. અને આવી જ વાતો અને આવી જ ફિલ્મો વિશેના સંશોધનો જે છે એ તો તમારે સૌએ એ નેટ ઉપર સર્ફ કરતા આંગળીઓના ટેરવાથી શોધી જ કાઢવાના હોય. અને એ શોધેલા એ જ સંશોધનો એમના માટે, બાળકો માટે કંઈક સમય આપી ચૂક્યા છો તો એ જ વાતો તમને પછી તમને મદદરૂપ થશે. અધરવાઇઝ તો આપણે કંઈ નહીં કરીએ તો કંઈ જ નથી થવાનું. અને મેં આજે એટલું કહ્યું છે, એટલા પગથિયા જો ચડી લીધા તો તમે ચોક્કસ પછી છે ને હજારો સ્ટેપ્સની બહુ ઊંચાઈ ધરાવતી જગ્યા પર પણ તમે પહોંચવાના. અને આ તો પોતાના બાળકો પરિવાર માટેની વાત છે, તો ચોક્કસથી તમે આટલું તો કરશો. વાતને આગળ વધારીશ આ ગીત પછી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 એફએમ.
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હર ઘર

હલ્લો પાલનપુર, વેલકમ બેક. અને ફરીથી તમારી સાથે જોડાવાના આ મોકાની સાથે હવે વાત કરીશું કે સાંજનો સમય કેવી રીતે અદ્ભુત રીતે આપણે કાઢી શકીએ છીએ અને બહાર નીકળીએ પરિવાર સાથે. થોડોક સમય એક કલાક નિર્ધારિત કરી કે દર 3 કે 4 દિવસ આ રજાઓનો માહોલ છે અથવા સેટરડે સન્ડે આપણે બહાર નીકળીએ અને જ્યાં ખર્ચ ઓછો હોય પણ પરિવાર સાથેની એક મજા માણી શકાય. ગરમી છે પણ તો પણ હળવા રહી શકાય, તો એવી જગ્યાઓ વિશેની વાત કરવી છે જ્યાં ભીડભાડ નથી અને થોડી ઘણી છે પણ. આપણું બાલારામ અને બાલારામનું અભયારણ્ય અદ્ભુત જગ્યા છે. તમને થશે કે આ જગ્યા પર તો અમે જઈએ છીએ, અમે અવારનવાર ગયા છીએ, પણ અમને તો કંઈ ખાસ જોવા મળ્યું નથી. મેં તમને કહ્યું ને કે જો રવિવારની અદ્ભુત સવાર માણવી હોય અને પહેલું સનરાઈઝ જોવું હોય તો તમારે આ બાલારામના જંગલોમાં પહોંચી જવું જોઈએ. બાલારામ સુધી પહોંચતા કે બાલારામથી પછી આગળ જતા જે આગળના વિરમપુરના રસ્તા ઉપર જો વચ્ચે આવતા અભયારણ્ય કે જ્યાં તમને સવારમાં પક્ષીઓનો કોલાહલ અને કેટલા એવા પક્ષીઓના અવાજ ઓળખવાનો જો અભ્યાસ કરીને પુસ્તક લઈને ગયા હશો તો ચોક્કસથી પ્રયાસ કરશો ત્યારે તમને અનુભવ થશે કે આટલા બધા પક્ષીઓના અવાજ એટલે કે અહીં રહેઠાણ પણ છે અને તમે બર્ડ વોચિંગ પણ કરી શકો છો અને સવારમાં એટલી ગરમી નથી. અહીંયા આગળ જંગલના રેબિટ્સ જોવા મળે છે, અદ્ભુત રંગના અલગ અલગ પ્રકારના જંગલી રેબિટ. એમની પાસે ફર છે વધારે એવું નહીં કહી શકાય, પણ એમની જે સ્પીડ છે, સ્ફૂર્તિલી રીતે જે દોડતા હોય છે એને જો કેમેરામાં કેપ્ચર કરવા કે જોવાનો આહલાદક આનંદ મળી શકે. આ સાથે કેટલા એવા નાના બીજા જીવજંતુ છે અને જો તમે આ જ વિસ્તારની ફોરેસ્ટ લાઈફના કોઈ બીટ ગાર્ડ કે એમની સાથેનો સંપર્ક કરીને તમે જો ત્યાં રોકાઈ શકો છો, સવારમાં એમને બોલાવી શકો છો અને તમારી સાથે હોય અથવા કોઈ અધ્યાપક કે ટીચર્સ જે લોકો હોબી વાઇઝ પણ આપણા પાલનપુરમાં છે એવા કેટલાય મિત્રો કે જે બર્ડ વોચિંગ કે આવા ફોરેસ્ટ અને બોટનિકલ તેમજ જંગલની કેટલી બધી બાબતો સાથે એકદમ વિષયના તજજ્ઞ તરીકે રજૂઆત કરી શકે, તો એમની સાથે આ સવાર અદ્ભુત હોય. અને જો ચાય લઈને ગયા હોય અને પહેલા જ સૂરજના કિરણ સાથે અદ્ભુત રીતે તમે બાલારામનો આ સનરાઈઝ જોશો ને ત્યારે તમે સૌ કહેશો કે પરિવાર સાથે જીવવાનું ક્યાંય દૂર સ્વિટ્ઝરલેન્ડ હિલ સ્ટેશન કે બધે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. સવારની એ આહલાદક માદક હવાઓની અંદર ઠંડી મળી રહેશે અને સાથે સાથે સનરાઈઝ હોય, ચાય, કોફી, નાનકડો નાસ્તાનું ટેબલ પણ ગોઠવી શકાય અને ગાડી એટલે કે ફોર વ્હીલર તો બધાની પાસે હોય છે, બાઇક રાઇડ સાથે પણ તમે જઈ શકો છો અને સવારમાં આ અભયારણ્યની મજા કંઈક અદ્ભુત અને અલગ હોય છે. એવું સેમ તમે સાંજે પણ કરી શકો છો. સાંજના સનસેટ સમયની અંદર એકદમ ઢળતી સંધ્યાએ જો આ જંગલોમાંથી પસાર થઈએ અને ત્યાં તમે અડધો કલાક અને કલાક ગાળી અને જો એ માહોલને તમારા કેમેરામાં, મોબાઈલની અંદર અને પછી ઓટીટી પ્લેટફોર્મ પર રીલ્સ બનાવવા પણ યુઝ કરશો તો પરિવાર સાથે આ તમામ ગેજેટ્સ કે જે એકદમ અવરોધક ગણાય છે પરિવાર સાથેની વાતચીતમાં, એ બધા જ તમને આહલાદક આનંદ આપશે. આપ સૌને એ વાત જાણીને પણ આનંદ થશે કે આપણા બાલારામના જંગલોમાં વિવિધ પ્રકારની બિલાડી જોવા મળે છે અને આ બિલાડીના રંગ અને રૂપ જોવો, ચિત્તા જેવા, ટાઈગર અને એટલે તો આપણે એને વાઘની માસી કહીએ છીએ ને, એ કહાવત અને એ વાતને સમજાવવાની તમને બિલકુલ કોઈ ઠોસ આધારોની જરૂર નહીં પડે અને આ બધા જ પ્રાણીઓ જોવા મળે છે. મારો અનુભવ છે એક વખતે કરવા જેવો છે, શનિ રવિની સાંજ હોય અને પછી જો તમારે થોડો ખર્ચ કરવો છે તો ત્યાં સુંદર મજાના રેસ્ટોરન્ટ અને રિઝોર્ટ પણ છે જ્યાં તમે બધી જ મજા લઈ શકો છો. તો દોસ્તો, આવી જ વાતોને આગળ વધારતો રહીશ અને ત્યાં સુધી તમે સાંભળી લો આ ગીત, પ્લાનિંગ કરી દો કે હવે પછી કયા દિવસે તમે આ જંગલની મુલાકાત દ્વારા ઉજાગર કરવાના છો તમારા હૈયાની પરિવારની લાગણીઓ અને સમયને. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સવારે સાંજની તો વાત કરી દીધી, બપોરની પણ વાત કરી લીધી, પરિવાર સાથે કેવી રીતે ગાળી શકાય, ઓટીટી પ્લેટફોર્મનો કેવી રીતે સદુપયોગ કરી શકાય. અને આ તો બધા એક્ઝામ્પલ છે, રિસર્ચના પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે સૌ પાલનપુરવાસી છો, ગુજરાતી છો, એટલે આના આધારે બીજા ઘણા હજારો માધ્યમ શોધી કાઢશો. અને એ કેવી રીતે શોધવાના છે, કેમ શોધવાના છે, શા માટે શોધવાના છે, એ બધા જ પોઈન્ટ્સ તમે હવે મારા આ શોના છેલ્લા પડાવ સુધી પહોંચતા મગજમાં આવી ગયા છે. અને મા બાપ છીએ, મોટા ભાઈ બહેન છીએ, અને જીવનમાં પ્લેટફોર્મ્સ આજે બધા સોશિયલ મીડિયાને મળ્યા છે અને દૂર નથી કરવાના, અને સાથે પણ રાખવાના છે, લાગણીઓ પણ વહેંચવી છે, પરિવાર સાથે જોડાયેલા પણ રહેવું છે. પણ મેં કહ્યું એમ કે હવે રાત્રિ આઉટિંગ માટે પણ શું આ બનાસકાંઠા અને પાલનપુરવાસીને અને રેડિયો પાલનપુરની રેન્જમાં આવતી કઈ જગ્યાઓ છે કે જ્યાં અદ્ભુત રીતે તમે આ ગરમીની સિઝનમાં પણ મજા માણી શકો છો. તો મિત્રો, આવી જ હવે એક જગ્યાની વાત કરવી છે, અને એ જગ્યા છે જસોર અભયારણ્ય. જસોર અભયારણ્યમાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા આમ પબ્લિક એટલે કે આપણા સૌ માટે બહુ ઓછા દરે ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમયાંતરે ચોક્કસ સમયે તમે તમારું પેકેજ બુક કરી લો, ત્યાં આગળ દેશી આદિવાસી કલ્ચરનું, ગ્રામીણ કલ્ચરનું ફૂડ પણ મળે છે. તમે જાતે પણ ત્યાં રસોઈ કરીને મજા માણી શકો, સંગીત સંધ્યા પણ માણી શકો છો. આ સિવાય બાલારામથી થોડેક આગળ જઈએ એટલે હાથીદરાના વિસ્તારની અંદર તેમજ પાણીયારી આશ્રમ પર પહાડની ઉપર પણ રહેવાની એક નાનકડી વ્યવસ્થા છે. એક કે બે પરિવાર સાથે જો તમે રાત્રિના સમયમાં આ જંગલ ફોરેસ્ટના આ નાના પહાડ પરના સ્ટેશન ઉપર રાત્રિ ગુજારવાનો એક મોકો લેશો, અને મેં જસોર અભયારણ્ય તો રાત્રે તમને વધારે એમ નહીં કહી શકું, પણ એટલીસ્ટ 3-4 વખતે તમને રીંછના અવાજ અને એ જંગલની પ્રતિકૃતિ એટલે કે મગજમાં જે વિચાર્યું છે ને, ફિલ્મોમાં જે બેકગ્રાઉન્ડ સાઉન્ડમાં આવે છે, એ તમને રિયાલિસ્ટિક અનુભવ કરવાનો મોકો મળશે. રાત્રે અથવા સવારે 4 વાગે વહેલા ઉઠીને આપણે એ બિલ્ડિંગ્સની કે એ કેમ્પસના પરિસરની અંદર એક લટાર લગાવીએ ને, ક્યારેક એ જંગલની આજુબાજુમાં સવારમાં પાણીની શોધમાં નીકળેલા કે શિકાર માટે નીકળેલા એ પ્રાણીઓ જ્યારે પરત ફરતા હોય છે દિવસ ઉગતાની સાથે, ત્યારે એમના અવાજોના આહલાદક વાતાવરણની અંદર પરિવારમાં અને પરિવારના સભ્યો સાથે આ પ્રકૃતિ જે પુસ્તકોમાં ભણી છે એને માણવાનો મોકો મળે છે. શ્રોતા મિત્રો, પાલનપુર આજુબાજુની આ જગ્યાઓ છે ને, એકવાર મુલાકાત લીધા પછી ચોક્કસથી જે મને તમને સૌની સાથે વહેંચવાનો આનંદ મળ્યો છે, એમ તમને તમારા મોબાઈલ્સને તમારા સોશિયલ પ્લેટફોર્મ પર એની રીલ્સ બનાવવાનો પણ આનંદ મળશે. ને આ બધી જ વાતો પાછળનો અર્ક શું હતો એ મેં તમને શરૂઆતમાં જ કહ્યો હતો, એટલા માટે કે આપણે સૌએ આપણા સંબંધોની અંદર વાતો કરવા માટેના વિષયો શોધવાની જરૂર નથી. સમય બદલાય, વર્તમાન સમયની અંદર ગેજેટ્સ અને પરિસ્થિતિ બદલાય છે, તો એ બધાને ઇન્વોલ્વમેન્ટ દ્વારા પણ પરિવારને અને લાગણીઓના સંબંધોને કેવી રીતે જોડી શકાય એનો આ નાનકડો પ્રયાસ હતો. ચોક્કસથી આ ગીત પછી કેવી રીતે આ પ્રયાસ હજારો લોકો સુધી વહેંચી શકાય અને સુંદર મજાના અનુભવોથી જીવનને શણગારી શકાય એ વાતોના વડા પણ આપણે કરવાના છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તો સમય થયો છે તમારા સૌથી અલવિદા કહેવાનો. લાગણીનો સંબંધ અને આ અવાજથી જ રેડિયો પાલનપુર અને એના આરજેની ટીમ સતત તમારી સાથે જોડાયેલી રહે છે, તમારી લાગણીઓને વાચા આપે છે. તો તમારી લાગણીઓને વાચા આપવા માટેના વિચાર બિંદુઓ આપવાનું કામ પણ રેડિયો પાલનપુર સતત કરતા રહે છે. આ બધી જ લાગણીઓ અને અનુભવોનો નિચોડ એ છે કે તમારો અમને રિસ્પોન્સ મળે, પ્રત્યુત્તર મળે, જવાબ મળે. તમારે કંઈક કહેવું છે, કંઈક નવી વાત છે, તમારે વાતને વહેંચવી છે તમારા અવાજમાં કે લખીને અમને મોકલો. અમે અમારા અવાજમાં આપણા આસપાસના વિસ્તારમાં અને રેડિયો પાલનપુર સાથે જોડાયેલા તમામ લોકોને આ બધી જ વાતોને પહોંચાડીશું. આ સિવાય પણ તમારું હૃદય કહે છે કે તમારે પોતે પણ એક અનુભવ લેવો છે તમારી વાતની વહેંચણી કરવાનો રેડિયો પાલનપુર પર, તો અમારું આપ સૌને ઇજન, આમંત્રણ જે પણ કહો એ બધું જ છે. આ માટે તમારે સંપર્ક કરવાનો છે, અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે ગૂગલ પ્લે સ્ટોર. જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો અને આઈફોન યુઝ કરો છો તો આઈટ્યુન્સ સ્ટોર પર જાઓ, રેડિયો પાલનપુર લખો, મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની પર રહેલા સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક કે પછી ફીડબેક સેક્શનમાં જઈને મેલ કરી દો તમારી ઈચ્છાઓને, લાગણીઓને. અહીંયા સ્ક્રુટિની કમિટી દ્વારા સમયાંતરે એને સ્ક્રીનિંગ કરીને તમને મોકો ચોક્કસથી આપવામાં આવશે. આ સાથે તમારી પાસે અમારો એક વોટ્સએપ નંબર છે, 9512966688. યાદ રાખજો, 9512966688 વોટ્સએપ નંબર છે. એની પર તમારો અવાજ, ફાઇલ કે સ્ક્રિપ્ટ જે પણ છે એ લખીને મોકલી આપો. એ પણ અમારી કમિટી દ્વારા રિવ્યૂ બાદ આપ સૌને એમાંથી તક પણ મળશે અને તમારી મોકલેલી કૃતિ કે વાતને રજૂ પણ કરવામાં આવશે. ફરીથી મળીશું આવા જ આઉટિંગ એપિસોડ સાથે, આરજે અંજલિ, આરજે જીનલ, આરજે રવિ કે પછી આ સ્ટુડિયો પરના આરજે કવનની સાથે વાત પણ કરવી હોય તો સૌ પહેલા તો તમારે વોટ્સએપ મેસેજીસ કરવા અનિવાર્ય છે. તમારી લાગણીઓને અમારી સાથે પહોંચાડો. રેડિયો પાલનપુરના કોઈ પણ કાર્યક્રમ વિશેની વાતને પહોંચાડવાનું ચૂકતા નહીં. ત્યાં સુધી અલવિદા દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

તો આપણી આસપાસ છે, જેમને આપણે ઓળખતા હોઈએ છીએ, જેમને આપણે જાણતા હોઈએ છીએ, જેમને આપણે નજીકથી પરિચિત હોતા નથી. છોડ કે બંધન બાંધે પાયલ, જેણે દુનિયાના બંધન છોડી દીધા છે, જેણે દુનિયાના બંધનની પાયલ છોડી દીધી છે, એવી વ્યક્તિની આજે વાત કરવી છે. વ્યક્તિને આપ માની લો કે એમનું નામ છે શારદાબેન પટેલ. શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જિલ્લાનું નામ પણ કચ્છ. કચ્છ જિલ્લાની આ ઘટના વાત છે મિત્રો 26 જાન્યુઆરી 2001 ની. હાહાકાર મચી ગયો છે જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ ત્યાં લોકો રડતા. શું કરી શકાય, કોણ એનો રસ્તો કરી શકે? આખું અર્થતંત્ર, આખું વ્યવસ્થાતંત્ર, આખું જીવનતંત્ર, આખું

જીવન શૈલી, વિચાર શૈલી બદલાયેલી છે. જે જગ્યાએ શિક્ષક ને સન્માન આપવામાં આવતું હતું, એ જગ્યાએ આજે શિક્ષક ને માત્ર અને માત્ર સરકારી પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે, એવી પરિસ્થિતિ. અને મિત્રો, છપ્પનિયા દુકાળ ને ભૂલાવે એવી પરિસ્થિતિ. માણસોએ 10-10 દિવસથી ખાધું નથી, પાણી પીધું નથી, નાવા ધોવાની તો વાત ક્યાં કરી. થયું જાણે એવું, ભૂકંપ આવ્યા પછી દેશ વિદેશથી સહાય આવી શરૂ થઈ. સહાય મોકલનાર કોણ છે? વિદેશી છે, બીજા જિલ્લાના છે, બીજા રાજ્યના છે, બીજા પ્રદેશના છે, બીજા વિસ્તારના છે, અનેક સંસ્થાઓ છે. શોધે કોને કોને આપવું? જે જાય તે પ્રાથમિક શાળામાં જાય. પોતાની ચિંતા કર્યા વગર બાળકો માટે સતત ચિંતા કરનારા શિક્ષિકા બહેન માટે શું વિચારી શકાય? વાઢાઈની બાજુમાં, કચ્છના વાઢાઈની બાજુમાં આવેલા ગામની વાત કરું છું. એ સમય માન્ય એડી ચૌહાણ, કે જેઓ અત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પ્રાંત અધિકારી તરીકે, પ્રાંત કલેક્ટર તરીકે ફરજ બજાવે છે, એમણે આ દીકરીને પૂછ્યું કે બેટા, તમારે કોઈ તકલીફ છે? તમારી કઈ જરૂરિયાત છે? તારે દીકરી ઉભા ઉભા રડવા લાગી. એ હા પણ નથી બોલી શકતી, એ ના પણ નથી બોલી શકતી. એ શું જવાબ આપે? એ રડતી જાય છે ને બોલતી જાય છે કે સાહેબ, આજે ખાધા પીધા વગરનો મારો ચોથો દિવસ છે.

પણ એમાંથી હું કશું જ લઈ શકતી નથી, કારણ કે હું સરકારી કર્મચારી છું સાહેબ, આપના સિવાય આજ સુધી મને કોઈ પૂછ્યું પણ નથી કે મારે શું જરૂર છે. શારદાબેન રડતા જાય છે, શારદાબેન બોલતા જાય છે. એની ચૌહાણ એમની સાથેની શક્તિવર્ધક પીણું એમને આપે છે, પણ એ પીણું પીતા પીતા જ શારદાબેન એકદમ ચક્કર ખાઈને પડી જાય છે અને બેહોશ થાય છે. શું થયું હશે શારદાબેનને? શારદાબેન ની નારી ચકાસતા ખબર પડી કે જીવે છે પણ બેહોશ છે. તુમ્હેં હમ ક્યા સમજતે હૈ ક્યા પતા તુમ્હેં, ખુદા કા ડર ના હોતા તો ખુદા કહેતે તુમ્હેં. બાળકો પણ ચિંતિત છે, આસપાસ ઉભા છે એ શાળાના જીવતા રહેલા માત્ર 13 બાળકો. શું થયું હશે બેનને? શું થયું હશે શારદાબેનને? શું થયું હશે આપણા ટીચરને? ત્યાંથી ફોન કરીને એમને સંપર્ક કરીને નજીકના શહેરમાં લઈ જવામાં આવે છે. ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓને છેલ્લા 4 દિવસથી ન ખાવાથી, શરીરમાં અશક્તિ હોવાથી, તેમના પેટમાં રહેલા ગર્ભ 3-4 મહિનાના ગર્ભને પણ નુકસાન થાય છે. અને આ શારદાબેન પટેલ જે હમણાં જ પરિણીત છે, જેમનું લગ્ન 2001 વર્ષમાં થયું છે અને લગ્ન કરીને સીધા જે નોકરી આવ્યા છે, શારદાબેન ના જીવનનું ભવિષ્ય ચૂંથાઈ ગયું. શારદાબેન તો બેહોશ હતા, એમને તો ખબર પણ નહોતી, ખબર હતી માત્ર ડોક્ટરને અને આસપાસ.

0: ઉભેલા વ્યક્તિઓને જયારે ભાનમાં આવ્યા ત્યારે એમને બે નંબર આપ્યા, એક એમના પિયર નો, એક એમના પતિના ઘરનો, એમના સસરાના ઘરનો. શ્રોતા મિત્રો, ત્યારે ફોન એના પિતાના ઘરે કરવામાં આવ્યો ને ત્યારે પિતાએ પૂછ્યું કે દીકરીને કેમ છે? મારી દીકરીને તો કોઈ તકલીફ નથી ને, અત્યારે તે જાગતી છે ને, જીવતી છે ને, સજીવ છે ને, અત્યારે તે બેહોશ નથી ને, અત્યારે તેને તકલીફ નથી ને. પિતા રડતા જાય છે અને પૂછતા જાય છે. બાજુમાં ઉભેલા ફોન ઉપર સંભળાય છે એમના માતા પણ દીકરીથી ચિંતિત થાય છે, દીકરીના માટે તેઓ સતત ચિંતા કરતા જાય છે, અને બંને માણસો ત્યાંથી તરત નીકળવા માટે, જે તે શહેરે પહોંચવા માટેની તૈયારી કરવા માટે તલપાપડ બને છે. પણ આવો બીજો ફોન એમના સસરાના ત્યાં કરવામાં આવે છે. તોડ કે બંધલ બાંધે પાયલ, ફોન ઉપડ્યો એના પતિએ એમને સમાચાર આપ્યા કે તમારી દીકરી, તમારા પત્ની જે બીમાર છે અત્યારે હોસ્પિટલમાં છે, એમને ત્યાં સુધી સમાચાર સાંભળ્યા. પણ જયારે એમને કહેવામાં આવ્યું કે એમના પેટમાં જે 3-4 મહિનાનો ગર્ભ હતો, એ ગર્ભ, બેનનું લગ્ન 1999 ના અંતના મહિનામાં થયું ને, 2001 ની હું આ વાત કરી રહ્યો છું, પહેલા મહિનાની વાત કરી રહ્યો છું, એ ગર્ભ ને હવે નુકસાન છે અને એ બાળક નથી. ત્યારે ત્યાંથી એવો ખતરનાક જવાબ મળે છે. શારદાબેન પટેલને ઉચ્ચારીને ગાળ બોલવામાં આવે છે અને કહેવાય છે કે એને કહેજો કે અમારું હતું કે તો તે મારી નાખ્યું, તું જેમ મરેલા માટે ત્યાં રોકાઈ હતી એમના માટે તું જીવજે. દર્શક મિત્રો, ભૂકંપમાં જે મરી ગયા હતા, ભૂકંપમાં જેને નુકસાન થયું હતું, અને એક સરકારી કર્મચારી હોવાના લીધે તેઓ ત્યાંથી નીકળી નહોતા શક્યા, એમની પણ તબિયત ખરાબ હતી. શારદાબેન પટેલ અત્યારે પણ હયાત છે, શારદાબેન પટેલ અત્યારે પણ જીવિત છે, શારદાબેન પટેલ બનાસકાંઠા જિલ્લા સાથે પણ સીધી રીતે સંકળાયેલા છે. આપણે એમની સીધી ઓળખાણ આપવાનું ટાળીએ છીએ, પણ આ શારદાબેન પટેલ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં, સમગ્ર ગુજરાત રાજ્યમાં એક અદના શિક્ષિકા તરીકે જાણીતા થયા છે, જેમણે પોતાનું જીવન માત્ર અને માત્ર લાઓ તુમ્હારે બચ્ચે ઇન્સાન બના દેંગે, લોગ પૂજેંગે એસે મહાન બના દેંગે, એકમાત્ર આવી શ્રદ્ધા સાથે શારદાબેન પટેલ, જે એમનું કાલ્પનિક નામ છે, જીવી રહ્યા છે. શારદાબેન પટેલ નું સાચું નામ ન આપવાનું કારણ કે અત્યારે તેઓની સ્થાયી થયેલી જિંદગીને આપણે વ્યવસ્થિત રીતે અસ્થિર કરનાર કોઈ વ્યક્તિ એમને ન મળી શકે. ફરીથી આવી જીવતી વ્યક્તિઓ સાથે, જીવતી વાર્તાઓ સાથે, દેશ બદલનાર, દુનિયા બદલનાર, વિચાર બદલનાર વ્યક્તિઓ સાથે રેડિયો પાલનપુરમાં મળતા રહીશું. મારો, તમારો, આપણા સૌનો અવાજ એટલે 90.4 પાલનપુર, રેડિયો પાલનપુર સાંભળતા રહો, જોડાયેલા રહો. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. પોઝિટિવ પર્સનાલિટી, સકારાત્મક વ્યક્તિત્વ, આ બધા શબ્દો તમે સાંભળ્યા હશે નહીં. હવે આ બધા શબ્દોમાં પોઝિટિવ પર્સનાલિટી કે સકારાત્મક વ્યક્તિત્વ વિશે આપણે ઘણું બધું સાંભળીએ પણ છીએ અને ઘણું બધું જોઈએ પણ છીએ, અને એ પ્રયત્ન કરીએ છીએ કે આપણામાં પણ આ પોઝિટિવ પર્સનાલિટી કે સકારાત્મક વ્યક્તિત્વ આવે. તો એને રિલેટેડ લેટિન ભાષાની એક કહેવત છે, મારી પાસે જે કંઈ છે એ બધું મારી સાથે જ છે. હવે આ કહેવત પાછળનો એક સકારાત્મક કિસ્સો હું તમને સંભળાવું. મુલ્લા નસરુદ્દીન એક

અનેરા સૂફી સંત હતા. એમની મજાક ભરી વાતોમાં પણ બહુ જ ગહેરા મર્મ છુપાયેલા હતા. મુલ્લા એકવાર એક દુકાનમાં ગયા, જોકે એને દુકાન તો ના કહેવાય, એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો, ત્યાં ગયા. જરૂરી એવી બધી જ મોટાભાગની વસ્તુઓ ત્યાં મળતી હોય. મુલ્લા ત્યાં ગયા અને તેમને એક બૂટ જોઈતા હતા. હવે એવું કોને ખબર હતી કે મુલ્લાના પગનો પંજો અસાધારણ સાઈઝનો હશે. હવે એવા બૂટ એ સ્ટોરમાં એમને મળ્યા નહીં. મુલ્લાએ દુકાનદારને પૂછ્યું, તારી પાસે ચામડું છે? દુકાનદારે કહ્યું, હા. ખીલ્લી છે? તો કે હા. અને સોય? દુકાનદારે કહ્યું, એ પણ છે. તો મુલ્લાએ કહ્યું, તો પછી વાર શું, લે મારા પગનું માપ અને બનાવી દે મારા માપના બૂટ. અહીંયા આ કિસ્સો પૂરો થઈ ગયો. પણ આપણે વાત કરતા હતા પોઝિટિવ પર્સનાલિટીની. તો જો તમારે પર્સનાલિટી પોઝિટિવ પર્સનાલિટીના માલિક થવું છે, તો તમારા દિલને આ સવાલ પૂછો. આત્મવિશ્વાસ છે? હિંમત છે? જવાબદારીની ભાવના છે? સાચું ખોટું પરખવાની સૂઝ છે? સારું વર્તન કરવાની ક્ષમતા છે? સારી વાણી છે? એક્ચ્યુઅલી આ બધું જ મૂળભૂત રીતે દરેકે દરેક માણસમાં પડ્યું જ હોય છે. એનો ઉપયોગ ન થાય અને એના પર ધૂળ ચડી જાય એવું જરૂર બને. હવે આ ધૂળને ખંખેરીને એને આગળ પોતાના લક્ષણોને ખીલવીને જે ફૂલ બનાવીએ એનું જ નામ છે પોઝિટિવ પર્સનાલિટી. તો હવે સમજાય ને પેલી લેટિન કહેવત? આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજી જ્યોતિ. ચીન દેશની એક લોકવાર્તા છે. એક પવિત્ર પુરુષને એક રાતે સપનું આવ્યું. આ સપનામાં દેવદૂત એને સ્વર્ગની મુલાકાતે લઈ જાય છે. દેવદૂત એ પવિત્ર પુરુષને સ્વર્ગના એક વિશાળ મહેલમાં લઈને જઈ રહ્યા હતા ત્યારે એ લોકો એક એવા રૂમ પાસેથી પસાર થયા કે જ્યાં ભોય તળિયાથી લઈ અને છત સુધી વિવિધ ભેટોના ઢગલા પડ્યા હતા. પવિત્ર પુરુષ ત્યાં થંભી જાય છે અને એ આ રૂમમાં જોઈ રહે છે. એકરોના એકરો સુધી વિવિધ પ્રકારની સુંદર ભેટો જોઈને એ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છેવટે પોતાની કુતૂહલતાને ન રોકી શકીને એ દેવદૂતને પૂછે છે, આ રૂમમાં આટલી બધી સુંદર ભેટોના ઢગલા શા માટે છે? એ સુંદર દેવદૂત ત્યાં રોકાઈ જાય છે અને નિશાસો નાખતા નાખતા આ પવિત્ર પુરુષને સમજાવે છે, આ એ રૂમ છે કે જ્યાં લોકો પોતાને જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય તેના માટેની પ્રાર્થના કરતા હોય છે. એ વસ્તુ અમે એમને પહોંચાડવા માટે અહીંયા સંગ્રહ કરીએ છીએ, પરંતુ અફસોસ એ વાતનો છે કે હજુ તો એમણે ચાહેલી વસ્તુ અમે એમને પહોંચાડીએ એની પહેલા જ લોકો પ્રાર્થના કરવાનું છોડી દે છે. દોસ્તો, સપના સેવવા આપણને સૌને ગમે છે, બલકે એકચ્યુઅલી તો જોઈએ જીવનમાં ડગલે ને પગલે આપણે કોઈ ને કોઈ બાબતના સપના આપણે સેવતા હોઈએ છીએ. કરિયર, રિસ્પેક્ટ, બિઝનેસમાં સક્સેસ, એક બહુ સારો લાઈફ પાર્ટનર, આવી તો કેટલી લાંબી લિસ્ટ છે જેના આપણે સપનાઓ જોતા હોઈએ છીએ. પરંતુ ખાટલે મોટી ખોડ એ વાતની છે કે આ સપનાને આપણે વળગી નથી રહેતા. એને બદલે જો સપનાને ખંતપૂર્વક વળગી રહીએ તો એકના એક દિવસ એ સપના જરૂર સાકાર થાય છે. અને અહીં જે ચીનની આ વાર્તા છે એ આપણને એ જ શીખવાડે છે કે આપણે જો આપણી મનોવંચિત સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આપણા સપનાને વળગી રહેવું પડે છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામના.
1: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી

વાત ને ત્યાં પોસ્ટ કરી શકો છો, સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95126889599668. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95126889599668 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88.
1: વીકેન્ડ ક્લાસિક રેડિયો શો પર મેં હું રુચિ આપકે સાથ, ઓર આજ એક નયા દિન હૈ, એક નયા શો હૈ. 90s કે દૌરાન યુ નો બોલિવૂડ મેં જ્યાદાતર ફિલ્મે ફેમિલી, પ્યાર, ટ્રેડિશન ઓર કલ્ચર પે બના કરતી થી. ઉસ ટાઈમ પર બોલિવૂડ વેન્ટ ગ્લોબલ એન્ડ રીચ્ડ વાઇડર ઓડિયન્સ, જિસકી સ્ટોરી લાઇન્સ બહોત હી ચેલેન્જિંગ હોતી થી. ઓર તબ કા વો સમય થા જબ ફીમેલ ઓરિએન્ટેડ રોલ્સ કી એન્ટ્રી હુઈ. તો આજ કા શો ઉન ખૂબસૂરત એક્ટ્રેસિસ કે નામ હોગા જિન્હોને અપને વર્સેટાલિટી ઓર ગ્રેસ કે સાથ સ્ટીરિયોટાઇપ્સ તોડે ઓર બોલિવૂડ હિસ્ટ્રી મેં અપના નામ લિખા. ઓર ગ્રેસ કી બાત કરે તો સબસે પહેલે અગર કોઈ દિમાગ મેં આતા હૈ તો વો હૈ માધુરી દીક્ષિત. લેકિન કે આપ જાનતે હૈ કે બોલિવૂડ કી ડાન્સિંગ ક્વીન કો શરૂઆત મેં ફિલ્મ્સ કરને મેં કોઈ ઇન્ટરેસ્ટ નહીં થા. હા, વો તો માઇક્રોબાયોલોજી મેં ડિગ્રી લેના ચાહતી થી. ઉનકે પાસ ડિગ્રી હૈ ભી ઓર વો એક માઇક્રોબાયોલોજિસ્ટ યા ફિર પેથોલોજિસ્ટ બનના ચાહતી થી. એસે માધુરી ને કથક ડાન્સ ભી સીખા હુઆ હૈ, 8 સાલ કી ટ્રેનિંગ લી હૈ. નો વંડર ઇસીલિયે ઉન્હે ડાન્સિંગ ક્વીન બુલાયા જાતા હૈ. 1984 કા વો સમય થા જબ અબોધ ફિલ્મ સે ઇન્હોને અપને કરિયર કી, ફિલ્મી કરિયર કી શરૂઆત કી થી. યે ફિલ્મ તો ચલી નહીં, લેકિન માધુરી જી કો ક્રિટિક્સ સે બહોત તારીફે મિલી. ઓર ફિર ક્યા થા, ઉનકી તકદીર કી ગાડી નિકલ પડી ઓર એક ટાઈમ આયા જબ વો 3-4 ફિલ્મે એક હી સાલ મેં રિલીઝ કરતી થી. આપકો પતા જબ હમ આપકે હૈ કોન ફિલ્મ આઈ થી ના, ઉસ સમય માધુરી કી ફીસ સલમાન ખાન કી ફીસ સે 2.75 કરોડ ઝ્યાદા થી. વાહ, મતલબ એક્ટ્રેસિસ કા ભી એક જમાના હુઆ કરતા થા. ખેર આઈએ ઇસી બાત પર શો કી શરૂઆત કરતે હૈ ઇસી ફિલ્મ કે ગાને કે સાથ, લતાજી ઓર SP બાલા સુબ્રમણ્યમ કી આવાજ મેં મોસમ કા જાદુ. સુનતે રહીએ વીકેન્ડ ક્લાસિક રેડિયો શો પર આજ યે 90s કી દીવાઝ પે સ્પેશિયલ એડિશન મેરે આને રુચિ કે સાથ.
2: 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, let's start the fun.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ જીરો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-1299-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-1299-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે

डोंट वरी डोंट वरी, ચાંદ આથમશે તો પણ આ ગીતોની મહેફિલ આમ જ ચાલ્યા કરશે. એ નથી આથમવાની, તો તમારા ચાંદની કહો જોડાયેલા રહે રેડિયો પાલનપુર 90.4 FM ની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ની સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર.

તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કેમ છો પાલનપુર? હું છું આરજે પૂજા. આજે રૂપલ બેન આવ્યા છે, જે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે, જે મારી પણ પર્સનલી ફેવરેટ છે. તો રૂપલ બેન, તમે અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો?
1: સૌ પ્રથમ તો મને અહીંયા બોલાવવા માટે આભાર તમારો પૂજા. જે હું વાનગી લઈને આવી છું એનું નામ છે અંગુરી બાસુંદી.
0: અચ્છા, તો અંગુરી બાસુંદી એટલે આમાં થોડું આ નામ વિશે જણાવશો?
1: નામમાં તો એવું છે કે અંગુરી બાસુંદી એટલે કે આમાં જે આપણે જે મટીરીયલનો યુઝ કરવાના છીએ એની જે ગોળીઓ બનશે ને એ અંગુર જેવી નાની નાની હોય છે. અને બાસુંદી એટલા માટે કે આપણે આ વાનગીમાં દૂધનો ઉપયોગ કરીશું, એટલે એનું નામ આપણે બાસુંદી આપીએ છીએ. આનું ડિટેલમાં નામ કેમ પડ્યું એનું તો મને પણ ખ્યાલ નથી, બટ આ વાનગી કેવી રીતે બનાવી એનો મને ખ્યાલ છે.
0: હા, તો જરૂર અમારા શ્રોતા મિત્રોને જણાવશો. પણ મને પણ આમ નાનપણથી હું જોઉં મારી મમ્મી પણ ઘરે બનાવતી હોય, પણ એટલી મસ્ત અને મીઠી લાગે ને કે આમ કેટલાય આમ થાય કે કેટલી વાર પી જઈએ આપણે.
1: હા, અને કેવું હોય છે કે આ એવી વાનગી છે કે આપણે મેરેજ ફંક્શનમાં પણ તમને જોવા મળશે.
0: તમારી જગ્યાએ આપણે જોતા જોઈએ છીએ કે રિસેપ્શનમાં મેરેજમાં આનો એકદમ મોટો ઉપયોગ થતો હોય છે.
1: હા, અને તમારા ઘરમાં પણ અચાનક કોઈ ગેસ્ટ આવ્યા હોય ને કઈક અગર પ્રી પ્લાનિંગ હોય કે કોઈ આવવાનું છે
0: એટલે કે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ.
1: હા, ઇન્સ્ટન્ટ એટલે કે ખબર હોય કે એક કલાક પહેલાથી આપણને ખબર હોય કે કોઈ ગેસ્ટ આવવાનું છે તો આ વાનગી આપણે ઘરે બનાવી શકીએ.
0: જી,
1: અને એક કલાક જેટલો સમય લાગે છે વાનગી બનાવવા માટે.
0: તો તમે આ વાનગી ક્યાંથી શીખ્યા?
1: એકચ્યુઅલી આ વાનગી મને મારી મમ્મીએ શીખવાડી. મારી મમ્મી બહુ સારા એવા કુક છે.
0: તો એકવાર જરૂરથી તમારી મમ્મીને પણ અમારા સ્ટુડિયોમાં જરૂરથી લઈને આવજો.
1: શ્યોર શ્યોર પૂજા, નેક્સ્ટ ટાઈમ અગર આવો કોઈ પ્રોગ્રામ હોય યા કઈ નવી વાનગી હોય તો હું શ્યોર મારી મમ્મીને સ્ટુડિયોમાં લાવીશ અને એમના થ્રુ આપણે એક નવી વાનગી શ્રોતા મિત્રોને શીખવાડીશું, યા તો એમને પણ આ નવી કોઈ વાનગી એ શીખવાડે તો વધારે ફરક પડશે.
0: અચ્છા, તો આમાં કઈ કઈ સામગ્રી જોશે?
1: આમાં જે સામગ્રી જોઈશે ટોટલ આપણે ઘરમાં 5 સભ્યો માટે બની જાય એટલા પ્રમાણની સામગ્રી છે.
0: હા, તો નોર્મલી આ વાનગી બનાવવા માટે ઘરમાં વસ્તુ મળી જશે કે બહારથી લાવવી પડે?
1: મોસ્ટ ઓફ તો મળી જતી હોય છે. જો ઘરમાં આપણે અવારનવાર કઈક નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ તો મમ્મી લોકોને ખબર હોય છે તો મોસ્ટ ઓફ તો મળી રહેશે. પણ અમુક જો એવું હોય કે એક બે વસ્તુ ખૂટતી હોય તો એ તમારા નજીકના કરિયાણા સ્ટોર્સમાં મળી રહેતી હોય છે. વધારે એટલું કઈક યુનિક નથી નામ કોઈ સામગ્રીનું કે ના મળી રહે.
0: હા,
1: તો આમાં આપણે કઈ કઈ સામગ્રી જોઈશે હું તમને કહી દઉં છું અને શ્રોતા મિત્રોને પણ વિનંતી છે કે નોટ ડાઉન કરી લે. 2 લિટર દૂધ, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો, 2 કપ ખાંડ, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો ભૂક્કો, 2 ટેબલ સ્પૂન બદામની કતરી અને 1 ટેબલ સ્પૂન ચારોળી.
0: એક વાર ફરીથી જણાવી દેશો જેથી કોઈ જો રહી ગયું હોય તો ફરીથી નોટ ડાઉન થઈ શકે.
1: હા શ્યોર, કેમ નહીં. 2 લિટર દૂધ જોઈશે, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો જોઈશે, 2 કપ ખાંડ જોઈશે, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એટલે કે ભૂક્કો, એન્ડ 2 ટેબલ સ્પૂન બદામની કતરી, 1 ટેબલ સ્પૂન ચારોળી. આ સામગ્રી જોઈશે આપણને.
0: સરસ, તો સામગ્રી તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ આ વસ્તુઓ લેવાની. હવે નેક્સ્ટ શું કરવાનું?
1: નેક્સ્ટ હવે તમારી પાસે આ સામગ્રી આવી જાય એના પછી તો બહુ ઈઝી છે બનાવવું. પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી લેવો અને પછી એની નાની દ્રાક્ષ એટલે કે આમાં અંગુર જે નામ પડ્યું છે ને અંગુર બાસુંદી એટલે કે દ્રાક્ષના આકારની નાની નાની ગોળીઓ બનાવી દેવી.
0: એટલે કે અંગુર દ્રાક્ષ એટલે દ્રાક્ષ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અંગુર એ હિન્દી નામ છે.
1: હા હા, એ હિન્દી નામ છે અને આ જે નામ પડ્યું છે અંગુર બાસુંદી એવી હિન્દી છે, બટ આપણે લોકોને પણ ખબર પડે કે દ્રાક્ષ ના આકારની એટલે કે અંગુર ના આકારની ગોળીઓ બનાવવાની છે. તો દ્રાક્ષ જેટલી નાની ગોળીઓ બનાવી લેવાની અને ખાંડમાં પાણી નાખીને ઉકાળી લેવું એટલે કે ચાસણી બની જશે. અને ચાસણી એવી રીતે બનાવી કે એનો એક અડધા કહેવાય ને કે આમ આંગળીથી ચેક કરવું પડે અને કે એક અડધો તાર બને ને તો ચાસણી પરફેક્ટ થઈ એમ કહેવાય. તો આ માટે આપણી ચાસણી બની જાય ખાંડમાં પાણીમાં ખાંડ નાખીને ચાસણી બનાવી લેવી અને ચાસણી બની ગયા

0: પછી જે પનીરની આપણે ગોળીઓ બનાવી છે
1: હા
0: એ એમાં નાખી દેવી. એ
1: બરાબર.
0: ફૂલી જાય થોડા સમય એને રાખી મૂકવી, અને આપણને એનો જે આપણને દેખાઈ આવશે કે ફૂલી ગઈ છે, કેમ કે અંદર પાણી શોષાતું હોય ને. આપણે કંઈ પણ મટીરિયલ ચાસણીમાં ઉમેરીએ, ગુલાબજાંબુમાં પણ એવું મોસ્ટ ઓફ થાય છે કે આપણે ગોળ એના રવા બનાવીને ચાસણીમાં મૂકી દઈએ, એટલે ઓટોમેટિક એ એનું ઓબ્ઝર્વેશન કરી લેતું
1: હા, એ
0: હોય
1: તો
0: છે.
1: આપણને ખ્યાલ આવી જ જાય છે.
0: એટલે કે આ જે આપણી દ્રાક્ષ નાની નાની જે ગોળીઓ છે એ ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડી દેવી.
1: બરાબર.
2: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હવે નેક્સ્ટ જે સ્ટેજ છે એમાં આપણે એક વાસણમાં દૂધ નાખી લેવું, ઉકાળવું બરાબર, અને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એ જાડું ના થઈ જાય, લાઈક બાસુંદી જેવું આપણને ના લાગે ત્યાં સુધી એને ઉકાળવું. પછી એને ગેસ પરથી ઉતારી લેવું, એટલે કે ઠંડુ કરવા મૂકી દેવું. પછી બાસુંદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલવ. હવે એમાં પણ આપણે થોડું મીઠાશ એટલે કે ચાસણી નાખવી પડશે, કેમ કે એકલું દૂધ હશે તો એનું જે મીઠાશ છે કેવું હોય છે કે ગોળીઓ તો આપણે ચાસણીમાં મૂકી જ છે, એમાં ઓલરેડી મીઠાશ પકડાઈ ગઈ છે. પરંતુ દૂધમાં પણ થોડી મીઠાશ હોવી જરૂરી છે જેથી કે બાસુંદીનો ફ્લેવર આવે.
2: પણ દૂધ તો આપણે જોતા જોઈએ છીએ કે મીઠાશ વાળું જ હોય છે, તો એમાં કેટલી ખાંડ અને આમ વધારે ગળી ના થઈ જાય એ પણ જોવા જેવું હોય છે, કારણ કે બહુ ગળી તો પછી હેલ્થ માટે પણ.
1: એક્ચ્યુઅલી કેવું હોય છે કે દૂધ જ્યારે કાચું હોય છે ને ત્યારે આપણને મીઠું લાગતું હોય છે, પણ જેમ મેં કહ્યું કે દૂધ આપણે ગરમ કરવું પડશે, ઉકાળવું પડશે, ત્યારે એની મીઠાશ રહેતી નથી, તો એના માટે આપણે એમાં ચાસણી નાખવી પડે છે જેથી એનો ટેસ્ટ એકદમ મીઠો અને સ્વીટ બને. એટલે એ ટેસ્ટ મેન્ટેન કરવા માટે એને ચાસણી નાખીને હલાવવાનું. એન્ડ ધેન આફ્ટર કે જે પનીરની ગોળીઓ જે આપણે બનાવી છે

0: દ્રાક્ષની એમાં નાખી દેવી. એન્ડ ઇલાયચીનો, ત્યાર પછી ઇલાયચીનો જે ભૂક્કો આપણે કીધું હતું સામગ્રીમાં, એ પછી જે બદામની આપણે છોલેલી જે કતરી છે એન્ડ ચારોળી એ નાખી દેવું એમાં. પછી આખું જે બની જાય છે એને પછી ફ્રીજમાં મૂકી દેવું.
1: બરાબર.
0: ઓકે. ફ્રીજમાં એટલા માટે મૂકવું કે ગરમ ગરમ અંગુરી બાસુંદી ખાવાની એટલી મજા નથી આવતી જેટલી કે ઠંડી આવતી ખાવાની મજા.
1: એ વાત તમારી બહુ રાઈટ.
0: બટ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે વધારે પડતું ગરમ હોય આ વાનગી, એટલે કે અંગુરી બાસુંદી જયારે આપણે બનાવી છે ત્યારે વધારે પડતી ગરમ હશે, તેને થોડું હોમ ટેમ્પરેચરમાં મૂકી રાખો. થોડી ગરમ થઈ ગયા મતલબ એનું ટેમ્પરેચર નીચું આવી ગયા પછી એને રેફ્રિજરેટરમાં મૂકો, એટલે કે ફ્રીજમાં મૂકો, જેથી એનું જે મેન્ટેન છે એનું જે હીટ ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થશે અને સારી રીતે એનો ટેસ્ટ ઓબ્ઝર્વ કરશે. અને એવું પણ છે, એક આપણે કંઈક નવું યુનિક કરી શકો કે તમે પનીરની ગોળીઓમાં કહેવાય ને ગ્રીન કલર યુઝ કરો, ફૂડ કલર્સ આવતા હોય છે તો એ તમે યુઝ કરો તો એ વધારે એટ્રેક્ટિવ બની શકે છે.
1: એનાથી લાગવામાં દેખાવમાં એકદમ અલગ.
0: અને તમે કેસરનું પણ ગાર્નિશ કરી શકો છો એના ઉપર. તો આ પ્રમાણે અંગુરી બાસુંદી એક કલાકમાં રેડી થઈ જાય છે 5 લોકો માટે. ઘરમાં 5 લોકો સભ્ય હોય તો જે પ્રમાણેનું મેં મટીરિયલ કીધું એ તમે યુઝ કરી શકો છો, અને એના કરતા વધારે સભ્યો હોય તો તમે મટીરિયલની થોડું વધઘટ કરી શકો છો.
1: સરસ. તો આ એક કલાકમાં જ તૈયાર થાય એવી વાનગી છે.
0: હા હા,
1: ખૂબ જ સરસ. થેન્ક યુ રૂપલબેન, તમારો બહુ જ આભાર કે તમે આજે આટલી સરસ વાનગી અમારા શ્રોતા મિત્રોને જણાવી.
0: તમારો પણ આભાર પૂજા, અહીંયા મને રેડિયો સ્ટેશનમાં બોલાવવા માટે એન્ડ આ વાનગી સાંભળવા માટે.
1: અને એક વાત પાક્કું કે તમે હવે જ્યારે પણ આવો ત્યારે તમારી મમ્મીને જરૂરથી સાથે લાવજો.
0: હા, શ્યોર.
1: ઓકે. તો મિત્રો, તમે આજે સરસ મજાની વાનગી અંગુરી બાસુંદી વિશે જાણ્યું ડિટેલમાં. તો હવે આપણા આવતા વાનગી એપિસોડમાં એક નવી વાનગી સાથે હું આરજે પૂજા. ત્યાર સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તો આપ પણ આપના સ્નેહીઓને આ જ પ્રકારે બર્થડે વિશ કરી શકો છો વોઇસ મેસેજીસ દ્વારા. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર કે આપણા ફેસબુક પેજ પર તમે તમારા સ્નેહીનું નામ, બર્થડે તારીખ અને આપનો સંદેશો મોકલી આપો. રેડિયો પાલનપુર આપના તરફથી તેઓને બર્થડે વિશ કરશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો બાલમપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલમપુર 90.4 FM ના વોટ્સઅપ નંબર

9012-9686-88 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે વેદાંશ. વેદાંશે આપણને ફરમાઈશ કરી છે સોંગ જીયા ધડક ધડક. આ સોંગ એ કલયુગ મૂવીનું છે અને બહુ સમય પહેલાં આવેલું આ સોંગ. પણ આ સોંગની જે ચામનેસ છે ને અત્યારે બી એવી જ છે. આ સોંગ નોર્મલી જે 90s છે એમને વધારે ગમે છે, કારણ કે આ સોંગની અંદર એક એક લિરિક્સ જે હતા એ સમય બહુ ફેમસ થયેલા અને બધાને આ સોંગ જે સમયમાં હતા એ બધાને આ સોંગ ચોક્કસથી મોટા યાદ છે. વાત કરીએ આ સોંગની તો આ સોંગ રાહત ફતેહ અલી ખાન દ્વારા ગાવામાં આવેલું છે અને આની અંદર કુનાલ ખેમુ અને સ્માઈલી આ બે એક્ટર તમને જોવા મળશે. આ મૂવી કલયુગ જે સારી એવી મૂવી હતી અને એના સોંગ સૌથી વધારે ફેમસ થયેલા એ સમય. તો ચાલો સાંભળીએ વેદાંશની ફરમાન.

પ્રવેશ કરતા છે રુસ્તમ. રુસ્તમે આપણને ફરમાઈશ કરી છે 2007 ની અંદર આવેલું મૂવી અનવરનું એક સોંગ. આ સોંગનું નામ છે આંખે તેરી. આ સોંગ બહુ જ ફેમસ સોંગ છે અને આ સોંગને જ્યારે બી તમે સાંભળો અત્યારે બી, પહેલાં દૂરદર્શન ઉપર આ સોંગ વાગતું જ્યારે ગીતોનો એક કાર્યક્રમ ફિક્સ આવતો એ સમય, અને ત્યારે એમ થતું કે આ સોંગને કેટલી બારીકાઈથી લખવામાં આવેલું છે કોઈ છોકરીની કે કોઈ વ્યક્તિની, જે એની અંદર જે નિરૂપણ કર્યું છે એના એક એક જેને ઉપમા આપવામાં આવી છે, આ સોંગ એના અંદર એક અલગ જ ફીલ લઈને બેઠું છે.

ફરમાઈશ કરતા છે. ઓમે આપણને ગુજરાતી ગીતની ફરમાઈશ કરી છે. નોર્મલી ગુજરાતની અંદર ગુજરાતીઓને ગમે એટલા હિન્દી સોંગ સાંભળે લે, પરંતુ ગુજરાતી સોંગમાં જે વાઇબ આવે ને એવા વાઇબ ક્યાંય ના આવે. ઓમે આપણને ફરમાઈશ કરી છે જિગરદાન ગઢવીના અવાજમાં ગવાયેલું સોંગ તું હૈયે હાલી આવે. આ ગીત એ બહુ જ ફેમસ થયેલું સોંગ છે અને આ ગીતની અંદર સલોની રાવલ એ તમને જોવા મળે છે. આ સોંગ ગુજરાતી ગરબા તરીકે જુઓ કે નોર્મલી સાંભળવા માટે તમને એટલું જ મજા આવે આ સોંગ સાંભળવાની. તો ચાલો સાંભળીએ ઓમની ફરમાઈશ.

આજના ફરમાઈશ કરતા છે રાકેશ. રાકેશે આપણને ફરમાઈશ કરી છે ચનિયા ટોલી, એક મૂવી આવેલું હમણાં જ રિસેન્ટલી, ગુજરાતી મૂવી કે જેની અંદર યશ સોની એ એના લીડિંગ એક્ટર હતા, અને એનું ગીત પાંજરામાં પોપટ બોલે. આ ગીત નોર્મલી પાંજરામાં પોપટ બોલે ગુજરાતી ગરબો બી છે મને ખ્યાલ છે ત્યાં સુધી, અને એના ઉપરથી આ ગીતને મોડિફાઈ કરીને બનાવવામાં આવેલું છે. આ ગીતની અંદર જાનકી બોડીવાલા તમને જોવા મળશે, અને બહુ ફેમસ થયેલું આ ગુજરાતી સોંગ કે જેની અંદર આપણને એવું લાગે કે હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બોલિવૂડ સાથે કે પછી સાઉથની મૂવીઝ સાથે કમ્પેર કરવાનું શરૂ થઈ ગયું છે, અને આટલું આગળ વધી ગયું છે આપણું ગુજરાતીનું જે આપણું ઇન્ડસ્ટ્રી છે એ. તો ચાલો સાંભળીએ રાકેશની ફરમાઈશ અને તમે પણ.

આપણે છેલ્લા ફરમાઈશ કરતા છે અમિત. અમિતે આપણને ફરમાઈશ કરી છે અમિત ત્રિવેદી દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા એક ગીતની. અમિત કહે છે કે એમને અમિત ત્રિવેદીના ગીતો બહુ ગમે છે, અને જો કે એમનું નામ પણ અમિત છે એટલે નોર્મલી

સોંગ સાંભળતા હોય છે, એમને જે બી સોંગ કમ્પોઝ કર્યા છે, અમિતે આપણને ફરમાઈશ કરી છે મહીમ ખાનના અવાજમાં ગવાયેલું ગીત ચૌધરી. આ ચૌધરી ગીત નોર્મલી રાજસ્થાની સોંગ છે અને એની અંદર રાજસ્થાની જે એસન્ટ આવે છે એ બધાને મજા પડાવી દે એવું છે. તો ચાલો સાંભળીએ અમિતની આ ફરમાઈશ ચૌધરી.

0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-9686 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ મોટા પડકાર ની વાત, નાનકડા નિર્ધાર ની વાત. દુનિયાને દેખાઉં નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધાર ની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદાર ની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: અમારું કોઈ આઈડિયા એવી એવું નથી કે પિક્ચર, એક બે પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. નાઉ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ ધેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા એન્ડ જસ્ટ કોઈ માનતું જ નતું કે આ ચાલે. એટલે અમે લાવારીસ હતા, યુટ્યુબમાં બી અમે એમ સાઈડમાં, અમારી પાસે કોઈ કેબિન નતો, અમે લોકો બેસવાની ચેર બી નતી,
1: કેન્ટીનમાં બેસીને કામ કરવા.
0: ના ના, કેન્ટીન નહીં, ત્યાં છે ને બોક્સિસ હતા જેમાં ડીવીડીઝ ભરતી હતી. ના, ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું, અને એનું ક્યુબિકલ બી એવું હતું સ્ટોરરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડી ના બોક્સિસ હતા મોટા, આપણે કાર્ટન જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસી પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની, એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી એવરી વીક. આ રીમેક કરીએ, બીકોઝ ડિઝનીનું આખું બેંક તમારી પાસે છે, તો આ રીમેક કરીએ, આની સાથે આ લઈએ, બિલ્ડિંગ પ્રોજેક્ટ.

0: એ બી કોમિક્સ વાંચી, બધા પિક્ચરો જોયા,
1: બધું
0: એ બધું. ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ, બીકોઝ ઇન રાઇટિંગ એનિમેશન યોર ઇમેજિનેશન ઇઝ
1: એન્ડલેસ.
0: તો એવરી વીક હું એક નવું પ્લાનેટ બનાવતો હતો, એક નવું મોન્સ્ટર બનાવતો હતો, અને પછી ડિશુમ ડિશુમ ફાઇટ કરાવીને પ્લાનેટને બ્લો અપ કરતો હતો, અને મોન્સ્ટરની આઈ યુઝ ટુ કિક ધ મોન્સ્ટર્સ એસ. That kind of
1: super
0: greatest way of writing. Like 6 year old me would be very happy, you know, if they knew. I wrote a lot of shows. I wrote I think I have currently written 200-300 episode animation name.
1: Are wow,
0: okay, didas kem ke age mari roji roti hati. Hu ane maro ek friend hato, Sandeep Patil, donne whistling woods na ch.
1: Okay,
0: ane Sandeep bhi એનો જસ્ટ નાનો છોકરો બોર્ન થયો હતો, તો હી ઓલસો વોન્ટેડ લાઈક આઈ વોન્ટ માય સન ટુ વોચ સમથિંગ કુલ ધેટ આઈ હેવ રિટન. સો વી રોટ અ લોટ ઓફ શોઝ ફ્રોમ ગજ્જુભાઈ કરીને ડિઝની ચેનલ પર હતું, વી ફોર વિરાટ કરીને ડિઝની ચેનલ પર હતું, રોલ નંબર 21 કરીને એક શો હતો, એ મેં લખ્યો હતો, અસ્ત્રા ફોર્સ વિચ આર અમિતાભ બચ્ચન વોઇસિંગ ઇટ.
1: અચ્છા,
0: યા યા, દેટ વોઝ ધેર. પછી વિયર્ડલી આપણે બાલિકા વધુ વોઝ અ બિગ હિટ, સો એની એનિમેટેડ સિરીઝ બની હતી છોટી આનંદી, એ બી લખ્યું. તો એન્ડ છોટી આનંદી બી મેડ અ સુપર હીરો ઇન ટુ અ ગ્રેટ ફન. રબિશ મની એક્ઝેક્ટલી ઓડિયન્સ લિમિટેડ, સો ઇટ વોઝ વેરી, યુ હેડ ટુ ડુ ક્વોન્ટિટી ઓફ વર્ક.
1: કરેક્ટ.
0: પણ એમાં શું થાય કે ક્વોન્ટિટી ઓફ વર્ક કરીને તમારું એક ડિસિપ્લિન સેટ થતું કે રોજ સવારે ઉઠીને લખવાનું, એટલે
1: એક્સરસાઇઝની જેમ ટેવ પડતી જાય.
0: કરેક્ટ. તો એમાં એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. નરેશન કરવાનું જે કલા હોય એ થઈ ગઈ, કેમ કે કોઈ વાંચતું હોય ને, એ બનીને મારું એનિમેશનની દુકાન ચાલતી રહી અને મજા આવતી હતી.
1: પછી મીનાક્ષી
0: ના, પછી મને એક રિયલાઇઝેશન આવ્યું, કેમ કે હું જયારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેઝ યુ ડન, અને હું દેખાડતો હતો એનિમેશન. નો વન ટુક ઇટ સિરિયસલી, બીકોઝ હાઉ એવર વેલ યુ રાઇટ, વોટ ઇઝ બીંગ એનિમેટેડ લુક્સ ટેરેબલ ઇન ઇન્ડિયા. બજેટ પ્રોબ્લેમ્સ, ઇમેજિનેશન પ્રોબ્લેમ્સ,
1: ટેકનોલોજી ઇશ્યુઝ
0: એન્ડ આઈ ડોન્ટ થિંક
1: એ વખતે હતા, હવે નથી.
0: આઈ થિંક નાવ વિથ એઆઈ એન્ડ ઓલ ઘણું બધું બદલાઈ ગયું છે. પણ એટલે હું પાછું એનિમેશનમાં ઘૂસવાની ટ્રાય કરું, એટલે ઘૂસું છું, ઓલરેડી હું લખું છું. AI has made animation much cheaper. Yes. But I think even like our best artists are not working in India. Our best artists are working internationally. So, pachi, you are getting the worst of the... You're not getting artists. You're getting...
1: Technicians.
0: ત્યારે હું એક માણસને મળ્યો, આદિત્ય ધર.
1: ઓકે. કોણ?
0: આદિત્ય ધર કરીને એક ડાયરેક્ટરને મળ્યો.
1: Yes. Now the whole world knows him.
0: But that time...
1: ક્યાં મળ્યો? મારો એટલે મારી... હું જનરલી સવાલો લખતો નથી, અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું જ.
0: હા,
1: આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો?
0: ક્યુટ સ્ટોરી છે. હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી. આદિત્ય ફિલ્મ્સ લખતો હતો પણ એને ફિલ્મ્સ ડાયરેક્ટ કરવી હતી, અને ધ ઓનલી વે હી ગેટ્સ ટુ ડાયરેક્ટ ઇઝ ઇફ હી રાઇટ્સ હિઝ ઓન સ્ટફ. તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું, તો ત્યાં જઈને હી વોઝ દેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટીવી.
1: ઓકે.
0: યુટીવીમાં મેં કામ કરેલું હતું, અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ,
1: એન્ટેના ઉભા થઈ ગયા.
0: એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર. અરે યાર, અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું, મને આઈડિયા બહુ ગમી છે એ સુપર હીરો ફિલ્મ. તો એ ચાલુ કરીએ. એન્ડ વી સ્ટાર્ટેડ રાઇટિંગ દેટ ફિલ્મ. દેટ ફિલ્મ નેવર ગોટ મેડ, બટ દેટ ફિલ્મ ડેવલપ્ડ અ રિલેશનશિપ. પછી અચ્છા, આ નહીં તો બીજી નહીં તો ત્રીજી. અમે લખતા ગયા સાથે જઈને, આમ સર પ્લીઝ બના લો
1: વેચવાનો પ્રયત્ન કરતા.
0: ઇઝ અ ફેન્ટાસ્ટિક નરેટર, ફેન્ટાસ્ટિક.
1: અચ્છા.
0: તો હી વુડ રિયલી બી એબલ ટુ સેલ હિઝ આઈડિયાઝ, હિઝ સ્ટોરીઝ વેરી વેલ. અને હું થોડો નર્વસ, આમ ખબર નહીં, આ યુઝ ટુ રિલાય ઓન એમ. પણ લખવાનું
1: તમારું બંનેની જોઈન્ટલી.
0: હું જતો તો પછી મારું એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 ઇન ધ મોર્નિંગ હું ઘરેથી નીકળું. આઈ વુડ રીચ અંધેરી એટ અરાઉન્ડ 11, 1.5 hour ટ્રાવેલ. 11 to 4, 3 આઈ વુડ બી એટ આદિત્યસ હાઉસ. લંચ લઈને બ્રેઇન સ્ટોર્મ કરીને 4 to 6 આઈ વુડ રાઇટ વોટ વી હેવ ડિસ્કસ્ડ વિથ અધર

0: And after that, I would write animation at night.
1: Okay.
0: રાત નો ટાઈમ આપણે એનિમેશન નું ડિવોટેડ
1: આપણી
0: રોજી રોટી યા તો ગાડીમાં, કેમ કે મારું એક મન છે ને અંધેરી થી બહુ ડર લાગતો હતો.
1: ઓકે, કેમ?
0: ઇટ્સ ફુલ ઓફ સ્ટ્રગલર્સ એન્ડ એવરી ટાઈમ આઈ યુઝ ટુ ગો ટુ અ કેફે ઓર સિટ એટ અ કેફે ટુ રાઇટ, આઈ યુઝ ટુ બી લાઈક શિટ યાર, આઈ યુઝ ટુ સી ઓલ્ડ પીપલ સ્ટીલ હસલિંગ, યુ નો. અને મને લાગતું હતું યાર મારું આવું થશે તો શું કરું, યુ નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધીસ ગાય.
1: છુપો ભાઈ.
0: Hidden fear. My inspiration was Stephen King. Stephen King શું છે? છાપે એટલે છાપે
1: બુક કામ એકદમ આ પ્રોડક્ટ ની જેમ કામ થવું જોઈએ.
0: કરેક્ટ. જોર્જ આર માર્ટિન નથી બનવું, યુ નો. હવે મને બનવું છે, યુ નો, યુ નીડ ટુ સ્લો ડાઉન ઓલસો લિટલ કાઇન્ડ ઓફ અ થિંગ.
1: પણ એ સર્ટેન એક પીરિયડ એવો હોય ને લાઈફ માં કે જ્યાં તમારે દોડતા જ રહેવું પડે.
0: અને મારી મમ્મી એમ કે કે યુ નો વોટ, વોટ્સ ધ વર્સ્ટ ધેટ વિલ હેપન કાઇન્ડ ઓફ અ થિંગ. યુ નો, શી હેઝ ઓલવેઝ બીન સચ અ સપોર્ટિવ figure, always been rooting for me, my both my parents, my mom and my dad, they've been like, don't put your lifestyle lower na,
1: you work more,
0: ek baar thai jaye na pachi you will also do more, you have hard work to make sure that you Correct. Can meet that make those ends meet.
1: So Aditya ni ne tari dosti ni shuruat sathe kaam karvani co-working ni shuruat
0: co-working
1: e kitla varsh sudhi chaliu ne pachi pehlo project am.
0: તો અમારું આઈ થિંક અમે મળ્યા 2013 એન્ડમાં, અમે બે પિક્ચર લખ્યા જે બન્યા નહીં. પછી તે ત્રીજું પિક્ચર અમે લખ્યું, વોઝ એન આઈડિયા ધેટ આઈ ટોલ્ડ હિમ એન્ડ હી થોટ ધેટ આ છે ને ઇઝી પિક્ચર, તે બની જશે,
1: ઇઝી છે, બની જશે. હા,
0: વન નાઇટ ની સ્ટોરી હતી.
1: ઓકે,
0: તો અમે લોકો જઈને, ત્યારે અમે લોકો ફોક્સ માટે એક પિક્ચર લખતા હતા, તો અમે લોકો જઈને ફોક્સને પિચ કર્યું. અમે ગયા અને રસ્તામાં અમે જે આઈડિયા સોચી હતી ને, આદિત્ય હેડ વન આઈડિયા કે એક કામ કરતા ઇસકો ના રીમેક કી તરફ જ કરતા, યે તો ઓરિજિનલ આઈડિયા. ફોક્સ હેઝ ધ રાઇટ્સ ટુ અ ફિલ્મ કોલ્ડ ડેટ નાઇટ.
1: ઓકે,
0: વોટ ઇફ વી પિચ ધીસ ફિલ્મ એઝ અ રીમેક ઓફ ડેટ નાઇટ? આઈ સેડ ઇટ સિમિલર ધ આઈડિયા, ઇટ્સ કેમ કે મારો રેફરન્સ ફિલ્મ ડેટ નાઇટ હતો. તો કે ફોક્સ હેઝ ધ રાઇટ્સ ટુ ડેટ નાઇટ ના, અને ત્યારે છે ને બેંગ બેંગ બન્યું હતું, વિચ વોઝ અ રીમેક ઓફ નાઇટ એન્ડ ડે.
1: કરેક્ટ.
0: તો એ સ્ટ્રેટેજી યુઝ કરતા, એ સ્ટ્રેટેજી યુઝ કરી સેમ આઈડિયા રીમેક ઓફ ડેટ નાઇટ કરીને ઇન્સ્ટન્ટ ગ્રીન લાઈટ, ચાલો રાઇટિંગ શરૂ કરતે. પછી વી વેન્ટ ટુ ગોવા ફોર વન મંથ ટુ રાઇટ.
1: ઇવેન્ટ આદિત્ય,
0: યમી એન્ડ આદિત્ય, એન્ડ ધેર વોઝ અનધર ફ્રેન્ડ ઓફ હિઝ કોલ્ડ મિથુન, હુ વોઝ અ ડીઓપી એન્ડ નાઉ ઇઝ અ ફેન્ટાસ્ટિક રાઇટર. થ્રી ઓફ અસ વર ઇન ગોવા, ફિફા વર્લ્ડ કપ ચાલતું હતું, હું તો ફૂટબોલ જોતો નહોતો, હું લખતો હતો, બને ફૂટબોલ જોતા હતા. અને વી બેન્ડ આઉટ ફર્સ્ટ ડ્રાફ્ટ ઓફ દેટ ફિલ્મ, પાછા આવ્યા, એવરી વન લવડ ઇટ, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. વેન ઇટ કમ્સ ટુ
1: ફોક્સ ની ટીમ ને પણ ગમ્યું,
0: ફોક્સ ની ટીમ ને તો બહુ ગમ્યું,
1: ફ્રીક આઉટ.
0: હા, અને એ ચલ બનાતે. અને પછી એ લોકો એક, ધેર્સ અ વે ટુ કમ્પેર યોર સ્ક્રિપ્ટ વેધર ઇટ ડિઝર્વ્સ ટુ બી અ રીમેક ઓર નોટ. જ્યારે એમ કમ્પેરિઝન થયું, કે ઇસકા તો રીમેક બોલે કા જરૂરત હી નહીં હૈ. સોનમ કપૂર ફિલ્મ એન્ડ ફવાદ વોઝ હોટ પ્રોપર્ટી, સો હી વેન્ટ એન્ડ નરેટેડ ધ ફિલ્મ ટુ ફવાદ ખાન.
1: ઓકે, એટલે ધર્મામાં નરેટ કરવા ગયા તમે લોકો?
0: હી વોઝ ઇન ઇન્ડિયા. We went to JW Marriott, to his room, and narrated the film along with the Fox ka producer. Ah.
1: Pachi?
0: And then we narrated the film to a lot of actresses. Eventually, we settled on Katrina because she was gung-ho about the film. Fawad and Katrina, cast done, Aditya Dal directing.
1: Okay.
0: I have co-written it with Aditya. Dharma office, we were like, life is set. Aur kya chahiye? And like, good big production. Sets bane chhe, songs these are composed thai chhe. Great. Achha. DOP and everything, top of the line, you know.
1: Aa gaye.
0: Aa gaye. Bas abhi to kya hai.

0: ठीक है, उरी अटैक हैपेंस, फवाद इज सेंड बैक टू पाकिस्तान, फिल्म कैन नॉट बी कास्ट अगेन, एंड वी वर लाइक शिट मैन नाउ व्हाट, वी वर सो वी वर लाइक अराउंड 2 वीक्स अवे फ्रॉम शूट,
1: कितलू 1 वीक बाकी,
0: 2 वीक्स 2 वीक्स
1: 2 वीक्स फ्रॉम अवे फ्रॉम शूट,
0: या एंड वी वर लाइक शिट मैन, एंड वी ट्राइड, कितला बड़ा एक्टर्स पासे गया, कास्ट ज नथी थतु, पछी बीजो प्रोडक्शन हाउस भी आवी गयु तू, थोड़ो क्रिएटिव डिफरेंसेस थता था, पिक्चर नथी बनती.
1: એ દરમિયાનમાં તારી ને આદિત્યની મેન્ટલ સ્થિતિ શું થઈ? જ્યારે
0: આદિત્ય વોઝ મોર શેટર્ડ બીકોઝ આવું આદિત્ય સાથે 3 વાર ઓલરેડી થયું છે. એટલે એટ ધીસ ક્લોઝ
1: ફવાદને પાછો મોકલ્યો જ્યારે અને ખબર પડી કે હવે આ ગયું, આમ હાથમાંથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન મોમેન્ટ પર જતું રહે, તો વોટ વોઝ એ જ્યારે ખબર પડી અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે અથવા રાધર ઇન્ફોર્મેશન મળી, એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તુને આદિત્ય જ્યારે પહેલી વાર મળ્યા કે ઓ વોટ વોઝ ધેટ મોમેન્ટ, અને એમાંથી પછી
0: આદિત્ય હી વોઝ વેરી શ્યોર કે મારું તો થઈ ગયું બોમ્બેમાં, હું આઈ એમ પેકિંગ માય બેગ્સ એન્ડ ગોઈંગ બેક.
1: અચ્છા,
0: યુ નો ઓ હી વોઝ વેરી ડિસહાર્ટન્ડ.
1: ત્યારે એના લગ્ન થઈ ગયા હતા?
0: ના ના ના, વાત તો બહુ પછી છે.
1: ઓકે,
0: હી વોઝ વેરી વેરી હાર્ટ બ્રોકન, કેમ કે એટલી વાર થયું છે. Poor guy has faced so many times. એની સાથે ગલત થયું છે, પ્રોડક્ટ પ્રોડ્યુસર્સને એની સાથે બહુ જ
1: ખોટું કર્યું છે,
0: યુ નો. તો એનું મન ઉતરી ગયું હતું કે યાર આઈ કેમ યર ટુ મેક મૂવીઝ, અગર નથી બનતી તો હું પાછો જતો રહું છું, આઈ વિલ ફિગર આઉટ સમથિંગ એલ્સ. ઇઝ ફ્રોમ દિલ્હી એન્ડ ઇઝ અ કશ્મીરી પંડિત, સો જઈને કંઈ દિલ્હીમાં ગોતી લઈશ કંઈ કરવાનું.
1: કાશ્મીરમાંથી કાઢ્યા મૂકી કાઢી મૂક્યા પછી બી પંડિત સેટલ તો થયા જ.
0: કરેક્ટ કરેક્ટ,
1: અને સેટલ થવાનો એમના સ્વભાવમાં છે.
0: હા, અને એને લખવું નતું બીજા માટે, યુ નો. તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ. મેં બી કીધું હું બી બેકપેક કરીને હું તો મારા ઘરે જતો રહીશ, મે બી ટ્રાફિક ના વધેથી યુ માઇટ રીચ દિલ્હી ફાસ્ટર ધેન આઈ રીચ સાઉથ બોમ્બે. સો પણ મારું શું છે, એનિમેશનની દુકાન ચાલતી.
1: પણ એ દિવસે તમે કર્યું, તમે બંને, મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી, એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી, જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંકથી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય, આઈ થિંક એટલે એ મોમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
0: માય જોબ ઓનેસ્ટલી વોઝ ટુ કન્સોલ આદિત્ય, કુછ ઓર કર લેંગે યાર, વોટ્સ ધ સ્ટોરી ઇઝ ફોર અ રાઇટર, નો ધેર ઇઝ નો મની ઇન્વેસ્ટમેન્ટ, ધેર ઇઝ ઓન્લી ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. Like, we'll write something else. We'll continue pitching. મારું ત્યારે શું હતું કે મારું મીનાક્ષી સુંદરેશ્વર
1: થવા ઉપર હતું,
0: વાત ચાલતી હતી, યુ નો. મેં જે વિવેક સાથે લખી હતી ઇન અ પ્રોડક્શન હાઉસ કોલ્ડ ફેન્ટમ, અને મારું એનિમેશનની દુકાન બી ચાલતી હતી. એકચ્યુઅલી મારી એનિમેશનની દુકાન બંધ થઈ ગઈ હતી ત્યારે, કેમ કે આઈ હેડ ક્રિએટિવ ડિફરન્સીસ.
1: કેટલું સરસ છે ને, આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી
0: જાય. હું દુકાન જ કહું, કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક ચેનલ. તો મેં લખ્યો સ્ટિંકર,
1: ઓકે,
0: ઈમેલ એવો લખ્યો. And I tagged everyone. I'm a writer, not a typewriter. This, that. Because I was like, yaar, I am the coolest writer in Bollywood right now, guys. I was fired after that.
1: But this is a line. I am a writer, not a typewriter.
0: Yeah. So because they were like, no, you have to write it like this. My vision is not a writing. So there was arrogance.
1: Correct. Which is young age. Success, such big brands.
0: I mean, the allure of success more than actual success, right? આવ્યું નતું સક્સેસ, પણ મને લાગ્યું કે દિમાગમાં યુઆર ઇન ધ કુલ ગેંગ નાઉ, રાઈટ? યુ આર પ્લેઇંગ ટેબલ ટેનિસ વિથ લાઈક એક્ટર્સ, યુ થિંક યુ અરાઈવ, નથિંગ લાઈક
1: ધેટ. સો ધેન પેલી વાત પર પાછા આવી, આદિત્યની આદિત્ય ફિલ્મ ને કોલેપ્સ ને સપના તૂટે એનો અવાજ કોઈને સંભળાય નહીં.
0: હું લખતો તો મીનાક્ષી સુંદરેશ્વર એ વખતે ફેન્ટમ સાથે હતી, તો હું લખવા ગયો એ પિક્ચર. આદિત્ય ગેવ હિમસેલ્ફ અ વીક. I said, yaar, what is this bloody Uri attack which has taken my life and changed it completely? My life was ulti seedhi thi gayi attack ne wajah se. Inne start kariyu research.
1: Okay.
0: And he said, yaar, there is a film here.
1: Film here.
0: And that is where Uri originated from.
1: Okay.

0: મિનવાઇલ મારું મીનાક્ષી સુંદરેશ્વર બની રહ્યું હતું ફેન્ટમમાં, ફેન્ટમ બંધ થઈ ગયું અને પિક્ચર બી બંધ થઈ ગયું. ધર્મામાં કાસ્ટિંગ કરવાની બહુ ટ્રાય કરી અમે લોકોએ, પણ ડિફિકલ્ટ હતું કાસ્ટિંગ, કેમ કે નવા ડિરેક્ટર સાથે કાસ્ટ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે ઇન્ડિયામાં. ત્યારે આવ્યું ધ મોસ્ટ ડિફાઇનિંગ મુમેન્ટ ફોર માય કરિયર પર્સનલી, ધી એન્ટ્રી ઓફ નેટફ્લિક્સ ઇન ઇન્ડિયા. આપણે યા તો ફિલ્મ કરતા હતા યા તો આપણે ટીવી લગતા હતા. નેટફ્લિક્સ આવ્યું તો મારા જેવા રાઇટર્સને એક ચાન્સ મળ્યો ટુ બી એબલ ટુ ટેલ સ્ટોરીઝ. ધી ઇન્ટરનેટ બૂમ રિયલી ગેવ અસ ધી ઓપોર્ચ્યુનિટી, જે કોઈ બી, એટલે વી ડિડન્ટ હેવ ટુ ડિપેન્ડ ઓન સ્ટાર જોઈએ છે આ જોઈએ છે તે જોઈએ છે. એટ ધેટ પોઈન્ટ ઓફ નેટફ્લિક્સથી મારું ઘણું બધું, ઘણા બધા પ્રોજેક્ટ્સ આગળ વધ્યા, મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. મીનાક્ષી સુંદરેશ્વર નેટફ્લિક્સ પર છે, મારો શો મિસમેચ્ડ નેટફ્લિક્સ પર છે,
1: સુપર હિટ શો,
0: ઇટ ઇઝ ડન વેરી વેલ.
1: અને મારો પહેલો શો, મારો વેબ શો પહેલો,
0: મારો એક્ચ્યુઅલી પહેલો વેબ શો બીજો હતો, રિજેક્ટ્સ કરીને હતો, અને એની પહેલા મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમ એન્ડ કો કરીને.
1: ઓકે,
0: સો આઈ થિંક, બટ નેટફ્લિક્સ ઇઝ ધ ફર્સ્ટ બિગ શો. ઝી ફાઈવ પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો, વિચ વોઝ લાઈક રિવરડેલ, કૂલ યંગ એડલ્ટ, એજી કાઇન્ડ ઓફ અ થિંગ. પણ નેટફ્લિક્સ પર જે મિસમેચ આવ્યું, દેટ બ્લુ અપ લાઈક એનીથિંગ, યુ નો, એન્ડ દેટ ગેવ મી વેરી વેરી ગુડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ બી એબલ ટુ ટેલ ધ કાઇન્ડ ઓફ સ્ટોરી જે મને કેવી હતી, જે મારાથી ઓર્ગેનિકલી આવતી. ઇન ધ મીનવાઇલ આદિત્યની ઉરી બીકેમ ધ બિગેસ્ટ હિટ ઓફ ઓલ ટાઈમ, યુ નો, એટ ધેટ પોઈન્ટ. ઇટ ઇઝ આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ પ્રોફિટેબલ ફિલ્મ્સ ઓફ ઓલ ટાઈમ.
1: કેટલામાં બની હતી?
0: આઈ વુડન્ટ નો ધ ફાઇનલ નંબર, બટ આઈ નો દેટ ઇટ ધ પ્રોફિટ રેશિયો રિટર્ન વોઝ ધ હાઈએસ્ટ એટ એની ફિલ્મ એવર હેડ.
1: વાવ.
0: સો
1: અને એ પેલો ફહાદ પાછો પાકિસ્તાન ગયો,
0: હા,
1: અને ઉરી, એ વચ્ચેનો પીરિયડ કેટલો, જે જેમાં આદિત્ય બિસ્તરા પેક કરીને જવાનું નક્કી કર્યું હતું, પછી ઉરી આવ્યો, પછી કમ્પલસરી મુંબઈમાં સેટલ જ થઈ ગયો.
0: આઈ થિંક ત્રણ ચાર મહિનામાં
1: જ
0: લાઈફ ટુક. નોટ ઉરી આવી નહીં, ઉરી બનવાની શરૂ થઈ. ઉરી વોઝ બહુ ડિફિકલ્ટ ફિલ્મ હતી બનાવવા માટે,
1: માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ, માય મોસ્ટ ફેવરિટ.
0: યા, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. એ જે ઉરીએ જે ઇન્ડિયામાં જે પેટ્રિયોટિઝમનું ફરવર લાવ્યું, જે ઓટોમેટિકલી આઈ ફીલ દેટ ઇન્ડિયા સ્ટાર્ટેડ લવિંગ ધેર કન્ટ્રી અ લોટ મોર,
1: એબ્સોલ્યુટલી
0: રેકગ્નાઇઝિંગ ધ સેક્રિફાઇસ ધ આર્મી મેક્સ ફોર ધ કન્ટ્રી અ લોટ મોર, ઇટ મેડ ધી આર્મી કુલ,
1: કરેક્ટ,
0: ઇટ મેડ લવિંગ યોર કન્ટ્રી કુલ. આઈ થિંક એ તરીકે, એ રીતે ઉરી હેઝ બીન અ ગેમ ચેન્જર,
1: કરેક્ટ, લોકોની અંદરની દેશ પ્રત્યેની
0: દેશભક્તિ જાગી અને પ્રાઉડ ટુ બી ઇન્ડિયન વાલી જે ફિલિંગ આવી ઉરીથી આવી.
1: તો ચાર મહિનામાં એ ફિલ્મ બનવાની શરૂ થઈ,
0: ચાર મહિનામાં એ ફિલ્મ, ના આઈ થિંક એ વધારે ટાઈમ લાગ્યો, પણ બેસિકલી એ જ છે કે ઉરી ચેન્જ્ડ આદિત્યઝ ફાઇનલી. એન્ડ મને એમ લાગે છે કે ઇટ્સ અ વેરી ગુડ થિંગ ધેટ આદિત્ય ગોટ ટુ મેક ઉરી એન્ડ નોટ રાત બાકી. એ વખતે ધૂમ રાત બાકી નામ હતું પિક્ચરનું.
1: ઓકે,
0: રાત બાકી બની ગઈ છે હવે.
1: અચ્છા, હવે બની ગઈ છે, ફાઇનલી હવે બની ગઈ છે.
0: એન્ડ ઇટ ઇઝ અ ફિલ્મ કોલ્ડ ધૂમધામ.
1: ઓકે, પ્રતીકવાળી
0: જે ફિલ્મ છે,
1: ધેટ વોઝ ઓરિજિનલી,
0: ધેટ વોઝ ઓરિજિનલી રાત બાકી. એની સ્ટોરી અલગ છે, એ આપણે વિલ ગેટ ટુ દેટ. બટ યા, ઉરી બીકેમ વોટ ઇટ બીકેમ, એન્ડ ધેટ્સ વન આઈ જસ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ હિઝ ઓન પ્રોડક્શન હાઉસ. પણ જાણીને એમનું પ્રોડક્ટ, પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું ડિસાઇડ કર્યું, ત્યારે હી કોલ્ડ મી એન્ડ વી હેડ અ લિટલ બિટ ઓફ અ ચેટ કે શુડ આઈ કમ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની. એન્ડ દેન આઈ ગોટ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની. અને પછી અમને જે બી પિક્ચરે, જે પિક્ચર અમે લખી હતી, જે અમને બનાવી હતી,
1: જે તમારું ડ્રીમ હતું,
0: જે અમારું ડ્રીમ હતું, અમે એ જર્ની પર શરૂ કર્યું.
1: કયા વર્ષમાં?
0: This is 2022.
1: 22.
0: ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું, મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું.
1: તો તારો શું રોલ ડિસાઇડ થયો પ્રોડક્શન હાઉસમાં 262 માં?
0: આઈ વોઝ સપોઝ ટુ બી હેડ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇવેન્ચ્યુઅલી આઈ ટર્ન્ડ ઇન ટુ અ ક્રિએટિવ પ્રોડ્યુસર ઓફ ધ કંપની.
1: સુપર.
0: આઈ વોઝ સપોઝ ટુ ડેવલપ સ્ટોરીઝ ફોર બી 62. ત્યારે ત્રણ જ લોકો હતા એકચ્યુઅલી, હું હતો, આદિત્ય હતા અને એનો ભાઈ લોકેશ હતો.
1: ઓકે. તો યુ જોઈન્ડ બી 62?
0: યા, આઈ જોઈન્ડ બી 62.

0: આગળની ટીમ
1: શરૂ. હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ લેટ મી રાઇટ, બીકોઝ રાઇટિંગમાં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે એ ક્યારે મને કોઈના હાથમાં નથી, અનફોર્ચ્યુનેટલી એવું છે.
0: પણ ફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી હોતી.
1: ના, સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ બી હોય છે.
0: હોય છે,
1: બે રીતે હોય. એક તો કોઈ બીજું બનાવી લે,
0: હા, આપણા હાથમાં.
1: બીજું કે કોઈક સ્ટોરીઝનો કોઈક ટાઈમ ટાઈમ છે, યુ નો, અને એની આગળ જવાનું એટલે પછી ડેટેડ પિક્ચર બનાવવાનું વાળું ઓલું છે. કેમ કે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ નીડ્સ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ.
0: ટ્રુ.
1: સો દેટ ઇઝ ધેટ.
0: સો 60B62માં તમે લોકોએ ત્રણ જણાએ શરૂ કર્યું.
1: યસ.
0: એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ
1: ટુ લેટ મી રાઇટ આઉટસાઇડ. યસ.
0: દરમિયાન મેં તે કઈ ફિલ્મો લખી અને બી 62 ની બંનેની પેરેલલ યાત્રા, યાત્રા આપણે જેને કહીએ ગુજરાતીમાં, એ કેવી રીતે?
1: તો બી 62 માં ધ ફર્સ્ટ ફિલ્મ વી ડિસાઇડેડ ટુ ડુ ધૂમધામ. ધૂમધામ રાત બાકીની સ્ક્રિપ્ટ હતી અને અમે લોકો ડિસાઇડ કર્યું કે ધીસ વુડ બી અવર ફર્સ્ટ પ્રોડક્શન
0: એઝ અ પ્રોડ્યુસર.
1: એઝ અ પ્રોડ્યુસર અને સિમિલર એટ ધ સેમ ટાઈમ અમે લોકો બારામુલ્લા બી ડેવલપ કરતા હતા. વી ગોટ અ ડિરેક્ટર ઓન બોર્ડ વિચ વોઝ ધ ડિરેક્ટર કોલ આદિત્ય જામલે. આદિત્ય જામલે જેને આર્ટિકલ 370 બી બનાવી છે, ત્યારે બારામુલ્લા એ બનાવતો હતો.
0: બારામુલ્લા બી નેટફ્લિક્સ પર
1: છે. બારામુલ્લા બી નેટફ્લિક્સ પર છે. પણ ઇટ વોઝ નોટ સપોઝ ટુ બી રાઇટ, ઇટ વોઝ સપોઝ ટુ બી અ થિયેટ્રિકલ.
0: ઓકે.
1: ધૂમધામ વોઝ ઓલસો સપોઝ ટુ બી અ થિયેટ્રિકલ એન્ડ ધીસ ઇઝ જસ્ટ આફ્ટર કોવિડ ટાઈમ. ધૂમધામ માટે વી વર લુકિંગ ફોર અ ડિરેક્ટર જસ્ટ બિફોર ધૂમધામ ના એન્ડ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ મીનાક્ષી સુંદરેશ્વર. I had also written a very small film called Cash.
0: Cash.
1: Yes, Cash.
0: Okay.
1: Amol Parashar, actor che, Kavin Dave, Gujarati.
0: Gujarati.
1: E loko ne maline, ame loko ek nani picture banayi thi Cash, which was a film about demonetization.
0: Okay.
1: And it was a comedy.
0: B62 man.
1: No, not B62. Achha, this was with Vishesh Films.
0: Okay.
1: The Bhatts. So Vishesh Films, je Vishesh Bhatt che, young guy, cool guy, wanted to make cool films in Vishesh Films, which was making વેરી વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ ધેટ ટાઈમ. તો અમે લોકો એક રિષભ શેઠ કરીને ડાયરેક્ટર છે, એની સાથે કેશ પિક્ચર બનાવી લીધું. હોટસ્ટાર પર છે. વેરી વેરી ફની ફિલ્મ. આઈ ડોન્ટ થિંક અ લોટ ઓફ પીપલ હેવ સીન દેટ ફિલ્મ, બટ આઈ જેન્યુઅનલી લવ દેટ ફિલ્મ બીકોઝ ઇટ્સ એક્સ્ટ્રીમલી ફની. ઇટ્સ એક્સ્ટ્રીમલી યંગ, કુલ, ફની. સો આદિત્ય હેડ સીન ધ ટ્રેલર ઓફ કેશ દેટ ટાઈમ એન્ડ હી લાઈક ધીસ ગાયઝ કોમિક ટાઈમિંગ ઇઝ રિયલી ગુડ. સો વી ડિસાઇડેડ દેટ
0: ધૂમધામાને આપીએ.
1: તો ત્યારે ધૂમધામ ચાલુ થઈ. યામી વોઝ કાસ્ટ એન્ડ સ્કેમ હેડ કમ આઉટ ધેટ ટાઈમ. સો વી ડિસાઇડેડ, યુ નો વોટ, ધીસ ગાય ઇઝ ડેમ ટેલેન્ટેડ, પ્રતીક ગાંધી, લેટ્સ ટ્રાય એન્ડ કાસ્ટ પ્રતીક ગાંધી ઇન ઇટ. સો દેટ્સ વેન ધ પ્રોજેક્ટ કેમ ઇન ટુ લાઈફ. ધૂમધામ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ફિલ્મ ટુ મેક, બટ વી ઇવેન્ચ્યુઅલી મેડ ઇટ. ઇટ વોઝ અ બેંગિંગ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ. હુએવર સો ધ ફિલ્મ લવ્ડ ઇટ. They were like, this is very, very fun.
0: Crazy film.
1: This is very fun. This is a great, it's a very entertaining film. And it's a kind of film which is a community experience.
0: Full package.
1: Saathe joi ne maja ause evu picture. Tyare ame loko hai Baramulla bhi saru kari banavani.
0: Okay.
1: Baramulla saru kari banavani at the end of 2022 and the beginning of 2023. Extremely, again, difficult film to make because we decided to make the film with Manav Kaul.
0: Okay.
1: We did not want to go with we want to go with good actors always.
0: Not the established.
1: Not the established ones, you know, like it, which means that if the ambition of the film is here, the budget of the film is here.
0: Ha.
1: But then that's the struggle.
0: Ha. To Baramulla lucky padte hai.
1: Na, main lucky nahi ki.
0: As a creative producer.
1: I was only a creative producer on it. Dhoomdham mein I
0: mane ek vastu ke, sorry to interrupt. Creative producer ke no role exactly so hai if I mean
1: a creative producer, his job is
0: what?
1: To maintain the creative.
0: આવા તખી મને ગુજરાતીમાં કહે છે કે ઘણું બધું ઓડિયન્સ
1: સારું
0: ગુજરાતી આશો ગુજરાતી છે ને, ઘણા બધા લોકોને આમ ઇન્સ્પાયર પણ થતા હોય છે ફિલ્મો બનાવવા માટે, તો એમને ખબર પડે કે
1: અચ્છા
0: ઓકે ધીસ ઇઝ
1: કરેક્ટ. ક્રિએટિવ પ્રોડ્યુસરનું કામ એક જ છે, મેક શ્યોર કે ક્રિએટિવલી ફિલ્મ બેસ્ટ ક્વોલિટી ની હોય વાઇલ બીંગ ઇન બજેટ દેટ ઇટ ઇઝ સપોઝ ટુ બી મેડ.
0: ઓકે
1: ઓકે. એવરી એસ્પેક્ટ પિક્ચરનો ક્રિએટિવલી મોનિટર કરવાનો, ફ્રોમ રાઇટિંગ ટુ કાસ્ટિંગ

0: to mounting, to getting HODs, to shooting, to editing.
1: Like a team building and execution.
0: Yes. Creatively, her was to supervise karwani hoy. Ane HODs, ane director, ane producer mathi sauthi best nikadvanu, kaam nikadvanu, ke eno je potential che. Make sure e karvanu ke e loko potential to its maximum use kare che.
1: Ele school na principal jevu kaam.
0: School no principal jevu kaam, exactly.
1: Clerks pasethi pan saru kaam le, pyun pasethi pan saru le, sikri pasethi.
0: Correct, correct, correct.
1: Teachers pasethi best education.
0: Creatively best product nikadvo joye, e maru responsibility che. You know?
1: પછી આ ધૂમધામ થઈ
0: અને
1: બારામુલ્લા પર
0: બારામુલ્લા શૂટ થઈ. બારામુલ્લાની શૂટ અમે લોકોએ એવી કન્ડિશન્સમાં કરી છે, -16 ડિગ્રી સેલ્સિયસ
1: કાશ્મીરમાં
0: -16 ડિગ્રીઝમાં શૂટ કર્યું છે. બજેટ બહુ જ ઓછું હતું. બારામુલ્લા શોટ ઇન 23 ડેઝ.
1: વાવ,
0: ઇટ્સ ઇનસેન.
1: જસ્ટ
0: 23 ડેઝ.
1: બારામુલ્લામાં
0: ટોપ ક્લાસ. સિમિલરલી વિથ ધૂમધામ ઓલ્સો વી ટુક એક્ટર્સ ધેટ વી ન્યુ અ ગુડ એક્ટર્સ. ઇફ યુ હેવ અ ગુડ એક્ટર, market and all that does not matter.
1: Correct.
0: So then we made a film called Article 370 that also we made with Yami. Aditya is a Kashmiri pandit. He's very very passionate about the Kashmir issue and he wants to tell those stories, and I think he can tell those stories better than most people.
1: Correct.
0: Kemke
1: first hand experience,
0: first hand experience chemno. To e hatu.
1: Meanwhile 370 jare hatavi sarkare એ જ સબ્જેક્ટ પરથી ફિલ્મ બનાવવાનું, ત્યારે તો ખૂબ લોકો એના વિશે કોન્ટ્રાવર્સીસ ક્રિએટ કરવાની પણ કોશિશ કરી.
0: કરેક્ટ, કરેક્ટ.
1: તો હાઉ ડીડ યુ, આઈ મીન તમને લોકોને ક્યારેક અંદરથી હસવું પણ આવતું હશે ને કે યાર અમે તો ફિલ્મો બનાવીએ છીએ, અમને સેને માટે તમે.
0: આઈ થિંક કોન્ટ્રાવર્સી થોડું પોલિટિકલી ડાઈ ડાઉન થઈ ગઈ હતી.
1: હા,
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્ય ઘર. હલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી આર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, અને હું લઈને આવું છું મારા શો પર ગુજરાતી સાહિત્યની અદ્ભુત નવલકથા, નવલિકા અને કેટલીક સાહિત્યિક રચનાઓ કે જેઓ પુસ્તક સ્વરૂપે આપણને સૌને ઇતિહાસથી, પ્રસંગોથી, ઘટનાઓથી અને વાર્તાઓથી વાકેફ કરાવે છે. આવી સુંદર મજાઓની ઘટના અને પ્રસંગોની, વાર્તાઓની જે સાહિત્યિક રચના હોય છે તેની વાત કરવા માટે તમે પણ મને ઇજન કરી શકો છો, તમારી વાતોને મોકલી પણ શકો છો. હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, જેમણે પ્રભાસ પાટણની એટલે કે સોમનાથની પૃષ્ઠભૂમિની કેટલીક વાતોને આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે સંગ્રહિત કરી છે. આજે વાત કરીશું પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની. ગંભીર અવાજે કંઈક ઊંડા ઉતરી જઈને દધીચી બોલ્યા, દેવો, તમારા તમામ અસ્ત્ર યથાવત છે, પણ મારા પોતાના દેહમાં, સહેજ હસીને બોલ્યા, ત્યાંથી તો કોઈ ચોરી ન જાય ને? ઇન્દ્રાદિ દેવો ખિન્ન થઈ ગયા, આવા મહાન ઋષિના દેહમાંથી અસ્ત્ર કેવી રીતે મેળવવા, કંઈક અનર્થ ન થઈ જાય? ધીરે રહીને વરુણ બોલી ઉઠ્યા, ભગવાન, આપે અમારા અસ્ત્રનું રક્ષણ કર્યું ને આ રીતે અમે આપના ઋણી રહીએ, પણ આપના દેહમાં રહેલા એ અસ્ત્ર અમે કેવી રીતે પામી શકીશું? ત્યાં આપના શરીરમાં સ્થિર થયેલા અસ્ત્ર ગમે તેટલા અમોઘ હોય, પણ યુદ્ધ સમયે એ શા કામના? એ માટે તો આગળ ન બોલી શકાય એવી વાત હતી. ઋષિ દધીચી સસ્મિત વદને શાંત ચિત્તે બોલ્યા, સમજ્યા તમે વરુણદેવ, સાચું સમજ્યા. એ શસ્ત્રો મેળવવા આ શરીરનો નાશ કરવો પડે. અને પછી જે ઘટનાક્રમ બને છે તેની વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

અરુણદેવ કહે છે, જી પ્રભુ, અમે તો કોઈ કર્મે આ કામ ન કરી શકીએ, એટલે કે તમારા દેહનો નાશ, પણ હું જાતે તમને મારું શરીર સમર્પિત કરું તો? દધીચિ ઋષિ જવાબ આપે છે, શાંતમ પાપમ બધા દેવોના મુખમાંથી સરી પડે છે. ના દેવતાઓ, સુરેશ્વર, આ નશ્વર દેહ તો મારે ક્યારેક તો છોડવાનો છે ને. દધીચિ કહે છે, એ દેવ કાર્યમાં ઉપયોગી થાય, દુષ્ટોના સંહારનું સાધન બને, પ્રજાના કલ્યાણમાં કામ આવે, એથી વધુ પુણ્ય કયું હોઈ શકે? ને તમારે મારા પ્રાણ હરવાના નથી. હું જાતે પ્રાણાયામ કરી મારા પ્રાણને આ દેહના પિંજરમાંથી અલગ કરી દઈશ. પછી તમે સહુ તમારા અસ્ત્રની શક્તિઓથી ભરેલા મારા અસ્થિઓને ઉપયોગમાં લઈ આયુધો બનાવો, દુષ્ટોનો સંહાર કરો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તેના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીનીના અંશોને. ને પળવારમાં દધીચિ સમાધિષ્ઠ થઈ અને બેસી ગયા. પ્રાણ પંખેરું ઉડી ગયું. નિષ્પાણ નિશ્ચેતન શરીર અસ્ત્ર શસ્ત્રોની શક્તિઓ સમેત શેષ રહ્યું. થોડી ગ્લાની અને વધુ ઉત્સાહ સાથે દેવો કામે લાગી ગયા અને સૌ અસ્ત્રોનું પુનઃ સર્જન થયું. ઇન્દ્રનું અમોઘ શક્તિ ધરાવતું વજ્ર આ રીતે જ નિર્માણ પામ્યું. દેવોનો વિજય નિશ્ચિત બન્યો. વર્ષો વહેતા ગયા અને યુવાન બનેલો પુત્ર પીપલાદ પિતાના દેહાંતનું રહસ્ય જાણવા ઉત્સુક થયો અને એને જાણ્યું ત્યારે ક્રોધથી સળગવા લાગ્યો. સ્વાર્થી દેવો મારા પિતાના મૃત્યુનું કારણ બન્યા. અંદર પ્રજ્વલિત ક્રોધાગ્નિ વડવાગ્નિ સ્વરૂપે બહાર પ્રગટ્યો. હે દેવો, તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે મારા પિતાને હણ્યા. હવે મારો ક્રોધાગ્નિ તમને બધાને, તમને ન રોકનાર સમસ્ત જગતને બાળીને ભસ્મ કરી દેશે. ક્રુદ્ધ ઋષિ કુમારે ગર્જે છે, બસ હવે કઈ નહીં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભસ્મ જ ભસ્મ. આકાશને પાતાળ ભસ્મથી છવાઈ જશે. પ્રાણી માત્ર

నా ప్రాణ హుమాయి జషే జావ్ మర క్రుధాగ్ని జావ్ హే వడవానల్ తమరి యుగో యుగోని భూవృక్ష సంతోషో ખાવા માંડો ન થાય તો આખું જગત તમારો કોળિયો બને. અને પછી પછી શું થયું તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ત્રણેય લોકમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. આને રોકનાર કોઈ તો હશે? બધા સામર્થ્યશાળીઓ પોતાની અશક્તિ દર્શાવવા માંડ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ વિવશ. બ્રહ્માજી કહે, આ વડવાઘની શમે તો કેવળ સમુદ્રમાં શમે. યુગો સુધી એનું જળ શોષાય નહીં ને આ સંસાર ભસ્મ થતો બચે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની વાર્તાના અંશોને. પણ આને સમુદ્ર સુધી પહોંચાડે કોણ? વિષ્ણુજીએ કહ્યું, હું એને એક ઘટમાં ગઢામાં સમાવી શકું, એક એક દેવનું ભક્ષણ કરજે એમ લલચાવી પણ શકું, પણ સમુદ્ર સુધી એ ઘટને ધારણ કોણ કરે? મહાસરિતાઓ તે સમુદ્રને મળવા તો વહે છે. ગંગા, યમુના, સરસ્વતી બધી મહાનદીઓને બોલાવવામાં આવી, પણ અન્ય દેવોની જેમ જ એ પણ અસમર્થ હતી. ગંગા અને યમુનાએ તો કહ્યું, પ્રભુ, માર્ગમાં આ પ્રચંડ વગ્નિથી અમે જ શોષાઈ જઈએ. પિતાના આમન્યામાં સરસ્વતી મૌન હતા. બ્રહ્માજી કહે, પુત્રી સરસ્વતી, તું માત્ર તું જ આ મહાવિપત્તિમાંથી જગતને બચાવી શકે તેમ છે. ઉઠાવ આ ઘટ અને દોડવા માંડ પ્રભાસના સાગર બની. ધીમા સ્વરે સરસ્વતીજી કહે છે, પ્રભુ, હું? હા વત્સ, તું જ એને સહી શકે. જ્ઞાનનું તેજ તારામાં પ્રકાશ પામે છે, તેનાથી પ્રબળ કોઈ તેજ હોઈ ન શકે, અને કલાઓનું સૌમ્ય તેજ ગમે તે ક્રોધાગ્નિને કાબૂમાં રાખી શકે. તું સ્વયં તેજસ્વીની છે, પ્રતાપી અને સૌમ્ય ઉભય. તેજ અન્ય ક્યાંથી નથી લાવવાના, અહીંયાથી જ, તારામાંથી જ મળશે. ઉઠાવ ઘટ. જેવી દેવોગ્ની આજ્ઞા, સરસ્વતી જો વિશ્વ કલ્યાણ માટે તૈયાર ન થાય તો બીજું વળી કોણ થાય? જો તને કષ્ટ

તો પડશે, માર્ગ સરળ નથી, વડવાગ્નિની ઉષ્મા દઝાડશે, માર્ગ લાંબો લાગશે, તને ત્યાં દઝાડતા જ્યાં પણ લાગે ત્યારે પૃથ્વી પટ પર આવી ઠંડી હવા લેજે અને પછી ભૂગર્ભ માર્ગે દોડ્યા કરજે. તું યાદ રાખજે તું અસામાન્ય છે, તારું રક્ષણ કરવા જો કોઈ સમર્થ હોય તો તે તું પોતે જ છે, તારું કલ્યાણ થાવ, તેમ બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીને કહે છે. પછીનો ઘટનાક્રમ માણવા રેડિયો પાલનપુર સુધી, એટલે કે આ રેડિયો પાલનપુરના અવાજ સુધી, અવાજ સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રચંડ વડ વાનલને મસ્તક પર ધારણ કરી શુભ્રવસના શારદા ચાલી નીકળી. યુગો સુધી જગતને જ્ઞાનનું તેજ અને કલાઓથી સૌમ્યતાથી એણે સમૃદ્ધ રાખવાનું હતું. દેવ કાર્ય, વિશ્વ કલ્યાણ અને પ્રાણી માત્રને ભયાનક સંકટમાંથી બચાવવાની એષણા લઈને કુમારિકા સરસ્વતી ચાલી નીકળી અને પ્રભાસ તીર્થ સુધી પહોંચી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તે પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીના અંશોને. પ્રભાસ પાટણ સુધી કુમારિકા સરસ્વતી પહોંચી ગઈ. પ્રકાશમાન પ્રભાસ ક્ષેત્ર જાણે એને આવકારવા વધુ પ્રકાશ પ્રગટાવતું હતું. ઉત્સાહ હતી. આ સમુદ્ર આવ્યો ને આ સંકટ એને સોંપ્યું એવા ઉત્સાહથી પગમાં ગતિ વધી. પણ એમ કઈ સંકટો ટળી થોડા જ જાય છે. એક દુષ્ટ અસુર નામે કૃતસ્મર આ કુમારિકાને જોઈ ગયો. રૂમઝૂમ છતાં વેગીલી

ચાલે ચાલતી હંસ ગામીની શુક્લાંબરા ધરા સરસ્વતીનું રૂપ એને મોહી ગયું. માર્ગમાં આવીને તે ઊભો રહ્યો. સુંદરી, હું કૃતસ્મરા તારા સૌંદર્યથી પ્રભાવિત થયો છું. મને પતિ તરીકે સ્વીકારી લે, મારી અર્ધાંગીની બન. પણ એ તો કેમ બને? હું સર્વ સ્વતંત્ર નથી, મારે પિતાને પૂછવું પડે ને. અને આ દેવ કાર્ય? સરસ્વતીજી બોલ્યા, હું એ કંઈ ન જાણું. મારા બલ પરાક્રમથી તું અજાણ છે. જો તું સીધી રીતે મને આધીન નહીં થાય તો હું બલાત્કારે તને મારી મનાવીશ. મનાવ્યા બાદ તને હું મારી રીતે મારા નગરે લઈ જઈશ. બોલ, શું કહેવું છે? આ તો જ્ઞાનશય બુદ્ધિમય કાર્ય પૂર્ણ કરવું છે એટલે ક્રોધ તો પોસાય નહીં સરસ્વતીજીને. એટલે કહે છે એમ? જો એમ જ છે તો હું માર્ગમાં થાક ઉતારી લઉં, સ્નાનાદિથી પવિત્ર બનું, પણ ત્યાં સુધી આ ઘટને તમે ઉપાડી લેશો. અને હવેનો ઘટનાક્રમ માણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

માં સરસ્વતીએ તે સમયે પોતાના કુમારિકા સ્વરૂપથી અંજાયેલા એ અસુરને સમજાવી દીધો, મનાવી લીધો તે વડવાનલને પોતાના માથે લેવા માટે. અટહાસ્યની સાથે તે અસુર જવાબ આપે છે, એમાં શું લાવ એમ કહીને વડવાનલનો ઘટ હાથમાં લેતા જ કૃતસ્મર બળીને ભસ્મ થઈ ગયો. સમુદ્ર સામે જ હતો, પ્રગટ થયો ઘટ સ્વીકારી લીધો અને વડવાગ્નિને સૂચિ મુખ સોયના કાણા જેટલું મુખ બનાવીને સમુદ્રને શોષવાની સ્વીકૃતિ આપી અને સંસાર બચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના કેટલાય એવા ઐતિહાસિક પ્રસંગોની વાર્તાઓની ઘટમાળને આરજેઆરના સ્વરમાં. આજે પણ પ્રભાસમાં સોમનાથના સમુદ્રના તટે સરસ્વતીને કાંઠે કૃતસ્મર પર્વત હયાત છે. એમાંથી બળવાની યાદરૂપે કાળા પથ્થરો નીકળે છે ને મૂર્તિઓ બને છે. કદાચ સમુદ્ર કાંઠે થયેલા જ્વાળામુખી ફાટવાનું આ નિશાન હોઈ શકે. સમુદ્ર સ્વયં પ્રગટ થવાની વાતો અનેક વાર પ્રભાસમાં થાય છે. આ ઘટના બની એ કદાચ સુનામી જેવી દરિયાઈ તોફાન આવ્યાનું સૂચક પણ હોઈ શકે. આપણે તો સરસ્વતીના મીઠા જળનું પાન કરવાનું અને જ્ઞાનામૃતનો આસ્વાદ લેવાનું યાદ રાખીએ. અહીંયા લેખક નોંધે છે કે મસ્તક ઉપર વડવાનલ લઈને સમુદ્ર તરફ જતી સૌમ્ય તેજસ્વીની માતા સરસ્વતીનું સુંદર શિલ્પ આજે અહલ્યાબાઈ વાળા શિવ મંદિરમાં શિવલિંગના બાજુમાં સુરક્ષિત છે. અદભુત રીતે આ પ્રકારને જે પણ લોકવાયકા અને ધાર્મિક વાર્તાઓ ત્યાં દંતકથા સ્વરૂપે અને કેટલાય

ગ્રંથોમાં સંગ્રહાયેલી છે તેને વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવવાનું લેખકના ફાળે જાય છે. તેમના પુસ્તકની નવી એટલે કે પ્રકરણ 3ની વાર્તા ગુરુ દક્ષિણા પણ આપણે માણીશું, પરંતુ અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પ્રકરણ 3 ગુરુ દક્ષિણા. સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ સોમનાથની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી કેટલીય ઘટનાઓ અને કેટલીય એવી કથાઓ ત્યાં સંગ્રહાયેલી છે તેની વાર્તા સ્વરૂપની આ શ્રેણી છે. ગુરુ દક્ષિણા. પૂર્વ ક્ષિતિજ પર દશે દિશાઓને સ્વર્ણિમ રક્તિમ બનાવતો અરુણ સાથે અશ્વોને લગામ ખેંચતો પ્રગતિ રહ્યો છે. પંખીઓ નીડ છોડીને મધુર કલરવથી દિશાઓને જાગૃત કરી રહ્યા છે. કોઈ ખૂણેથી ગંભીર સ્વરમાં વેદ ધ્વનિ પવિત્રતા ફેલાવી રહ્યો છે. કિશોર વયના તેજસ્વી છાત્રવૃંદો ક્યાંકથી જળ લઈ આવતા, ક્યાંક ઇંગુદી ફળ તોડતા, ક્યાંકથી પુષ્પો વીણીને આમથી તેમ ત્વરિત છતાં ધીર ગતિથી

ફરતા નજરે ચડે છે. પરમ શાંતિ છે પણ મૌનનો ભાર નથી, કોલાહલનો સદંતર અભાવ છે પણ ધબકતા જીવનનું ચૈતન્ય અણુએ અણુથી પ્રગટી રહ્યું છે. આવા મધુમય વાતાવરણમાં ઋષિ સાંદીપની પોતાની પર્ણકુટીરના પ્રાંગણમાં નિત્યક્રમ અનુસાર જ આસન પર વિરાજ્યા છે. આંખો બધી તરફ નિરીક્ષણ કરી રહી છે અને છતાંય જાણે કંઈ જ ન જોતા હોય તેમ પોતાની ભીતરમાં કંઈક શોધી રહ્યા હોય એમ જણાય છે. મુખમુદ્રા પર ધીર ગંભીર નિર્લેપતાપૂર્વકની પ્રસન્નતાનો ભાવ છે પણ આંખોના ઊંડાણમાં જાણે એક ઘેરી ઉદાસી રહી રહીને ડોકિયો કરી જાય છે. ત્યાં તો પર્ણકુટીરના પડખેથી જ બે કિશોરો, એક ઉદિત નવચંદ્ર જેવો ગૌર અને એક મેઘ શ્યામ, ગુરુજીના ચરણોમાં વંદન કરતા આવીને ઉભા છે. ગુરુજી પ્રણામ. ઓહો રામ કૃષ્ણ, આવો બેસો. અને પર્ણકુટીર તરફ મોં કરી અવશ બોલી ઉઠે છે, જુઓ તો દેવી કોણ આવ્યું છે. કોણ હોય વળી, પર્ણકુટીરની બહાર પગ મૂકતા ગુરુમાતા કહે છે, અત્યારે અધ્યયન વેળાએ એ જ હશે નટખર કનૈયો, આવ્યો હશે મને પીડવવાને. વાતને આગળ વધારીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

માં આવું કેમ કહો છો? કૃષ્ણ જ બોલ્યા, આપને પીડવવાને, એટલે આપને કોઈ પણ પીડા થાય તે પહેલાં

થોડું બોલું છું. પેલી ગોપીઓને કેવી પીડા પહોંચાડી હતી તેની ખબર છે તમને? ના, તમને સ્થિત પ્રજ્ઞ પુરુષોને એની ખબર ન પડે, પણ અમને, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. અરે દેવી, પણ એનું આજે શું છે? જો બંને કેવા રૂડા રૂપાળા સોહામણા અને વળી વિદ્યાઓના તેજથી ઓપતા દેખાય છે. આવા શિષ્યો માટે તો બૃહસ્પતિ પણ કામના કરે એ જ છે ને. આવા રૂડા રૂપાળા સોહામણા અકારણ વહાલા લાગે તેવા પણ જશે આજે જ. હમણાં તમે જ સમાવર્તન સ્નાનનો આદેશ કરશો અને પછી મારી આ સૂની આંખો એમનો પીછો કરશે ક્ષિતિજ સુધી. અરે હા, આજે તો એમનો દીક્ષાંત દિવસ છે. હજુ હમણાં જ તો એમને આવ્યા નિહાળું અને થોડા જ સમયમાં વેદ ઉપનિષદ સહિત બધી જ વિદ્યાઓ 64 કળાઓ આત્મસાત કરી લીધી. કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને, એનો જ પ્રતાપ છે. એ માતા બોલી ઉઠ્યા, આજ તો વળી મારો પુત્ર છે તેજસ્વી. ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે. એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે. દીવા સ્વપ્નમાં છે, ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે. ક્યાં ખોવાય, જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો, વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે. અમે તો શબ્દનો વેરી જાણીએ, એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓનો સ્વામી છે. અને બસ તે એમાં સરી પડે છે યાદોમાં ગુરુજી. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગુરુદેવ હમણાં સુધી મૌન બલદેવ ધીરેથી બોલી ઉઠે છે. ક્ષમા કરો ગુરુદેવ, અમારી પ્રશંસા કરી આપ અમને તેને અધ વચ્ચે અટકાવી. ગુરુ સાંદીપની કહે છે, સમજી ગયો વત્સ, તું શું કહેવા માંગે છે? પણ મને વિશ્વાસ છે તમે બંને એવી પ્રશંસા કે પ્રતાપ કે પ્રભાવ કશાથી પોતાના માર્ગથી ચલિત નથી થવાના. આપના આશીર્વાદથી જ ગુરુદેવ, કૃષ્ણ મધુર સ્વરે બોલ્યા, અમારે અહીંથી નીકળીને વિકટ માર્ગો કાપવાના છે. ઘણા ઘણા કાર્યો અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. કૃષ્ણ અને બલરામના ગુરુજી સાથેનો આ સંવાદ અને ગુરુ દક્ષિણાની વાર્તાના અંશો બાકીના આપણે માણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને 95-12-96-88 પર વોટ્સએપ કરીને સંદેશા સ્વરૂપે મોકલવાના છે. યાદ રાખજો, કોલ માટે નહીં પરંતુ વોટ્સએપ માટેનો આ નંબર છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને ઈમેલ થકી પણ તમે તમારા પ્રતિભાવ અમને મોકલી શકો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરી દો અને રેડિયો ગાર્ડનના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. આ સાથે તમારા પ્રતિભાવ અમને મોકલવાનું બિલકુલ ચૂકતા નહીં. આ સાથે તમારા તમામે તમામ પ્રતિભાવો અમને મોકલવાનું ચૂકતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ

0: હીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: પાક્કા પાલનપુરીની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે. ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्ति ने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: છું પાલનપુર, હું છું આરજી પૂજા. આજે રૂપલ બેન આવ્યા છે જે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે જે મારી પણ પર્સનલી ફેવરેટ છે. તો રૂપલ બેન, તમે અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો?
1: સૌ પ્રથમ તો મને અહીંયા બોલાવવા માટે આભાર તમારો પૂજા. જે હું વાનગી લઈને આવી છું એનું નામ છે અંગુરી બાસુંદી.
0: અચ્છા, તો અંગુરી બાસુંદી એટલે આમાં થોડું આ નામ વિશે જણાવશો?
1: નામમાં તો એવું છે કે અંગુરી બાસુંદી એટલે કે આમાં જે આપણે જે મટીરીયલનો યુઝ કરવાના છીએ એની જે ગોળીઓ બનશે ને એ અંગુર જેવી નાની નાની હોય છે. અને બાસુંદી એટલા માટે કે આપણે આ વાનગીમાં દૂધનો ઉપયોગ કરીશું.
0: એટલે
1: એનું નામ આપણે બાસુંદી આપીએ છીએ. આનું ડિટેલમાં નામ કેમ પડ્યું એનું તો મને પણ ખ્યાલ નથી, બટ આ વાનગી કેવી રીતે બનાવી એનો મને ખ્યાલ છે.
0: હા, તો જરૂર અમારા શ્રોતા મિત્રોને જણાવશો. પણ મને પણ આમ નાનપણથી હું જોઉં, મારી મમ્મી પણ ઘરે બનાવતી હોય, પણ એટલી મસ્ત અને મીઠી લાગે ને કે આમ કેટલાય આમ થાય કે કેટલી વાર પી જઈએ આપણે.
1: હા, અને કેવું હોય છે કે આ એવી વાનગી છે કે આપણે મેરેજ ફંક્શનમાં પણ તમને જોવા મળશે.
0: તમારી જગ્યાએ આપણે જોતા જોઈએ છીએ કે રિસેપ્શનમાં મેરેજમાં આનો એકદમ મોટો ઉપયોગ થતો હોય છે.
1: હા, અને તમારા ઘરમાં પણ અચાનક કોઈ ગેસ્ટ આવ્યા હોય ને કઈક અગર પ્રી પ્લાનિંગ હોય કે કોઈ આવવાનું છે
0: એટલે કે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ.
1: હા, ઇન્સ્ટન્ટ એટલે કે ખબર હોય કે એક કલાક પહેલાથી આપણને ખબર હોય કે કોઈ ગેસ્ટ આવવાનું છે તો આ વાનગી આપણે ઘરે બનાવી શકીએ.
0: જી,
1: અને એક કલાક જેટલો સમય લાગે છે વાનગી બનાવવા માટે.
0: તો તમે આ વાનગી ક્યાંથી શીખ્યા?
1: એકચ્યુઅલી આ વાનગી મને મારી મમ્મીએ શીખવાડી. મારી મમ્મી બહુ સારા એવા કુક છે.
0: તો એકવાર જરૂરથી તમારી મમ્મીને પણ અમારા સ્ટુડિયોમાં જરૂરથી લઈને આવજો.
1: શ્યોર પૂજા, નેક્સ્ટ ટાઈમ અગર આવો કોઈ પ્રોગ્રામ હોય યા કઈ નવી વાનગી હોય તો હું શ્યોર મારી મમ્મીને સ્ટુડિયોમાં લાવીશ અને એમના થ્રુ આપણે એક નવી વાનગી શ્રોતા મિત્રોને શીખવાડીશું, યા તો એમને પણ આ નવી કોઈ વાનગી એ શીખવાડે તો વધારે ફરક પડશે.
0: અચ્છા, તો આમાં કઈ કઈ સામગ્રી જોશે?
1: આમાં જે સામગ્રી જોઈશે ટોટલ આપણે ઘરમાં 5 સભ્યો માટે બની જાય એટલા પ્રમાણની સામગ્રી છે.
0: હા, તો નોર્મલી આ વાનગી બનાવવા માટે ઘરમાં વસ્તુ મળી જશે કે બહારથી લાવવી પડે?
1: મોસ્ટ ઓફ તો મળી જતી હોય છે. જો ઘરમાં આપણે અવારનવાર કઈક નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ તો મમ્મી લોકોને ખબર હોય છે તો મોસ્ટ ઓફ તો મળી રહેશે. પણ અમુક જો એવું હોય કે એક બે વસ્તુ ખૂટતી હોય

0: તમારા નજીકના કરિયાણા સ્ટોર્સમાં મળી રહેતી હોય છે. વધારે એટલું કંઈક યુનિક નથી નામ કોઈ સામગ્રીનું કે ના મળી રહે. તો આમાં આપણે કઈ કઈ સામગ્રી જોઈશે હું તમને કહી દઉં છું, અને શ્રોતા મિત્રોને પણ વિનંતી છે કે નોટ ડાઉન કરી લે. 2 લિટર દૂધ, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો, 2 કપ ખાંડ, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો ભૂક્કો, 2 ટેબલસ્પૂન બદામની કતરી અને 1 ટેબલસ્પૂન ચારોળી.
1: એકવાર ફરીથી જણાવી દેશો જેથી કોઈ જો રહી ગયું હોય તો ફરીથી નોટ ડાઉન થઈ શકે.
0: હા શ્યોર, કેમ નહીં. 2 લિટર દૂધ જોઈશે, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો જોઈશે, 2 કપ ખાંડ જોઈશે, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એટલે કે ભૂક્કો, એન્ડ 2 ટેબલસ્પૂન બદામની કતરી, 1 ટેબલસ્પૂન ચારોળી. આ સામગ્રી જોઈશે આપણને.
1: સરસ. તો સામગ્રી તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ આ વસ્તુઓ લેવાની. હવે નેક્સ્ટ શું કરવાનું?
0: નેક્સ્ટ હવે તમારી પાસે આ સામગ્રી આવી જાય એના પછી તો બહુ ઈઝી છે બનાવવું. પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી લેવો, અને પછી એની નાની દ્રાક્ષ એટલે કે આમાં અંગુર જે નામ પડ્યું છે ને, અંગુર બાસુંદી, એટલે કે દ્રાક્ષના આકારની નાની નાની ગોળીઓ બનાવી દેવી.
1: એટલે કે અંગુર દ્રાક્ષ, એટલે દ્રાક્ષ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અંગુર એ હિન્દી નામ છે.
0: હા હા, એ હિન્દી નામ છે, અને આ જે નામ પડ્યું છે અંગુર બાસુંદી એવી હિન્દી છે, બટ આપણે લોકોને પણ ખબર પડે કે દ્રાક્ષ ના આકારની એટલે કે અંગુર ના આકારની ગોળીઓ બનાવવાની છે. તો આ દ્રાક્ષ જેટલી નાની ગોળીઓ બનાવી લેવાની, અને ખાંડમાં પાણી નાખીને ઉકાળી લેવું એટલે કે ચાસણી બની જશે. અને ચાસણી એવી રીતે બનાવી કે એનો એક અડધા કહેવાય ને કે આમ આંગળીથી ચેક કરવું પડે, અને કે એક અડધો તાર બને ને તો ચાસણી પરફેક્ટ થઈ એમ કહેવાય. તો આ માટે આપણી ચાસણી બની જાય, ખાંડમાં પાણીમાં ખાંડ નાખીને ચાસણી બનાવી લેવી, અને ચાસણી બની ગયા પછી જે પનીરની આપણે ગોળીઓ બનાવી છે એમાં નાખી દેવી. એ ફૂલી જાય થોડા સમય, એને રાખી મૂકવી, અને આપણને એનો જે આપણને દેખાઈ આવશે કે ફૂલી ગઈ છે, કેમ કે અંદર પાણી શોષાતું હોય ને. આપણે કઈ પણ મટીરિયલ ચાસણીમાં ઉમેરીએ, ગુલાબજાંબુમાં પણ એવું મોસ્ટ ઓફ થાય છે કે આપણે ગોળ એના રવા બનાવીને ચાસણીમાં મૂકી દઈએ, એટલે ઓટોમેટિક એનું ઓબ્ઝર્વેશન કરી લેતું હોય છે,
1: આપણને ખ્યાલ આવી જ જાય છે.
0: એટલે કે આ જે આપણી દ્રાક્ષ નાની નાની જે ગોળીઓ છે એ ફૂલી જાય, એટલે ચાસણી ઉતારી ઠંડી પાડી દેવી.
1: બરાબર.
2: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

0: स्वस्थ रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હવે નેક્સ્ટ જે સ્ટેજ છે એમાં આપણે એક વાસણમાં દૂધ નાખી લેવું, ઉકાળવું બરાબર, અને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એ જાડું ના થઈ જાય, લાઈક બાસુંદી જેવું આપણને ના લાગે ત્યાં સુધી એને ઉકાળવું, પછી એને ગેસ પરથી ઉતારી લેવું, એટલે કે ઠંડુ કરવા મૂકી દેવું, પછી બાસુંદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવું। હવે એમાં પણ આપણે થોડું મીઠાશ એટલે કે ચાસણી નાખવી પડશે, કેમ કે એકલું દૂધ હશે તો એનું જે મીઠાશ છે કેવું હોય છે કે ગોળીઓ તો આપણે ચાસણીમાં મૂકી જ છે, એમાં ઓલરેડી મીઠાશ પકડાઈ ગઈ છે, પરંતુ દૂધમાં પણ થોડી મીઠાશ હોવી જરૂરી છે જેથી કે બાસુંદીનો ફ્લેવર આવે।
2: પણ દૂધ તો આપણે જોતા જોઈએ છીએ કે મીઠાશ વાળું જ હોય છે, તો એમાં કેટલી ખાંડ અને આમ વધારે ગળી ના થઈ જાય એ પણ જોવા જેવું હોય છે, કારણ કે બહુ ગળી તો પછી હેલ્થ માટે પણ।
1: એક્ચ્યુઅલી કેવું હોય છે કે દૂધ જ્યારે કાચું હોય છે ને ત્યારે આપણને મીઠું લાગતું હોય છે, પણ જેમ મેં કહ્યું કે દૂધ આપણે ગરમ કરવું પડશે, ઉકાળવું પડશે, ત્યારે એની મીઠાશ રહેતી નથી, તો એના માટે આપણે એમાં ચાસણી નાખવી પડે છે જેથી એનો ટેસ્ટ એકદમ મીઠો અને સ્વીટ બને, એટલે એ ટેસ્ટ ના મેન્ટેન કરવા માટે એને ચાસણી નાખીને હલાવવાનું। એન્ડ ધેન આફ્ટર કે જે પનીરની ગોળીઓ જે આપણે બનાવી છે દ્રાક્ષની,
2: હા,
1: એમાં નાખી દેવી, એન્ડ ઇલાયચીનો, ત્યાર પછી ઇલાયચીનો જે ભૂક્કો આપણે કીધું હતું સામગ્રીમાં એ, પછી જે બદામની આપણે છોલેલી જે કતરી છે એન્ડ ચારોળી એ નાખી દેવું એમાં, પછી આખું જે બની જાય છે એને પછી ફ્રીજમાં મૂકી દેવું।
2: બરાબર,
1: ઓકે। ફ્રીજમાં એટલા માટે મૂકવું કે ગરમ ગરમ અંગુરી બાસુંદી ખાવાની એટલી મજા નથી આવતી જેટલી કે ઠંડી ઠંડી ખાવાની મજા
2: આવે છે, એ વાત તમારી બહુ રાઈટ કરી,
1: બટ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે વધારે પડતું ગરમ હોય આ વાનગી, એટલે કે અંગુરી બાસુંદી જયારે આપણે બનાવી છે ત્યારે વધારે પડતી ગરમ હશે, તેને થોડું હોમ ટેમ્પરેચરમાં મૂકી રાખો, થોડી ગરમ થઈ ગયા મતલબ એનું ટેમ્પરેચર નીચું આવી ગયા પછી એને રેફ્રિજરેટરમાં મૂકો એટલે કે ફ્રીજમાં મૂકો, જેથી એનું જે મેન્ટેન છે એનું જે હીટ ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થશે અને સારી રીતે એનો ટેસ્ટ ઓબ્ઝર્વ કરશે। અને એવું પણ છે, એક આપણે કંઈક નવું યુનિક કરી શકો કે તમે પનીરની ગોળીઓમાં કહેવાય ને ગ્રીન કલર યુઝ કરો, ફૂડ કલર્સ આવતા હોય છે તો એ તમે યુઝ કરો તો એ વધારે એટ્રેક્ટિવ બની શકે,
2: એનાથી લાગવામાં દેખાવમાં એકદમ,
1: હા, અને તમે કેસરનું પણ ગાર્નિશ કરી શકો છો એના ઉપર। તો આ પ્રમાણે અંગુરી બાસુંદી એક કલાકમાં રેડી થઈ જાય છે 5 લોકો માટે, ઘરમાં 5 લોકો સભ્ય હોય તો જે પ્રમાણેનું મેં મટીરિયલ કીધું એ તમે યુઝ કરી શકો છો, અને એના કરતા વધારે સભ્યો હોય તો તમે મટીરિયલની થોડું વધઘટ કરી શકો છો।
2: સરસ, તો આ એક કલાકમાં જ તૈયાર થાય એવી વાનગી છે,
1: હા હા,
2: ખૂબ જ સરસ। થેન્ક યુ રૂપલબેન, તમારો બહુ જ આભાર કે તમે આજે આટલી સરસ વાનગી અમારા શ્રોતા મિત્રોને જણાવી।
1: તમારો પણ આભાર પૂજા, અહીંયા મને રેડિયો સ્ટેશનમાં બોલાવવા માટે એન્ડ આ વાનગી સાંભળવા માટે।
2: અને એક વાત પાક્કું કે તમે હવે જ્યારે પણ આવો ત્યારે તમારી મમ્મીને જરૂરથી સાથે લાવજો।
1: હા, શ્યોર,
2: ઓકે। તો મિત્રો, તમે આજે સરસ મજાની વાનગી અંગુરી બાસુંદી વિશે જાણ્યું ડિટેલમાં, તો હવે આપણા આવતા વાનગી એપિસોડમાં એક નવી વાનગી સાથે હું આરજે પૂજા, ત્યાર સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: શ્રોતા મિત્રો, તો આપ પણ આપના સ્નેહીઓને આ જ પ્રકારે બર્થડે વિશ કરી શકો છો વોઇસ મેસેજીસ દ્વારા. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર કે આપણા ફેસબુક પેજ પર તમે તમારા સ્નેહીનું નામ, બર્થડે તારીખ અને આપનો સંદેશો મોકલી આપો. રેડિયો પાલનપુર આપના તરફથી તેઓને બર્થડે વિશ કરશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ મોટા પડકાર ની વાતો, નાનકડા નિર્ધાર ની વાતો, દુનિયાને દેખાઉં નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધાર ની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદાર ની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: અમારું કોઈ આઈડિયા એવી એવું નથી કે પિક્ચર એક બે પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. નાઉ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ ધેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા એન્ડ જસ્ટ કોઈ માનતું જ નતું કે આ ચાલે, એટલે અમે લાવારીસ હતા. યુટ્યુબમાં બી અમે એમ સાઈડમાં અમારી પાસે કોઈ કેબિન નતો, અમે લોકો બેસવાની ચેર બી નથી,
1: કેન્ટીનમાં બેસીને કામ કરવા.
0: ના ના કેન્ટીન નહીં, ત્યાં છે ને બોક્સીસ હતા જેમાં ડીવીડીઝ ભરતી હતી. ના ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું અને એનું ક્યુબિકલ બી એવું હતું સ્ટોરરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડી ના બોક્સીસ હતા મોટા, આપણે કાર્ટન્સ જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસી પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની, એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી એવરી વીક. વી યુઝ ટુ ડેવલપ, આ રીમેક કરીએ, બીકોઝ ડિઝનીનું આખું બેંક તમારી પાસે છે, તો આ રીમેક કરીએ, આની સાથે આ લઈએ, આ લઈએ. બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, બિલ્ડિંગ આઈડિયાઝ, હેવિંગ અ ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન થિંગ્સ. હાઉએવર ધ ટીમ ડિડન્ટ વર્ક, તો બંધ થઈ ગઈ. તો પછી હું શું કરું? ઇટ વેરી ટ્રિકી ટાઈમ બીકોઝ ફિલ્મ બનતી નથી, કેમ કે ફિલ્મ બનવા માટે ત્યાં ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ વે ટુ મેક ફિલ્મ્સ એટ ધેટ ટાઈમ. યુ નીડેડ સ્ટાર્સ, યુ કાન્ટ મેક અ ફિલ્મ બીકોઝ યુ ડોન્ટ હેવ એક્સેસ ટુ સ્ટાર્સ. બીજું શું છે, ટીવી ટીવી મારાથી લખાતું નહોતું, કેમ કે મારી સેન્સિબિલિટીઝ મેચ નથી થતી, અને હું ટ્રાય બી કરું ને તો દે વર નોટ વેરી એક્સેપ્ટિંગ ટુવર્ડ્સ મી એઝ અ રાઇટર, બીકોઝ મારો વોઇસ થોડો અર્બન હતો એ ટાઈમ પર. ફિલ્મ બનતી નથી, ટીવીમાં ચાન્સ નથી મળતું, કરે શું માણસ. ત્યારે આવ્યું એનિમેશન,
1: ઓકે,
0: ધ મિડ ગ્રાઉન્ડ. બધી લાઈફમાં જે બી કોમિક્સ વાંચી, બધા પિક્ચરો જોયા,
1: બધું
0: એ બધું, ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ બીકોઝ in writing animation your imagination is
1: endless.
0: So every week hu ek nau planet banavto to, ek nau monster banavto to, ane pachi dishum fight karavine planet ne blow up karto to, ane monster ni I used to kick the monster's ass, that kind of

0: I've written. So we wrote a lot of shows from Gajju Bhai Karine Disney Channel par hatu. V for Virat Karine Disney Channel par hatu. Rule number 21 Karine ek show hato. A mein lakhyo to. Astra Force, which had Amitabh Bachchan voicing it.
1: Achha.
0: Yeah, yeah. That was there. Pachi, weirdly, apne Balika Vadhu was a big hit. So any animated series bhai thi, Choti Anandi. A bhi lakhyo. So, and Choti Anandi, we made a superhero into a great fun. Rubbish money.
1: Rubbish money. Exactly.
0: Audience limited. So it was very, you had to do quantity of work.
1: Correct.
0: પણ એમાં શું થાય કે ક્વોન્ટિટી ઓફ વર્ક કરીને તમારું એક ડિસિપ્લિન સેટ થતું કે રોજ સવારે ઉઠીને લખવાનું એટલે લખવાનું
1: એક્સરસાઇઝની જેમ ટેવ પડતી જાય.
0: કરેક્ટ. તો એમાં એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. નરેશન કરવાનું જે કલા હોય એ થઈ ગઈ, કેમ કે કોઈ વાંચતું હોય નહીં. એ બનીને મારું એનિમેશનની દુકાન ચાલતી રહી અને મજા આવતી હતી.
1: પછી મીનાક્ષી
0: ના પછી મને એક રિયલાઇઝેશન આવ્યું, કેમ કે હું જ્યારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેઝ યુ ડન, અને હું દેખાડતો હતો એનિમેશન. નો વન ટુક ઇટ સિરિયસલી બીકોઝ હાઉ એવર વેલ યુ રાઇટ, વોટ ઇઝ બીંગ એનિમેટેડ લુક્સ ટેરેબલ ઇન ઇન્ડિયા. બજેટ પ્રોબ્લેમ્સ, ઇમેજિનેશન પ્રોબ્લેમ્સ,
1: ટેકનોલોજી ઇશ્યુઝ
0: એન્ડ આઈ ડોન્ટ થિંક
1: એ વખતે હતા, હવે નથી.
0: હા, આઈ થિંક નાવ વિથ એઆઈ એન્ડ ઓલ ઘણું બધું બદલાઈ ગયું છે. પણ એટલે હું પાછું એનિમેશનમાં ઘૂસવાની ટ્રાય કરું, એટલે ઘૂસું છું, ઓલરેડી હું લખું છું. AI has made animation much cheaper. But yes. I think even like our best artists are not working in India. Our best artists are working internationally. So, pachi, you are getting the worst of the... You're not Lot, getting artists. Haan. You're getting...
1: Technicians.
0: Tyare hu ek manas ne malyo, Aditya Dhar.
1: Okay. Kaun?
0: Aditya Dhar karine, ek director ne malyo.
1: Yes. Now the whole world knows him.
0: But that time...
1: Kya malyo, maro, etle mari... હું જનરલી સવાલો લખતો નથી, અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું જ.
0: હા,
1: આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો?
0: ક્યુટ સ્ટોરી છે. હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી. આદિત્ય ફિલ્મ્સ લખતો હતો પણ એને ફિલ્મ્સ ડાયરેક્ટ કરવી હતી, અને ધ ઓનલી વે હી ગેટ્સ ટુ ડાયરેક્ટ ઇઝ ઇફ હી રાઇટ્સ હિઝ ઓન સ્ટફ. તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું, તો ત્યાં જઈને હી વોઝ ધેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટીવી.
1: ઓકે.
0: યુટીવીમાં મેં કામ કરેલું હતું અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ
1: એન્ટેના ઉભા થઈ ગયા.
0: એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર. અરે યાર, અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું, મને આઈડિયા બહુ ગમી હતી એ સુપર હીરો ફિલ્મ. તો એ ચાલુ કરીએ. એન્ડ વી સ્ટાર્ટેડ રાઇટિંગ દેટ ફિલ્મ. દેટ ફિલ્મ નેવર ગોટ મેડ, બટ દેટ ફિલ્મ ડેવલપ ધ રિલેશનશિપ. પછી અચ્છા, આ નહીં તો બીજી નહીં તો ત્રીજી. અમે લખતા ગયા સાથે જઈને આમ, સર પ્લીઝ બના લો
1: વેચવાનો પ્રયત્ન કરતા.
0: અને ઇઝ અ ફેન્ટાસ્ટિક નરેટર, ફેન્ટાસ્ટિક.
1: અચ્છા.
0: તો હી વુડ રિયલી બી એબલ ટુ સેલ હિઝ આઈડિયાઝ, હિઝ સ્ટોરીઝ વેરી વેલ. અને હું થોડો નર્વસ, આમ ખબર નહીં, આઈ યુઝ ટુ રિલાય ઓન એમ. પણ લખવાનું
1: તમારું બંનેની જોઈન્ટલી.
0: હું જતો હતો, પછી મારું એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 ઇન ધ મોર્નિંગ હું ઘરેથી નીકળું. I would reach Andheri at around 11, 1.5 hour travel. 11 to 4, 3, I would be at Aditya's house. Lunch લઈને, brainstorm કરીને. 4 to 6, I would write what we have discussed with Aditya. And after that, I would write animation at night.
1: Okay.
0: રાતનો ટાઈમ આપણે એનિમેશનનું ડિવોટેડ.
1: આપણી રોજી રોટી.
0: હા, રોજી રોટી. હા. યા તો ગાડીમાં. કેમ કે મારું એક મન છે ને, અંધેરી થી બહુ ડર લાગતો હતો.
1: ઓકે. કેમ?
0: ઇટ્સ ફુલ ઓફ સ્ટ્રગલર્સ. એન્ડ એવરી ટાઈમ આઈ યુઝ ટુ ગો ટુ અ કેફે ઓર સિટ એટ અ કેફે ટુ રાઇટ, આઈ યુઝ ટુ બી લાઈક શિટ યાર, આઈ યુઝ ટુ સી ઓલ્ડ પીપલ સ્ટીલ હસલિંગ, યુ નો. અને મને લાગતું હતું યાર, મારું આવું થશે તો શું કરું.
1: હા,
0: યુ નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધીસ ગાય.
1: છુપો ભાઈ.
0: હા,
1: હિડન ફિયર
0: હતું કે યાર, આઈ વિલ આઈ બી સ્ટ્રગલિંગ થ્રુ આઉટ, લાઈક એવરી વન ઇઝ ડુઈંગ ધીસ, વોટ ઇફ આઈ કાન્ટ મેક ઇટ, યુ નો. એ મને ડર બહુ હતો, વોટ ઇફ આઈ કાન્ટ મેક ઇટ, એન્ડ વોટ ઇફ હેવ ટુ સ્ટેપ ડાઉન ફ્રોમ માય ઓન લાઈફ સ્ટાઈલ, ઓર વર્સ, વોટ ઇફ માય પેરેન્ટ્સ વિલ નીડ ટુ સ્ટેપ ડાઉન ફ્રોમ માય ઓન ઓર ફ્રોમ ધ લાઈફ સ્ટાઈલ ધેટ ધે હેવ સેટ.
1: કરેક્ટ. ધેટ્સ ધ બિગેસ્ટ ફિયર.
0: સો આઈ સેડ આઈ નીડ ટુ બી વેરી વેરી પ્રેક્ટિકલ અબાઉટ રાઇટિંગ. ઇટ હેઝ ટુ બી ઓલ્સો અ બિઝનેસ, અનફોર્ચ્યુનેટલી ફોર મી, માય ઇન્સ્પિરેશન વોઝ સ્ટીફન કિંગ.

0: સ્ટીફન કિંગ શું છે?
1: છાપે એટલે છાપે
2: કામ, એકદમ પ્રોડક્ટની જેમ કામ થવું જોઈએ.
1: કરેક્ટ.
0: જોર્જ આર આર માર્ટિન નથી બનવું, યુ નો. હવે મને બનવું છે, યુ નો, યુ નીડ ટુ સ્લો ડાઉન ઓલસો લિટલ કાઇન્ડ ઓફ અ થિંગ.
2: પણ એ સર્ટેન એક પીરિયડ એવો હોય ને લાઈફમાં કે જ્યાં તમારે દોડતા જ રહેવું પડે.
0: એન્ડ મારી મમ્મી એમ કે યુ નો વોટ, વોટ્સ ધ વર્સ્ટ ધેટ વિલ હેપન કાઇન્ડ ઓફ અ થિંગ. યુ નો, શી ઇઝ ઓલવેઝ બીન સચ અ સપોર્ટિવ ફિગર, ઓલવેઝ બીન રૂટિંગ ફોર મી. માય બોથ માય પેરેન્ટ, માય મોમ એન્ડ માય ડેડ, they've been like, don't put your lifestyle lower, na?
2: You work more.
0: Ek baar thai jaye na, pachi you will also do more, you have hard work to make sure that you, correct, can meet that. Hmm. Make those ends meet.
2: So Aditya ni ne tari dosti ni shuruat, sathe kaam karvani, co-working ni shuruat.
0: Co-working.
2: Ek kitla varash sudhi chaliu ne pachi pehlo project am?
0: So amaru, I think, ame madya 2013 ma, end ma, ame be picture lakya je banya ne. Pachi te tijo picture ame lakhyu. Was an idea that I told him and he thought that acha ne easy picture te bani jase,
2: easy che bani jase. Ha,
0: one night ni story hati.
2: Okay,
0: to ame loko jaine tyare ame loko fox mate ek picture lagta tha, to ame loko jaine fox ne pitch karyu. Ame gya ane rasta ma ame je idea sochi thi na, Aditya had one idea ke ek kaam karte hai isko na remake ki tarah pitch karte hai, ye to original idea. Fox has the rights to a film called Date Night.
2: Okay.
0: What if we pitch this film as a remake of Date Night? I said it's similar, the idea. It's kimke baro reference film Date Night hatu. To ke Fox has the rights to Date Night na, and tyare chane bang bang banyu tu, which was a remake of Night and Day.
2: Correct.
0: To ke ye strategy use karta. Ye strategy use kari. Same idea. રીમેક ઓફ ડેટ નાઇટ કરીને ઇન્સ્ટન્ટ ગ્રીન લાઇટ, ચાલો રાઇટિંગ શરૂ કરતે. પછી વી વેન્ટ ટુ ગોવા ફોર વન મંથ ટુ રાઇટ.
2: ઇવેન્ટ આદિત્ય,
0: યમી એન્ડ આદિત્ય, એન્ડ ધેર વોઝ અનધર ફ્રેન્ડ ઓફ હિઝ કોલ્ડ મિથુન, હુ વોઝ અ ડીઓપી એન્ડ નાઉ ઇઝ અ ફેન્ટાસ્ટિક રાઇટર. થ્રી ઓફ અસ વર ઇન ગોવા. ફિફા વર્લ્ડ કપ ચાલતો હતો, હું તો ફૂટબોલ જોતો નહોતો, હું લખતો હતો, બને ફૂટબોલ જોતા હતા. અને વી બેન્ડ આઉટ first draft of that film. Acha aiva, everyone loved it. It was fantastic when it comes to
2: Fox ni team ne pan gamyo.
0: Fox ni team ne to bahu gamyo.
2: Freak out.
0: Ha. Are ye chal banate hai. Ane pachi e loko e ek, there's a way to compare your scripts. Whether it deserves to be a remake or not. Jare in comparison thi hu.
2: Ha.
0: Dekhi iska to remake bolne ka zarurat hi nahi hai. And then we're like, we know.
2: Because our original idea.
0: ये तो बेचने के लिए बोला था, kind of
2: marketing pitch थी.
0: Correct, correct, correct. And that time, then the casting happened. Surat had come out, that Sonam Kapoor film, and Fawad was hot property. So he went and narrated the film to Fawad Khan.
2: Okay, इनले धर्मा में narrate करवा गया था मेरे को.
0: He was in India. We went to JW Marriott, to his room, and narrated the film along with the Fox ka producer.
2: Pachi.
0: And then we narrated the film to a lot of actresses. Eventually, we settled on Katrina because she was gung-ho about the film. Fawad and Katrina, cast done. Aditya Dar directing.
2: Okay.
0: I co-written it with Aditya. Dharma office. We were like, life is set. Aur kya chahiye? And like, good big production. Sets bane che. Songs these are composed thai che. Great. DOP and everything. Top of the line, you know.
2: Aa gaye.
0: Bas, abhi to kya hai? Abhi kya hai? Uri attack happens. Fawad is sent back to Pakistan. Film cannot be cast again. And we were like, shit man, now what? We were like around 2 weeks away from shoot.
2: Ketlu ek week baki?
0: Two weeks.
2: 2 weeks from away from shoot.
0: Yeah. And we were like, shit man. And we tried. Ketla badha actors pase gaya. Casted nathi thatu. પછી બીજો પ્રોડક્શન હાઉસ બી આવી ગયું હતું, થોડું ક્રિએટિવ ડિફરન્સીસ થતા હતા, પિક્ચર નથી બનતી.
2: એ દરમિયાનમાં તારી ને આદિત્યનું મેન્ટલ સ્થિતિ શું થઈ? જ્યારે
0: આદિત્ય વોઝ મોર શેટર્ડ બીકોઝ આવું આદિત્ય સાથે 3 વાર ઓલરેડી થયું છે. એટલે એટ ધીસ ક્લોઝ
2: ફવાદને પાછો મોકલ્યો જ્યારે અને ખબર પડી કે હવે આ ગયું, આમ હાથમાંથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન્ડ મોમેન્ટ પર જતું રહે, તો વોટ વોઝ એ જ્યારે ખબર પડી અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે, રાધર ઇન્ફોર્મેશન મળી, એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તું ને આદિત્ય જ્યારે

0: પહેલી વાર મળ્યા કે ઓ વોટ વોઝ ધેટ મોમેન્ટ, અને એમાંથી પછી
1: હી વોઝ વેરી શ્યોર કે મારું તો થઈ ગયું બોમ્બેમાં,
2: હું આઈ એમ પેકિંગ માય બેગ્સ એન્ડ ગોઈંગ બેક.
0: અચ્છા,
2: યુ નો ઓ હી વોઝ વેરી ડિસહાર્ટન્ડ.
0: ત્યારે એના લગ્ન થઈ ગયા હતા?
2: ના ના ના, વાત તો બહુ પછી છે.
0: ઓકે,
2: હી વોઝ વેરી વેરી હાર્ટ બ્રોકન, કેમ કે એટલી વાર થયું છે. પુઅર ગાય હેઝ ફેસ સો મેની ટાઈમ્સ, એની સાથે ગલત થયું છે, પ્રોડક્ટ પ્રોડ્યુસર્સ ને એની સાથે બહુ જ
0: ખોટું કર્યું છે,
2: ખોટું કર્યું છે, યુ નો. તો એનું મન ઉતરી ગયું હતું કે યાર આઈ કેમ હિયર ટુ મેક મૂવીઝ, અગર નથી બનતી તો હું પાછો જતો રહું છું, આઈ વિલ ફિગર આઉટ સમથિંગ એલ્સ. હી ઇઝ ફ્રોમ દિલ્હી એન્ડ ઇઝ અ કાશ્મીરી પંડિત, સો જઈને કઈ દિલ્હીમાં ગોતી લઈશ કઈ કરવાનું.
0: કાશ્મીરમાંથી કાઢ્યા મૂકી કાઢી મૂક્યા પછી બી પંડિત
2: કરેક્ટ કરેક્ટ
0: સેટલ તો થયા જ,
2: કરેક્ટ કરેક્ટ,
0: એ સેટલ થવાનો એમના સ્વભાવમાં છે.
2: હા, અને એને લખવું નહોતું બીજા માટે, યુ નો. તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ. મે બી કીધું હું બી બેગ પેક કરીને હું તો મારા ઘરે જતો રહીશ, મે બી ટ્રાફિક ના વધે થી યુ માઈટ રીચ દિલ્હી ફાસ્ટર ધેન આઈ રીચ સાઉથ બોમ્બે. સો પણ મારું શું છે, એનિમેશન ની દુકાન ચાલતી,
0: પણ એ દિવસે તમે કર્યું તમે બંને. મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી, એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી, જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંકથી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય, આઈ થિંક એટલે એ મોમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
2: માય જોબ ઓનેસ્ટલી વોઝ ટુ કન્સોલ આદિત્ય, કુછ ઓર કર લેંગે યાર, વોટ્સ ધ સ્ટોરી ઇઝ ફોર અ રાઇટર, નો ધેર ઇઝ નો મની ઇન્વેસ્ટમેન્ટ, ધેર ઇઝ ઓન્લી ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. Like, we'll write something else. We'll continue pitching. મારું ત્યારે શું હતું કે મારું મીનાક્ષી સુંદરેશ્વર
0: થવા ઉપર હતું,
2: વાત ચાલતી હતી, યુ નો. મેં જે વિવેક સાથે લખી હતી ઇન અ પ્રોડક્શન હાઉસ કોલ્ડ ફેન્ટમ, અને મારું એનિમેશનની દુકાન બી ચાલતી હતી. એકચ્યુઅલી મારી એનિમેશનની દુકાન બંધ થઈ ગઈ હતી ત્યારે, કે આઈ હેડ ક્રિએટિવ ડિફરન્સીસ.
0: આ કેટલું સરસ છે ને, આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી
2: જાય. હું દુકાન જ કહું, કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક ચેનલ. તો મેં લખ્યો સ્ટિંકર,
0: ઓકે,
2: ઈમેલ એવો લખ્યો. And I tagged everyone. I'm a writer, not a typewriter. This, that. Because I was like, yaar, I am the coolest writer in Bollywood right now, guys. Evita, I was fired after that.
0: But this is a line. I am a writer, not a typewriter.
2: Yeah. So because they were like, no, you have to write it like this. My vision is not aligning. So a little arrogance came out.
0: Correct. Which is young age.
2: Young
0: such
2: age.
0: Such success, such big brands.
2: I mean, the allure of success more than actual success, right? કેમકે આવ્યું નતું સક્સેસ, પણ મને લાગ્યું કે દિમાગમાં
0: ઇમેજિનરી,
2: કેમકે યુ આર ઇન ધ કુલ ગેંગ નાઉ, રાઈટ? યુ આર પ્લેઇંગ ટેબલ ટેનિસ વિથ લાઈક એક્ટર્સ, યુ થિંક યુ અરાઈવ્ડ, નથિંગ લાઈક ધેટ.
0: સો ધેન પેલી વાત પર પાછા આવી, આદિત્યની
2: આદિત્ય
0: ફિલ્મ ને કોલેપ્સ ને સપના તૂટે એનો અવાજ કોઈને સંભળાય નહીં,
2: કોઈને સંભળાય નહીં. હું લખતો તો મીનાક્ષી સુંદરેશ્વર એ વખતે ફેન્ટમ સાથે હતી, તો હું લખવા ગયો એ પિક્ચર. આદિત્ય ગેવ હિમસેલ્ફ અ વીક. I said, yaar, what is this bloody Uri attack which has taken my life and changed it completely? My life was ulti seedhi thi gayi attack ne wajah se. Inne start kariyo research.
0: Okay.
2: And he said, yaar, there is a film here.
0: Film here.
2: And that is where Uri originated from.
0: Okay.
2: Meanwhile, maru Meenakshi Sundareshwar bani rahyu tu Phantom ma. Phantom ban thayu. Ane picture bhi ban thayu. Dharma ma casting karvani bahut try kari ame lokoe. પણ ડિફિકલ્ટ હતું કાસ્ટિંગ, કેમ કે નવા ડિરેક્ટર સાથે કાસ્ટ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે ઇન્ડિયામાં. ત્યારે આવ્યું ધ મોસ્ટ ડિફાઇનિંગ મુમેન્ટ ફોર માય કરિયર પર્સનલી, ધી એન્ટ્રી ઓફ નેટફ્લિક્સ ઇન ઇન્ડિયા. આપણે યા તો ફિલ્મ કરતા હતા યા તો આપણે ટીવી લખતા હતા. નેટફ્લિક્સ આવ્યું તો મારા જેવા રાઇટર્સને એક ચાન્સ મળ્યો ટુ બી એબલ ટુ ટેલ સ્ટોરીઝ. ધી ઇન્ટરનેટ બૂમ really gave us the opportunity.
0: Long
2: જે કોઈ જે કોઈ બી, એટલે we didn't have to depend on star જોઈએ છે આ જોઈએ છે તે જોઈએ છે. At that point of time Netflix થી મારું ઘણું બધું ઘણા બધા પ્રોજેક્ટ આગળ વધ્યા, મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. મીનાક્ષી સુંદરેશ્વર નેટફ્લિક્સ પર છે, મારો શો મિસમેચ્ડ નેટફ્લિક્સ પર છે,
0: સુપર હિટ શો,
2: ઇટ ઇઝ ડન વેરી વેલ.
0: અને મારો પહેલો શો,
2: મારો
0: વેબ શો પહેલો,
2: મારો એક્ચ્યુઅલી પહેલો વેબ

0: બીજો હતો,
1: ઓકે,
0: રિજેક્ટ્સ કરીને હતો, અને એની પહેલા મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમ એન્ડ કો કરીને,
1: ઓકે.
0: સો આઈ થિંક બટ નેટફ્લિક્સ ઇઝ ધ ફર્સ્ટ બિગ શો. ઝી ફાઈવ પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો, વિચ વોઝ લાઈક રિવરડેલ, કુલ, યંગ એડલ્ટ, એજી કાઇન્ડ ઓફ અ થિંગ. પણ નેટફ્લિક્સ પર જે મિસમેચ થયું, દેટ બ્લુ અપ લાઈક એનીથિંગ, યુ નો, એન્ડ દેટ ગેવ મી વેરી વેરી ગુડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ બી એબલ ટુ ટેલ ધ કાઇન્ડ ઓફ સ્ટોરી જે મને કેવી હતી, જે મારાથી ઓર્ગેનિકલી આવતી. ઇન ધ મીન વાઇલ આદિત્યની ઉરી બીકેમ ધ બિગેસ્ટ હિટ ઓફ ઓલ ટાઈમ, યુ નો, એટ દેટ પોઈન્ટ. ઇટ ઇઝ આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ પ્રોફિટેબલ ફિલ્મ્સ ઓફ ઓલ ટાઈમ.
1: કેટલામાં બની હતી?
0: I wouldn't know the final number,
1: okay,
0: but I know that it, the profit was, ratio return was the highest that any film ever had.
1: Wow.
0: So
1: ane e pelo fahad pacho Pakistan gayo,
0: ha,
1: ane uri e vachche no period ketlo je jema Aditya bistra pack karine javano nakki karyu tune pachi uri aavi pachi compulsory Mumbai ma settle thai
0: gayo. I think 3-4 mahina
1: ma the life
0: took, not uri aavi nahi, uri banvani saru thai. Uri was bahut difficult film hati banava mate,
1: correct, mind blowing film, one,
0: yeah,
1: of my most favorite,
0: yeah,
1: film.
0: it is outstanding. E je uri e je india ma je patriotism no fervor laivu, je automatically I feel that india started loving their country a lot more,
1: absolutely
0: recognizing the sacrifice that the army makes for the country a lot more. It made the army cool.
1: Correct.
0: It made loving your country cool. I think a tarike se e rite Uri has been a game changer.
1: Correct. Loko ni andar ni desh pratye ni bhavna
0: jagi.
1: Jagi.
0: Ane proud to be Indian. Wali je feeling aavi Uri thi aavi.
1: To 4 mahina mein film banvani sharu thai.
0: 4 mahina mein film. Nahi, I think e vadare time lagyo. Pan basically e che ke Uri changed Aditya's finally, and mane em lage che ki it's a very good thing that Aditya got to make Uri and not Raatbaaki. E vakte Dhoom Raatbaaki naam hatu picture mein,
1: okay,
0: Raatbaaki bani gayi che hove.
1: Acha, hove bani gayi che, finally hove bani gayi,
0: yes, che, and it is a film called Dhoomdham,
1: okay, Prateek Wadi je
0: film
1: che. Acha, that was originally
0: Raatbaaki. Any story alag che, te apde we'll get to that. But yeah, Uri became what it became, and that's when Aditya decided to start his own production house. Parn jane ne emnu potanu production house shuru karvanu decide karyu, tyare he called me and we had a little bit of a chat ki should I come on as a part of the company, and then I got on as a part of the company. અને પછી અમને જે બી પિક્ચરે જે પિક્ચર અમે લખી હતી, જે અમને બનાવી હતી,
1: જે તમારું ડ્રીમ હતું,
0: જે અમારું ડ્રીમ હતું, અમે એ જર્ની પર શરૂ કર્યું.
1: કયા વર્ષમાં?
0: ધીસ ઇઝ 2022. ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું, મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું.
1: તો તારો શું રોલ ડિસાઇડ થયો પ્રોડક્શન હાઉસમાં? B62માં
0: આઈ વોઝ સપોઝ ટુ બી હેડ ઓફ ડેવલપમેન્ટ, એન્ડ ઇવેન્ચ્યુઅલી આઈ ટર્ન્ડ ઇનટુ અ ક્રિએટર પ્રોડ્યુસર ઓફ ધ કંપની.
1: સુપર.
0: આઈ વોઝ સપોઝ ટુ ડેવલપ સ્ટોરીઝ ફોર B62. ત્યારે ત્રણ જ લોકો હતા, એકચુઅલી હું હતો, આદિત્ય હતા, અને એનો ભાઈ લોકેશ હતો.
1: ઓકે, તો યુ જોઈન્ડ B62?
0: યા, આઈ જોઈન્ડ B62.
1: તમે ત્રણ જણાની ટીમ?
0: હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ લેટ મી રાઇટ, બીકોઝ રાઇટિંગમાં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે એ ક્યારે મને કોઈના હાથમાં નથી, અનફોર્ચ્યુનેટલી એવું છે.
1: પણ ફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી હોતી.
0: ના, સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ બી હોય છે.
1: હોય છે?
0: બે રીતે હોય. એક તો કોઈ બીજું બનાવી લે,
1: અને
0: બીજું કે કોઈક સ્ટોરીઝ નો કોઈક ટાઈમ છે, યુ નો, અને એની આગળ જવાનું એટલે પછી ડેટેડ પિક્ચર બનાવવાનું વાળું ઓલું છે. કેમ કે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ નીડ્સ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ.
1: ટ્રુ.
0: સો દેટ ઇઝ ધેટ.
1: સો B62માં તમે લોકોએ ત્રણ જણાએ શરૂ કર્યું.
0: યસ.
1: અને એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ યુ ટુ લેટ
0: મી રાઇટ આઉટસાઇડ. યસ.
1: એ દરમિયાન મેં તે કઈ ફિલ્મો લખી, અને B62ની બંનેની પેરેલલ યાત્રા, આપણે જેને કહીએ ગુજરાતીમાં, એ કેવી રીતે?
0: તો બી 62

0: 23 days.
1: એટલે મેં તો એટલા ઓછા સમયમાં તો આજકાલ રિજનલ ફિલ્મો બી લોકો નથી બનાવતા.
0: હા, એટલે બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું.
1: અને યુ આર સેઈંગ કે માનવ કૌલને કાસ્ટ કરવાની,
0: માનવ કૌલને કાસ્ટ કરવાનું હતું,
1: નોટ સ્ટાર.
0: વી વોન્ટેડ અ કશ્મીરી. હી ઇઝ ઓલસો ફ્રોમ
1: એન્ડ વોટ અ રાઇટર એન્ડ એક્ટર હી.
0: વોટ ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક ફાઇટર. એન્ડ આઈ થિંક એનું જે પરફોર્મન્સ છે બારામુલામાં, ટોપ ક્લાસ. સિમિલરલી વિથ ધૂમધામ ઓલસો, વી ટુક એક્ટર્સ દેટ વી ન્યુ અર ગુડ એક્ટર્સ. ઇફ યુ હેવ અ ગુડ એક્ટર, market and all that does not matter.
1: Correct.
0: So then we made a film called Article 370 that also we made with Yami. Aditya is a Kashmiri pandit. He's very very passionate about the Kashmir issue and he wants to tell those stories, and I think he can tell those stories better than most people.
1: Correct.
0: Kemke
1: first hand experience,
0: first hand experience che emno. To e hatu.
1: Meanwhile 370 jare hatavi sarkare એ જ સબ્જેક્ટ પરથી ફિલ્મ બનાવવાનું, ત્યારે તો ખૂબ લોકો એના વિશે કોન્ટ્રોવર્સીઝ ક્રિએટ કરવાની પણ કોશિશ કરી. તો હાઉ ડીડ યુ, આઈ મીન, તમને લોકોને ક્યારેક અંદરથી હસવું પણ આવતું હશે ને કે યાર અમે તો ફિલ્મો બનાવીએ છીએ, અમને સિને માટે તમે.
0: આઈ થિંક કોન્ટ્રોવર્સી થોડું પોલિટિકલી ડાઈ ડાઉન થઈ ગઈ હતી.
1: હા,
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: એક્ઝામની સિઝન આવે ત્યારે મને અખા ભગતનો એક છપ્પો, એ અચૂક યાદ આવે. છ પદની આ કવિતા એટલે છપ્પો આજે એટલો જ રિલેવન્ટ છે. એક મોરખરે એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી રે કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. સવાર તમે ઓફિસ જવા નીકળો ત્યારે અચાનક મંદિરમાં ભીડ જોવા મળે અને તમે સમજી જાઓ કે એક્ઝામ આવી, ભગવાનને વિનવણી કરવાની સીઝન આવી. નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. એક્ઝામના મહિનામાં જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા ભક્તિભાવના સરોવરો જે હોય ને, એ જોઈને મને બહુ આશ્ચર્ય થાય. પરીક્ષા જાણે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ બધાએ થ્રી ઇડિયટના પેલા સરમન જોશી જેવા થઈ જતા હોય. આખા વર્ષમાં ક્યારેય મંદિર ના ગયા હોય પણ માર્ચમાં તો જાય જ. આખા વર્ષના ભગવાનને ક્યારેય દિલથી યાદ ના કર્યા હોય અને કદાચ તહેવારના દિવસે ખાલી દર્શન કરવા ગયા હોય, પણ એક્ઝામનો ટાઈમ આવે એટલે સડનલી મંદિરોમાં ભીડ વધી જાય છે. થ્રી ઇડિયટમાં જેમ અનેક જાતના દોરા ધાગા બાંધીને પોતાના ડરથી દૂર ભાગતા શરમન જોશીને એક જ નામ જપ્યા કરે, હું ફેલ થઈ જઈશ, હું ફેલ થઈ જઈશ, બસ આ દોરા ધાગાનો જ સહારો એ સક્સેસફુલ બનવા માટે. અને પણ કહેવું કે બ્લાઇન્ડ બિલીફ

સ્ત્રીઓને પુરુષ જેટલા જ અધિકાર આપવા જોઈએ. આ વાક્ય ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે આ વાક્ય પુરુષને સંદર્ભમાં રાખીને કહેવાયું છે. સ્ત્રીને પુરુષ જેટલા અધિકાર આપવાની વાતમાં પુરુષને અપાયેલા અધિકારોનું જાણે પુરુષનો પ્રથમ હક હોય ને એવું લાગે. જેટલા પુરુષ છે એમને એટલા જ હક સ્ત્રીને પણ હોવા જોઈએ એવું કહીને મેન ફર્સ્ટ એન્ડ વુમન સેકન્ડ એવું સાબિત કરીએ છીએ, જે ખોટું છે. પુરુષને ધ્યાનમાં રાખીને સ્ત્રીના અધિકારની વાત તો ના જ હોય. હેલો, હું છું આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો 90.4 FM. આ વાક્ય સાચું છે કે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકાર છે. એક પ્રશ્ન મારા મનમાં કેટલા વર્ષોથી ગૂંટાય છે. જેમ સ્ત્રીને મિસ અને મિસિસ એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે, એવી રીતે પુરુષને કેમ નહીં? સ્ત્રી પોતે મેરિડ કે અનમેરિડ તરીકે ઓળખાવી પડે તો પુરુષ કેમ નહીં? સ્ત્રીનો સૌથી સાચો મિત્ર કોણ? મારા એક સારા એવા ફ્રેન્ડ સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે સાયન્સ ઇઝ અ વુમન બેસ્ટ ફ્રેન્ડ. વિચારી જુઓ, વિજ્ઞાન શોધ કરી, વોશિંગ મશીનની ચોકડીમાં બેસીને ધોકાથી કપડાં ધોવાની ઝંઝટ ગઈ, સાયન્સે શોધ કર્યું વોટર પ્યોરિફાયર અને અથવા તો પાણી ખેંચવાની મોટર, સબમર્શિયલ પંપ જેનાથી પાણી ઉલેચીને ભરવાનો થાક ગયો, સાયન્સે શોધ્યો કુકિંગ ગેસ અને ચૂલો ગયો, સાયન્સે આપ્યું મિક્સચર ગ્રાઇન્ડર ઘરઘંટે રેફ્રિજરેટર, જે ખરા અર્થમાં વુમન ઇમ્પાવરમેન્ટ છે. એન્ડ ફોરગેટ કિચન ઇમ્પ્લિમેન્ટ્સ, રસોડિયાની વાત તો જવા દો, લેટ્સ ટોક અબાઉટ ધ સેનિટરી નેપકિન્સ, પણ સાયન્સની દેન છે. ટોક અબાઉટ કોન્ટ્રાસેપ્ટિવ્સ, બર્થ કંટ્રોલ પિલ્સ.

એ પણ સાયન્સ છે. ટોક અબાઉટ બ્યુટી પ્રોડક્ટ્સ એ પણ સાયન્સ છે. આજના જમાનામાં ઇન્ટરનેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને એક્સ, જેના પર એક સ્ત્રી સ્વતંત્ર અભિવ્યક્તિ કરે, એ પણ તો સાયન્સ છે. અ વુમન બેસ્ટ ફ્રેન્ડ ઇઝ અ સાયન્સ. બસ એક વાતે આ વિજ્ઞાનની દોસ્તી નિભાવતું નથી. ઇટ ડઝ નોટ સ્ટોપ રેપ. હજી સુધી રેપ અટકાવી શકવું એ વિજ્ઞાને નથી કર્યું. જે દિવસે સાયન્સ એવી શોધ કરી નાખશે કે રેપ એટલે કે બળાત્કાર અટકી જશે, એ દિવસે ખરા અર્થમાં વિજ્ઞાન દુનિયાની દરેક સ્ત્રીનો બેસ્ટ ફ્રેન્ડ સાબિત થશે. અને ખરા અર્થમાં એ દિવસે વુમન ડે સેલિબ્રેટ કરવામાં આવશે. છોકરી થઈને પણ આવી શરૂઆત ધરાવતો વાક્ય જ્યારે બોલાતું બંધ થઈ જશે ત્યારે જ તો વુમન એમ્પાવરમેન્ટ થશે.

ઉમેશે પોતાની વાઈફને બર્થડે સરપ્રાઈઝ આપવાનું ડિસાઈડ કર્યું. એક કાર બુક કરાવી અને કારના ડીલરને કહ્યું, ગમે તે થાય ગમે એટલા પૈસા લઈ લેજો, પણ આજે મોડી રાત્રે લેમન યલો કલરની મારુતિ મારા ગેરેજમાં હોવી જોઈએ. લેમન યલો ઉમેશની વાઈફ નિર્વીનો ફેવરિટ કલર હતો અને ઉમેશ એને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. વહેલી સવારે ઉઠીને ઉમેશે નિર્વીને વિશ કર્યું, ડાર્લિંગ ચાલ તને સરપ્રાઈઝ આપું. ગેરેજમાં જઈને ઉમેશે લાઈટો ચાલુ કરી અને કારને જોતા જ બોલ્યો, ઓ નો, મેં તો એને લેમન યલો કહેલો અને આ ગ્રીન કલરની કાર મૂકી. તેણે તરત જ કાર ડીલરને ફોન કરીને ગુસ્સામાં ખખડાવી દીધો, તાત્કાલિક તમે આ ગાડીને અહીંથી લઈ જાઓ, સાંજ સુધી મારા ગેરેજમાં લેમન યલો કલરની ગાડી જોઈએ. ડીલરે તરત જ એનો ડ્રાઈવર મોકલી પાછી કાર મંગાવી. ઝીવિયા કાર ડીલરને ત્યાં પહોંચી. ડીલરને આશ્ચર્ય થયું, કાર તો ગ્રીન ન હતી પણ લેમન યલો કલરની હતી. કાર ડીલરને કંઈ સમજાયું નહીં. એ કાર લઈને જાતે ઉમેશના ઘેર ગયો. જેવા ગેરેજમાં પહોંચ્યા લાઇટ્સ ઓન થઈ. ઉમેશ તરત બોલ્યો, આ શું પાછી તમે આ ગાડી લઈને આવ્યા? કાર ડીલરને ભેદ સમજાઈ ગયો. એણે ફોડ પાડતા કહ્યું, સાહેબ તમારા ગેરેજમાં બ્લુ કલરની લાઇટ લગાવેલી છે, જ્યારે આ બ્લુ લાઇટ ઓન થાય છે ત્યારે તમને આ ગાડી ગ્રીન કલરની દેખાય છે, બાકી ઓરિજિનલી તો એ લેમન યલો જ છે. આ બેકગ્રાઉન્ડની લાઇટ્સની કમાલ છે. માણસનું પહેલી વખતનું બિહેવિયર પણ એના બીજા માટે બેકગ્રાઉન્ડ લાઇટ બની જાય છે. એકવાર સામેવાળી વ્યક્તિના મગજમાં તમારા બિહેવિયર રૂપી બેકગ્રાઉન્ડ લાઇટ ફિટ થઈ ગયેલી હોય ને, તો તમે ગમે એટલી વાર સામે આવી જાઓ, પહેલાંના મનમાં તમારા પ્રીવિયસ બિહેવિયરની બેકગ્રાઉન્ડ લાઇટ ચાલુ જ હશે. આપણી બેકગ્રાઉન્ડ લાઇટ આપણને જેવા દેખાડે એવા જ આપણા દુનિયાને દેખાઈએ. અહીં આ બધો જ પ્રોબ્લેમ્સનું મૂળ છે. તમે ગમે એટલા બદલાઈ ગયા હોય, તમારું ભૂતકાળ તમારી બેકગ્રાઉન્ડ લાઇટ બનીને બીજાના મનમાં પિક્ચર ક્રિએટ કરતા રહે. બેકગ્રાઉન્ડ લાઇટ એટલે તમારો પૂર્વગ્રહ. બને તો બેકગ્રાઉન્ડ લાઇટને ઓફ રાખજો. અને હું મળું છું નાનકડા વિરામ બાદ.

મિત્રો કંઈક આવી વાત કરતા હતા. આમ તો હું એને એક જ વાર મળ્યો, પણ એને મળીને મને મજા ના આવી. બીજો કહે કે ત્યારે પેલો કહે કે ખબર નહીં, દેર ઇઝ નો રીઝન, પણ મજા ના આવી, કદાચ સારા વાઇબ્સ ના આવે. ઓ વાઇબ્સ એમ? આજે પહેલા છેલ્લે તું એને ક્યારે મળેલો? આઈ થિંક 2 વર્ષ પહેલા મળ્યો હોઈશ. ત્યારે પેલાએ કહ્યું, ઓનો 2 વર્ષમાં માણસ કેટલો બદલાઈ ગયો હોય. એક કામ કર, ફરી એને એકવાર મળ, એક ચાન્સ તો આપ. આ 2 મિત્રો વચ્ચેનું એક કન્વર્ઝેશન હતું. તેમાં એક મિત્ર ચોક્કસ વ્યક્તિ સાથે કામ કરવું કે નહીં એ અંગે નિર્ણય લઈ રહ્યો હતો, અને એ બીજો પોતાનો ઓપિનિયન આપી રહ્યો હતો. એણે કહ્યું કે દોસ્ત, ભલે આજે તને એ વ્યક્તિને મળીને મજા ના આવી હોય, પણ યાદ રાખજે, આજે તું એને મળ્યો છો ને તો 2 વર્ષ પહેલાંના વ્યક્તિ જેવો નથી. માણસ રોજે રોજ બદલાય છે. જે વ્યક્તિ 6 મહિના પહેલાં નેગેટિવ લાગતી હોય એ 6 મહિના પછી પોઝિટિવ હોઈ શકે. જે વ્યક્તિ વર્ષો પહેલાં તમને કામચોર લાગતી હોય એ વ્યક્તિ થોડા ટાઈમ પછી ડેડિકેટેડ સ્વભાવની થઈ શકે. માણસનું બિહેવિયર બદલાતું રહે, એટિટ્યૂડ બદલાતું રહે, છતાં આપણે દરેકના મનમાં એક જૂની છાપ ઊભી કરીએ છીએ. જ્યારે જ્યારે એ વ્યક્તિ આપણી સામે આવે ત્યારે તરત જ પેલી જૂની છબી ઉપસી આવે. એ વ્યક્તિને, દરેક બિહેવિયરને આપણા મનમાં જે છાપેલી હોય ને એને આપણે કમ્પેર કરવાની. આપણે તો આવું ધાર્યું હોય અને આવું થાય, અહીંયા જ આપણી ભૂલ થાય છે.

જજમેન્ટલ રહેવાની ગરમીમાં લાઈફને અનપ્રેડિક્ટેબલનું બાષ્પીભવન થઈ જાય છે. માણસ તો ઘડિયાળના કાંટાની જેમ બદલાતો જ રહે છે, એવો ને એવો ક્યારેય નથી ઊભો રહેતો. એટલે જ ક્યારેક કોઈને એક ઝટકે નજરમાંથી ઉતારી ના પાડે, ક્યારેક કોઈને એક મુલાકાતમાં માથે ચડાવી પણ ન દેવા. દરેક માણસને તક આપવી, ભૂલો કરવાની અને સુધારવાની.

દિવસે એક વિદ્યાર્થીએ તેના ટીચરને પૂછ્યું, મને બહુ ગુસ્સો આવે છે, મારું મગજ ફાટી જાય છે એવો ગુસ્સો આવે છે, હું શું કરું? ટીચરે કહ્યું, પેલા લીમડાના ઝાડ નીચે ઘણા બધા સૂકા પાંદડા પડ્યા છે, એ બધા ભેગા કર, એ સૂકા પાંદડા સાથે પંખીના પીંછા પણ પડ્યા છે, એ પણ ભેગા કર, પછી એ બધું ચાર રસ્તા ઉપર મૂકી આવ. વિદ્યાર્થી ગયો, ટીચરે કહ્યું, એમ કર્યું, સૂકા પાંદડા અને પંખીના પીંછા ભેગા કર્યા, રસ્તા ઉપર મૂકી આવ્યો. વિદ્યાર્થી પાછો આવ્યો, ટીચરે કહ્યું, હવે એક કામ કર, પાછો જા, બધા પાંદડા અને પીંછા મારી પાસે લઈ આવ, પણ એક પાન કે પીંછો છૂટવો ન જોઈએ. વિદ્યાર્થી પાછો ગયો, પાંદડા અને પીંછાનો ઢગલો તો ચાર રસ્તા ઉપર મૂક્યો હતો, એટલે અડધાથી વધુ પીંછા એ હવામાં ઉડી ગયા અને રસ્તા પર પાંદડા પણ વેવિખે. ટીચરે વિદ્યાર્થીને કહ્યું, જો ગુસ્સામાં આવું જ થાય, આપણા વિચારો આપણા હાથમાં ના રહે અને શબ્દોના તીર નીકળી જાય, પછી ઈચ્છે તો પણ શબ્દો હાથમાં ન આવે, એક વખત જે બોલાઈ ગયું એ બોલાઈ ગયું અને હવામાં વહેતું થઈ ગયું, એ પાછું નહીં આવે. હા, ભૂલ કર્યા પછી જઈને માફી માંગી શકાય, એ આપણો માનવ સ્વભાવ છે, પણ એકવાર હર્ટ થઈ ગયા પછી તમે એને મનાવવા ગમે તે કરો, એને મનમાં ખટકતો રહેવાની. જ્યારે જ્યારે આપણે કોઈને કંઈક ખરાબ બોલતા હોઈએ ને, ત્યારે સરવાળે આપણે વધારે હર્ટ થતા હોય, પછી પોતાને દુઃખ દેવાનો અર્થ શું? ગુસ્સામાં માણસ વિવેક ખોઈ બેસે છે. ઉકળતા પાણીમાં જેમ પોતાનું પ્રતિબિંબ ન જોઈ શકાય ને, એમ ગુસ્સામાં માણસ વાસ્તવિકતા પણ નથી જોઈ શકતો. એટલા માટે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શક્ય એટલો ચૂપ રહેવો, જ્યારે સમયને વીતી જવા, પોતે જે જગ્યાએ ગુસ્સો આવ્યો છે એ જગ્યાને થોડી વાર માટે છોડી દો, મન શાંત થાય પછી સ્વસ્થ ચિત્તે વિચાર કરો, વાળી શકાય એવા ગુસ્સાને ઘરે લાવો, બાકી પસ્તાવો એ ગુસ્સાનો આંગણિયા જ છે.

હવે સ્ટીકર વાળી નારંગી જોઈ છે? હવે તો લેબલ નો જમાનો આવી ગયો છે. ગઈકાલે મારા હાથમાં સ્ટીકર વાળી નારંગી આવેલી. આજકાલના ફ્રૂટ્સ પર ફેન્સી સ્ટીકર લગાવેલા હોય છે, આમાં ઘણા લોકો એને અટ્રેક્ટ થઈને જાણે ખરીદતા હોય છે. સ્ટીકર વાળા એપલ, બનાના, ઓરેન્જીસ, એની ઉપર લખેલું હોય છે ઇમ્પોર્ટેડ. એ વાંચીને લોકોને મજા પડી જાય, આહા દેટ્સ વેરી ફાઇન ફ્રૂટ્સ. ભલે પછી એ કોઈ દેશી નારંગી હોય અને એની ઉપર વિદેશી સ્ટીકર લગાડેલું હોય, પણ સ્ટીકર એટલે સ્ટીકર, સ્ટીકર કા ભાવ બોલતા હે. તો ગઈકાલે મારા હાથમાં એક નારંગી આવેલી, એની ઉપર સ્ટીકર તો હતો, પણ એ સ્ટીકર લખેલું હતું ઇમ્પોર્ટેડ એપલ. ફળ હતું ઓરેન્જ અને એની ઉપર લખેલું હતું બેસ્ટ ક્વોલિટી ગાર્ડન ફ્રેશ ઇમ્પોર્ટેડ એપલ. મૂળ સફરજન પર લગાવવાનું સ્ટીકર ભૂલમાં ઓરેન્જ પર લાગી ગયું હશે. પેલા શાકભાજીવાળા ભાઈએ કોઈ માણસને બેસાડી દીધો હશે અને એને આ ભૂલ કરી હશે. આપણામાંથી મોટાભાગના લોકો આ સ્ટીકર લગાવેલા હોય ને એ જોઈને એની પ્રોડક્ટની ક્વોલિટી સારી જ છે માની લે છે. પણ દેખાવે પે મત જાઓ, અપની અકલ લગાવો. સ્ટીકર લગાવવાથી કંઈ સાદો પથ્થર સાલિંગ્રામ નથી બની જવાનો. આપણે બધા માણસો પણ સ્ટીકરવાળી નારંગી જેવા જ છીએ ને. આપણી ઉપર લેબલ લાગેલું છે જે કદાચ મિસલીડિંગ હોઈ શકે, કારણ કે લેબલમાં તો લખેલું હોય કંઈક અને અંદરથી નીકળે કંઈ. આ લેબલ કંઈ પણ હોઈ શકે, એજ્યુકેશનલ ડિગ્રીનું લેબલ, સોશિયલ સ્ટેટસનું લેબલ, સંબંધોના લેબલ, કે પછી બીજા તમારા વિશે શું વિચારે છે એનું લેબલ. કહે છે ને કે નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. આજે હું શીખી છું નેવર બાય ફ્રૂટ્સ બાય ઇટ્સ સ્ટીકર. રૂપ, રંગ, દેખાવ, સ્ટેટસ પરથી માણસનું આકલન ન કરવું. તમે એ નથી જે લોકો તમને જોવા ઈચ્છે છે, તમે એ છો જે તમારી જાત તમને જોવા ઈચ્છે છે.

કાજલે એના પપ્પાની મરજી વિરુદ્ધ મેરેજ કર્યા. એ નાની હતી ત્યારથી જ એની એવી ઈચ્છા હતી કે મારે અમેરિકા જવું, હું મેરેજ કરીશ તો એનઆરઆઈ છોકરા સાથે જ કરીશ. કાજલના પપ્પા પણ કાજલ ઉપર ગયેલા. એમની જીદ હતી કે મેરેજ તો ગુજરાતમાં જ થવા જોઈએ, ગુજરાતના જ છોકરા સાથે થવા જોઈએ, ગુજરાતની બહાર નથી જવાનું. આખરે કાજલની જીદ જીતી ગઈ, એણે એનઆરઆઈ છોકરા સાથે મેરેજ કર્યા. હવે એ વાતને 8-1 વર્ષ થઈ ગયા, પણ કાજલને નથી એના પપ્પા બોલાવતા, નથી એની મમ્મી બોલાવતા. જાણે પારકી થઈ ગઈ એકની એક દીકરી, માત્ર એના એક નિર્ણયના કારણે મા બાપ માટે એક પળમાં પારકી થઈ. હવે વાત આશુતોષની કરી. આશુતોષ ટી શર્ટ પહેરવા ગમે, પણ ટાઈટ જીન્સ જરાય ન ગમે. એની વાઈફ નિધિ નોર્થ ઇન્ડિયન ગર્લ, તેણે આશુતોષના ઢીલા ઢીલા જીન્સ ના ગમે, કોથળા જેવા લાગે. નિધિની જીદ કે આશુતોષ પ્રોપર ફિટિંગવાળા જીન્સ પહેરે. અઠવાડિયાથી બંને એકબીજા સાથે બોલ, કારણ કે લાસ્ટ સેટરડે બંને જણા માત્ર આ મુદ્દે બહુ મોટો ઝઘડો કરીને રિસાઈને બેસી ગયા છે. બીજા મી મિત્રોનો કિસ્સો કહો, એમની વચ્ચે પણ ઝઘડો થયો છે. કરણ અને શાંતનું, બંને એક જ ઓફિસમાં કામ કરે છે, બંને બેસ્ટ ફ્રેન્ડ છે, પણ કોઈ એક બાબતને લઈને એમની વચ્ચે જબરજસ્ત ઝઘડો થઈ ગયો.

બંનેના ઓપિનિયન અલગ હતા. બંને જણ વચ્ચે આર્ગ્યુમેન્ટ થઈ, બે દિવસ ઓફિસમાં કોલ્ડ વોર ચાલી, વોટ્સઅપમાં પણ અનફ્રેન્ડ થઈ ગયા. હવે જોવાનું એ છે કે આજે જ્યારે બંને મળે ત્યારે પહેલું ગુડ મોર્નિંગ કોણ કહેશે. વાત એ છે આ બધી વાર્તાઓમાં કે આપણે એવું માની લઈએ છીએ કે જિદ્દી માણસ એ હોય છે જે પોતાનો અભિપ્રાય પકડી રાખે, પરંતુ હકીકતમાં તો અભિપ્રાય એ માણસને પકડી રાખે છે. માણસ મનમાં ઓપિનિયન નથી બાંધતો, ઓપિનિયન એ માણસને બાંધે.

એક પ્રશ્નપત્ર બનાવી છે, એક એવી એક્ઝામનું પેપર જેના જવાબ તમારે મનોમન આપવાના છે. જરૂર નથી કે અત્યારે જવાબ મળે, જવાબ મળે ત્યારે માર્ક્સ એ તમારે જાતે જ આપવાના. સૌથી પહેલો સવાલ, શું તમારે લાઈફમાં જે કરવું છે એ કરવાનો પૂરતો ટાઈમ છે તમારી પાસે? બીજો સવાલ, શું કામ આપણે રોજ કામ પર જતી વખતે તમને કામ પર જવાનો ઉત્સાહ હોય છે કે નહીં? ત્રીજો સવાલ, શું તમે ટાઈમસર જમો છો? શું તમારું જમવામાં ધ્યાન હોય છે કે પછી તમે જમવા ખાતર જમો છો? ચોથો, ડુ યુ સ્લીપ વેલ, મતલબ તમને સારી ઊંઘ આવે છે? રજાના દિવસે તમને કામ કરવામાં વિચારો આવે છે કે ખરેખર તમે રજા ભોગવો છો? તમે એ વર્ષમાં એકવાર લાંબી રજા પર જાઓ છો કે નહીં? તમારું લાંબામાં લાંબું વેકેશન કેટલા દિવસનું વિતેલું? તમે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં આવો ત્યારે ડરી જાઓ છો કે એને ચેલેન્જ તરીકે સ્વીકારો છો? અને છેલ્લે, તમે નિરાંતનો શ્વાસ ક્યારે ભરેલો? ક્યારે તમને એવું લાગેલું કે લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ? અને ધ લાસ્ટ ક્વેશ્ચન, તમે ફોનને કેટલો

સમય આપો છો અને તમારી જાતને કેટલા ક્વેશ્ચન આન્સર્સ અને માર્કશીટ પણ જાણે આપણે જાતે જ મૂકવાના છે. દેટ વિલ ડિસાઇડ યોર ક્વોલિટી ઓફ લાઈફ. તમે જેટલા ટકા આપશો એટલી તમારી જાતને તમે તમારા જીવનની ગુણવત્તાને ડિસાઇડ કરશો. આમાં ક્યાંય એવો સવાલ નથી પૂછાય કે તમે કેટલા પૈસા કમાવો છો અને તમારા સમાજમાં પ્રસિદ્ધિ કેટલી છે. જેમ પથારીમાં પડતા વેત ઊંઘી જાઓ છો અને જાગે ત્યારે મોબાઈલ પર સીધો હાથ ન જાય ને, ત્યારે એ માણસને ડૉક્ટરની જરૂર કદી ન પડે. હું મળીશ તમને આવતી વખતે. ક્યાંય જતા નહીં, તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર. સાર્જ ટેન્કાઉન રેડિયો 90.4 FM. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ જીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજી ની વાત માની ને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।